નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખા

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડા જ સુકાતા, ત્યાં હવે લાઈટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ, ગીતામૃતમના આ પ્રસારણમાં આપણે ગીતાના 10મા અધ્યાયના અંત સુધી પહોંચી ગયા છીએ. હવે થોડું જ બાકી છે 10મો અધ્યાય, અને 10મા અધ્યાયમાં આપણે જોયું છે કે ઈશ્વરની, પરમેશ્વરની, પરમ તત્વની વિભૂતિઓ એનું વર્ણન કર્યું છે. એટલે ઈશ્વર આપણી વચ્ચે આ નશ્વર જગતની અંદર પણ કઈ રીતે વિદ્યમાન છે. પહેલી વાત એ છે કે જુદા જુદા જે ગણ છે, સમૂહો છે, એ સમૂહોમાં સર્વશ્રેષ્ઠ જે છે તે ઈશ્વરની વિભૂતિ છે એમ આપણે માનવું. આ વાત વિભૂતિ યોગમાં કહેલી છે કે હે સાધક, અત્યારે અર્જુન ને સાધકની ભૂમિકા ઉપર આપણે જોઈએ તો એ કહે કે તારે મારી વિભૂતિઓની દ્વારા મારી ઓળખ મેળવવાની હોય, મારા સુધી પહોંચવાનું હોય તો જે જે કંઈ સમૂહ છે એ બધા સમૂહોની અંદર જે જે કંઈ શ્રેષ્ઠ છે, જે જે કંઈ સર્વોત્તમ છે તે હું છું. હકીકતમાં તો આ સકળ બ્રહ્માંડમાં જે કંઈ ભૂત માત્ર છે, ઉત્પન્ન થયેલું છે, એ સ્થાવર હોય કે જંગમ હોય, એ ચર હોય કે અચર હોય, આ સચરાચર વિશ્વનું બીજ હું છું, એના બીજ રૂપે રહેલો છું, એમાંથી જ બધું ઉત્પન્ન થયું છે. અને એક જ બીજમાંથી વૈવિધ્યપૂર્ણ રીતે ઉત્પન્ન થયેલું છે. આ સમજવું એ વિભૂતિ યોગને સમજવા બરોબર છે. કારણ કે જ્યાં મારો નિવાસ નથી, જે મારો અંશ નથી, જ્યાં હું નથી, તેવી કોઈ વસ્તુ દુનિયામાં છે જ નહીં, એવું કશું હોઈ શકે જ નહીં કે જે ઈશ્વરના સિવાયનું હોય, ઈશ્વરથી રહિત હોય, ઈશ્વરથી વિમુખ હોય. ન તદસ્તિ વિના યત સ્યાત મયા ભૂતમ ચરાચરમ. આ ચરાચર ભૂતની અંદર મારા સિવાયનું કશું હોય એવું છે જ નહીં, મારા વિનાનું કશું નથી, કશું એ નથી કે જે ઈશ્વર તત્વથી ભરેલું ના હોય, ઈશ્વર તત્વથી. અને એટલા માટે થઈને આ વિભૂતિ યોગનો સાર ચાલે છે એમ સમજીએ આપણે. એટલા માટે થઈને એવી કઈ જગ્યા છે જ્યાં હું નથી, તો એવી કઈ વસ્તુ છે જે મારી વિભૂતિ નથી,

જે એને સમજવાનો પ્રયત્ન કરે છે એ પોતે મર્યાદિત છે, અને આ વિભૂતિમત્વને ઈશ્વર તત્વને કોઈ મર્યાદા નથી. એટલા માટે 40મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ આ પ્રમાણે કહે છે, નાંતોસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતપ એષ તુ ઉદ્દેશત પ્રોક્તો વિભૂતેર વિસ્તરો મયા. મારી દિવ્ય વિભૂતિઓનો કોઈ અંત નથી, ન અંત અસ્તિ. મમ દિવ્યાનામ વિભૂતિનામ, ઈશ્વરની વિભૂતિ એ તો દિવ્ય જ હોય ને, એની અંદર દિવ્યતા હોય, એની અંદર જ્યોતિમત્વ હોય. એટલે એક બાજુ સ્થૂળ જગતની સાથે સંકળાયેલ હોવા છતાં ઈશ્વરની વિભૂતિ છે, માટે દિવ્યત્વ છે. લૌકિકપણું, એ લૌકિકપણાથી ઉપર ઉઠે એટલે દિવ્યત્વ આવે. તો મારી આ દિવ્ય વિભૂતિઓનો ન અંત અસ્તિ, એનો કોઈ અંત નથી. હે પરંતપ, અર્જુન તું આ સમજી લે કે વિભૂતિઓ ગણાવવા બેસીએ તો એનો પાર ન આવે. આ વાત બિલકુલ વિભૂતિઓની ગણાવવાની શરૂઆત થઈ ત્યારે પણ કહેવામાં આવી હતી. નાંતો નચાદેર નચ સંપ્રતિષ્ઠા, એનો અંત હોઈ શકે જ નહીં, એટલે એનો પાર હોઈ શકે નહીં, એનો છેડો હોઈ શકે નહીં. ક્યાં જઈને બેસશો? આ તો પરબ્રહ્મ સ્વરૂપ છે અને એની વિભૂતિ છે અને એનો વિસ્તાર છે, એનો વિસ્તાર છે. એક બીજમાંથી એક વટવૃક્ષ થયું અને એ વટવૃક્ષનો વિસ્તાર કેટલો થયો? એ વિસ્તારને પામી શકશો, ગણી શકશો, ઓળખી શકશો, એનો અંત આવશે. જેને સીમા હોય, જેને મર્યાદા હોય, જેને માપ હોય, તેનો અંત આવે, તેનો પાર પામી શકાય. પણ જેને કોઈ સીમા જ નથી, જેને સીમ છે, જે અનંત છે, જેની ગણના જ થઈ શકે એમ નથી, અવ્યય છે, તો એની વિભૂતિઓનો પાર પામી શકાય કેવી રીતે? જ્યારે કહેવા બેસીએ ત્યારે આપણે કેટલું, દાખલા તરીકે દાખલા તરીકે દાખલા તરીકે એમ કહીને કહેવું પડે, ઉદાહરણ સ્વરૂપે કહેવું પડે, એમાંનું કેટલું એમ કહીને વાત કરવી પડે. તો હે અર્જુન, મારી દિવ્ય વિભૂતિઓનો કોઈ અંત નથી. તું અંત પામવા પ્રયત્ન કરીશ તો નિષ્ફળ જઈશ, એનો છેડો આવે જ નહીં, એનો છેડો આવે જ નહીં. વર્તુળનો છેડો આવે તો એનો છેડો આવે, કારણ કે પૂર્ણ છે. આજે પરિપૂર્ણ છે, એને અંત ના આવે, એનો છેડો ના આવે, એનો પાર ના આવે. વિભૂતિઓનો પાર નથી. મેં તને જે કહ્યું છે એ એતત ઉદ્દેશતઃ પ્રોક્તઃ, એતત ઉદ્દેશતઃ પ્રોક્તઃ, ઉદ્દેશથી, એક દેશથી, એક ટુકડા રૂપે, ટૂંકામાં ઉદ્દેશતઃ પ્રોક્તઃ વિભૂતેર વિસ્તરો મયા. મેં જે આ મારી વિભૂતિઓનો વિસ્તાર કયો તને આગળ, એ તો એનો એક ભાગ છે. એતત એશ તુ ઉદ્દેશતઃ પ્રોક્તઃ, ઉદ્દેશથી કયો છે, તને થોડીક સમજણ પડે એટલા માટે. આપણે માનો કે કોઈ વસ્તુ, માનો કે કોઈ બેન દાળ ઉકાળી રહી છે અને એમાં મીઠું બરાબર પડ્યું કે કેમ એ જોવું હોય તો એ ચાખવા માટે શું કરશે, એક ચમચી

લઈને ચાકશે એ પ્રમાણે આખું છે એમ સમજવું પડે. દરિયો ખારો છે તો આખો દરિયો કોઈએ પીધો ના, દરિયામાંથી એક થોડુંક એક ચમચી જેટલું પાણી લઈને મોમાં મૂક્યું અને એ ખારું છે, આખો સમુદ્ર ખારો છે એમ નક્કી થઈ શકે. આ ઉદ્દેશતઃ થયું એક ભાગ. એને આધારે તું આખાની પરિકલ્પના કર, એના આધાર ઉપર આખાનો વિચાર કર. સમગ્રનો વિચાર કરતા વખતે એક દેશનો વિચાર કરીને શરૂઆત કરવાની થાય. એક ચમચી મેં તને ચખાડી છે, હવે તું નક્કી કર કે આખી દાળ કેવી હશે. એ તું ઉદ્દેશતઃ પ્રોક્તઃ, કારણ કે એણે વિનંતી કરી હતી શરૂઆતની અંદર, દસમા અધ્યાયની શરૂઆતમાં અર્જુને કૃષ્ણને વિનંતી કરી હતી. પ્રશ્ન નહોતો કર્યો, વિનંતી કરી હતી કે તમારી વિભૂતિઓની મને જાણકારી આપો. તો આ કહે છે કે એનો અંત હોય તો જાણકારી હોય ને, એનો કોઈ અંત નથી, અનંત છે. હરિ અનંત, હરિ કથા અનંતા. એને આ રીતે પામવા માટે પ્રયત્ન કરવાનો હોય તો સહેજ સહેજ થોડું થોડું સમજાવવાનો પ્રયત્ન કરીએ. એને આધારે તમારી પાસે જો ક્ષમતા હોય તો પૂરું સમજો, ન હોય તો પછી અમારો કોઈ વાંક નથી. તે જે વિનંતી કરી હતી એ વિનંતીને આધારે, એ પ્રાર્થનાને આધારે. પ્રાર્થના થાય ત્યારે કોઈ અર્થ હોય, આપણો અપેક્ષા હોય આપણે, એને જ પ્રાર્થના કહેવાય, કે જેની અંદર આપણે રજૂઆત કરીએ. હૃદયપૂર્વક રજૂઆત કરી છે અર્જુને કે મને તો કંઈક સમજાય ને, તમે કહ્યું એ જ્ઞાન બધું હું સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પણ મારે આગળ ચાલવું છે. તો તમારી વિભૂતિઓ, દિવ્ય વિભૂતિઓ, એની મને વાત કરો તો હું એને આધારે માર્ગ ઉપર આગળ વધી શકું. એટલા માટે કૃષ્ણ અહીંયા કહે છે કે લે, મેં તને કહ્યું, આટલાથી તું સમજી શક્યો હોય તો બસ છે. એતત તું ઉદ્દેશતઃ પ્રોક્તઃ વિભૂતેર વિસ્તરો મયા. મારી વિભૂતિઓનો વિસ્તાર મેં તને એક દેશથી કયો છે, થોડો થોડો કયો છે, સમજૂતી માટે કયો છે, એક ઉદ્દેશ્ય લઈને કયો છે. તો એતત તું ઉદ્દેશતઃ પ્રોક્તઃ, બાકી આ બ્રહ્માંડ સમગ્ર એક છે અને એનો પાર પામવો મુશ્કેલ છે. એટલે મારી વિભૂતિઓનો પાર પામવાનો પ્રયત્ન કરવાનો હોય જ નહીં. આટલું તું સમજ તો આખું સમજી શકીશ. યદ યદ વિભૂતિ મત સત્વમ શ્રી મધુર્જિતમેવ વા તત્તદેવાવગચ્છત્વમ મમ તેજોંશ સંભવમ. તું જ્યાં જાય, જે જુએ, જે સાંભળે, જે અનુભવે, એ બધાની અંદર યદ યદ વિભૂતિમત સત્વમ, સત્વમ સત હોવાપણું, સત એટલે જે છે તે સત કહેવાય, જે નથી તે અસત કહેવાય. સસલાનું શિંગડું અસત છે કારણ કે તે ક્યાંય નથી. જે સત્વ છે, જેનું અસ્તિત્વ છે, જેની સત્તા છે, અને એ સત્તાની અંદર પણ જે ઉત્તમ તને દેખાતું હોય, યદ્યત વિભૂતિમત, જે કંઈ વિભૂતિયુક્ત હોય, ઐશ્વર્યયુક્ત હોય, સૌંદર્યયુક્ત હોય, શક્તિયુક્ત હોય, એ વિભૂતિમત્વ કહેવાય. વિભૂતિયુક્ત હોય જે કંઈ તને દેખાય અને એની અંદર તને આવું કંઈક લાગે, તો એ બધું જ યદ યદ વિભૂતિમત સત્વમ. વિભૂતિમત જે છે, વિભૂતિમાન જે છે, જેની અંદર વિભૂતિ હોય એવું આપણને દેખાય, જે શ્રેષ્ઠ દેખાય, જે ઉત્તમ દેખાય, ઉર્જિતમ શ્રીમદ, ઉર્જિતમ શ્રીમદ એટલે શોભાયુક્ત હોય, ઉર્જિતમ એટલે ઉર્જાયુક્ત હોય, તને ક્યાંય દેખાય.

अत्यंत सुंदर तो श्रीमद कहवाय, जे कहीं देखा है शक्ति तो इन्हें ऊर्जा कहवाय। ज्या ज्या तने ऊर्जा देखाय, ज्या ज्या तने शक्ति देखाय, ज्या ज्या तने श्री देखाय, वैभव देखाय, संपन्नता देखाय, ज्या ज्या विभूतिमत्व देखाय, ये बधूज मम तेजोंश संभवम, मारा तेजना अंश थी अभिव्यक्त थयु छे, एम तू अवगच्छ, एम तू मानी ले, एम तू समझी ले, तद तद अवगच्छ, बेतन वक्त तद विद्धि एम कयु, अहियां अवगच्छ एम कहू, आटलू तू समझ, बाकी अस्मि अस्मि अस्मि अस्मि एम कया कर्यु छे, आखा दसमा अध्याय मां हूँ आ छू, हूँ आ छू, हूँ आ छू एम कहू छे, अहीं आवीने कहे छे के आटलू तू जाणी ले, आटलू तू समझी ले, आ समझावा मांगु छू। એટલે મેં એક વખતે વચ્ચે કહ્યું તદ વિધિ, તે જાણી લે, તું એ જાણી લે કે આ જગતની અંદર જેનું અસ્તિત્વ તને દેખાતું હોય એવો જે કોઈ પદાર્થ હોય, અસ્તિત્વયુક્ત પદાર્થ જેની સત્તા છે એવો પદાર્થ, ત્યાં તને કંઈક સારું દેખાય, ત્યાં તને કંઈ વિભૂતિયુક્ત દેખાય, ત્યાં તને કઈ ઉર્જાયુક્ત દેખાય, ત્યાં તને જો કઈ શ્રીયુક્ત દેખાય, તો એ બધું જ સમજી લેજે કે મારા તેજના અંશમાંથી ઉત્પન્ન થયેલું છે, નકારાત્મક ઉર્જા હોય તો તે પણ, કારણ કે એના કારણે ભગવત પ્રાપ્તિ, એમાંથી પણ શ્રેષ્ઠતાની વાત આવે તો શ્રેષ્ઠ છે તે ઈશ્વર છે। मम तेजोंश संभवम, मारा तेजना अंश रूपे ए उत्पन्न थयेलू छे, एम तू जानी लेजे। अथवा 42मो अने 10मो अध्याय नो छेल्लो श्लोक छे, एमा कहे छे के अथवा, नहीं तो चलो बीजी रीते बात करी, અથવા બહુનૈતેન કિમ જ્ઞાતેન તવાર્જુન વિષ્ટવ્યમહમિદં કૃત્સ્નં એકાંશેન સ્થિતો જગ, બહુનૈતેન જ્ઞાતેન, અને જે જાણ્યું તે બરોબર છે, એતેન બહુના જ્ઞાતે, આને વધારે જાણીને તારે શું કરવું છે, ઘણું થઈ ગયું, બહુના એતેન જ્ઞાતેન, અને આનાથી વધારે જાણીને કેમ શું કરવું છે, જેમ જેમ કહેતા જઈશું તેમ તેમ એની એ વાત ફરીને ફરી ફરીને ફરી ઘૂંટાતી ચાલશે, ઉદાહરણો બદલાશે, કેમ બહુના, અને વધારે જાણીને શું, બરોબર છે જેટલું અત્યારે કહ્યું ને એટલું બરોબર છે, અથવા બહુના એતેન કેમ જ્ઞાતેન, એતેન બહુના જ્ઞાતેન કેમ, અને વધારે જાણીને શું કરવું છે ભાઈ, જે કઈ કહ્યું એ આટલું જો જાણ્યું હશે તો એ સંપૂર્ણ છે એમ માની લે, સાર આટલો છે, જે સાર જાણી લીધો એટલે બધું જાણી લીધું એમ માની લે, ટૂંકમાં તને કહું તો આ આખું વધારે વધારે વધારે વધારે કયા કરીએ, એના વધારે દાખલા આપીએ, એના વધારે ઉદાહરણો આપીએ, એને વધારે જુદી જુદી રીતે કહીએ, એટલા માટે સંસ્કૃતમાં શબ્દ પ્રવૃત્ત થયો પિષ્ટ પેષણ, દળેલું હોય એને ફરીથી દળવામાં આવે તો એ પિષ્ટ પેષણ કહેવાય, દળેલા ને દળીને શું કરવું છે ભાઈ, અને તારે બીજી બીજી બધી લપમાં પડવાની જરૂર નથી, આટલું જ જાણી લીધું હોય તો બસ છે, વિષ્ટવ્યહમિદં કૃષ્ણમ, એકાંશેન સ્થિતઃ જગત, તું આટલું જ જાણી લે કે આખાએ આખા વિશ્વને, જગતને

ब्रह्मांड ने, यूनिवर्स ने, योग शक्ति ना अंश मात्र थी एकांशेन विष्टव्य स्थितः अने व्यापी ने अने धारण करीने हूँ स्थित छू। आखू ब्रह्मांड जे तने देखाय छे ए ब्रह्मांड जे पेलो बीज नो उदाहरण आप्यु तो ने आखू ब्रह्मांड जे छे एने धारण करीने एने केटला थी कृष्णम जगत जगत छे कृष्णम कृष्णम एटले संपूर्ण आखू आखू जगत जगत आखू ब्रह्मांड आखू जे कई छे ते सर्व અને પોતાનો અને પરમેશ્વરનો ઈશ્વરનો એક અંશ। હવે કહો કે એની બૃહત્તાના માટે દાખલાઓ આપવા પડશે, એની મહત્તાના માટે દાખલા આપવા પડશે। એટલા માટે દર્શનકારો અણોરણીયાન બૃહતો અણુથી અણુ અને મહતો મહીયાન મોટાથી મોટું નાનાથી નાનું આ તત્વ શું છે આને સમજો તો। વિરાટ વિરાટ વિરાટ વિરાટ એમ કરતા ક્યાં સુધી વિરાટ કહેશો મોટું? તમે મોટું મોટું કરતા કરતા તમારી મર્યાદા આવી જશે। આંખોની મર્યાદા છે, કાનની મર્યાદા છે, નાકની મર્યાદા છે, તમારી ઇન્દ્રિયોની બધાની મર્યાદા છે। એનાથી તમે કારણ કે તમે પોતે જેનો અંશ છો એને સમગ્રપણે કેવી રીતે જોઈ કે સમજી શકો? આખું આખું જગત મારા એક અંશ માત્રથી ધારણ કરાયેલું છે। એટલે પરમેશ્વરની શક્તિ, પરમેશ્વરની યોગ શક્તિ એને સમજવાનો પ્રયત્ન કરવો એ મિથ્યા કહેવાય। બુદ્ધિથી ના સમજી શકાય, કારણ કે બુદ્ધિને તો મર્યાદા છે, એ બુદ્ધિગમ્ય વિષય ના હોઈ શકે। તું આટલું તારા મનની અંદર સમજી લે કે આખું આખું જગત, આખું આખું બ્રહ્માંડ જે કઈ તને અહીંયા તારી ઇન્દ્રિયો વડે ગોચર થાય, પ્રાપ્ત થાય કે ન પણ થાય, પણ એની સત્તા હોય તો એ બધું જ કેવળ અને કેવળ પરમેશ્વર વડે ધારણ કરાયેલું છે। પરમેશ્વર એને વિષ્ટભ્ય સ્થિત જગત છે, એના માટે કૃષ્ણમ જગત શબ્દ વાપરે। કૃષ્ણમ એટલે આખે આખું પૂરેપૂરું, અને એક અંશ એટલે માત્ર એક ભાગ, મારા એક ભાગ માત્ર, એટલે અણોર અણિયાન થી તો નીચે જતા રહ્યા। ક્યાં જશો તમે? ઈશ્વર સર્વવ્યાપ્ત છે, ઈશ્વર સર્વને ધારણ કરે છે, ઈશ્વર વડે જ સૌ કઈ છે। એટલે કાર્ય કારણ સંબંધનો જે સ્થૂળ આપણે અર્થ કરવા જઈશું તો એ કાર્ય કારણ સંબંધની જે મર્યાદાઓ છે એ પણ એને સમજવામાં નડશે। ઈશ્વર એક એવું તત્વ છે કે જેના વડે આખું જગત નિર્માણ થયેલું છે। જગતના મૂળમાં શોધતા શોધતા શોધતા શોધતા જાઓ તો તમે ઈશ્વર સુધી પહોંચશો, ત્યાંથી આગળ નહીં પહોંચી શકો, પણ ત્યાં પહોંચતા પહોંચતા તો તમે ઈશ્વરમય થઈ ગયા હશો, કારણ કે તમે પણ એનો જ એક અંશ છો। સ્થૂળ અને નશ્વર જગત થી શરૂ કરીને છેક અધ્યાત્મ જગત સુધી આપણને એ ખેંચી જઈને કહે છે કે આ આમ છે। એટલે દસમો અધ્યાય જે શરૂ થયો અર્જુનની સ્તુતિથી શરૂ થયો, અર્જુને કરેલી સ્તુતિથી, કૃષ્ણની સ્તુતિ કરી, એણે હવે કૃષ્ણને સમજવાની શરૂઆત કરી છે। અત્યાર સુધી તો એ મિત્ર સમજતો હતો, અત્યાર સુધી તો એ પોતાના રથનો ચાલક સમજતો હતો, થોડો પોતાના કરતા બુદ્ધિશાળી। એટલે અર્જુનના રથના ઘોડાઓની લગામને ઝાલીને અર્જુનની આજ્ઞા પ્રમાણે કામ કરનારો તો કે કોણ અર્જુન ને કોણ કૃષ્ણ સમજો? એક રીતે જુઓ તો બંને એક છે, અને એક રીતે જુઓ તો એક જગતનું કારણ છે અને એક જગતનું કાર્ય છે।

0: એ વિનંતીથી એમણે શરૂઆત કરી, નાની નાની વસ્તુઓથી શરૂઆત કરી કે આનામાં આ હું છું ને આનામાં આ હું છું ને આ સમૂહની અંદર જે શ્રેષ્ઠ શ્રેષ્ઠ શ્રેષ્ઠ દેખાય, જળચરો જળાશયોની અંદર હું સમુદ્ર છું ને પ્રવાહોમાં હું ગંગા છું ને પર્વતોમાં હું હિમાલય છું ને, જેમાં જે શ્રેષ્ઠ જેમાં જે ઉત્તમ જેમાં જે સૌથી સારા સરસ એમાં તું મારી વિભૂતિ મત્વને જાણ. પણ આ જાણ એ કોના માટે કૃષ્ણ કહે છે? અર્જુનને માટે કહે છે, પોતાને માટે નહીં, પોતાની દ્રષ્ટિએ નહીં. પોતાની દ્રષ્ટિ આ છેલ્લે આવ્યું તે કૃષ્ણની દ્રષ્ટિએ, એટલે પરમેશ્વરની દ્રષ્ટિએ પરમેશ્વર સિવાય કશું છે નહીં અને પરમેશ્વરના નિવાસ સિવાય કશું છે નહીં અને પરમેશ્વરનો અંશ એને આખાને ધારણ કરે છે એ વાત એણે છેલ્લે કહી. એટલે દસમો અધ્યાય મેં ગઈ વખતે કહ્યું હતું કે સમજવો સરળ પણ છે અને સમજવો મુશ્કેલ પણ છે, કારણ કે અનુભૂતિનો વિષય થઈ જાય છે છેલ્લે જતા જતા, જાણવાનો વિષય માત્ર રહેતો નથી. અત્યાર સુધી જે જ્ઞાન માહિતી વગેરે આપણને મળી બરોબર છે, કારણ કે એ આપણી બુદ્ધિમાં પ્રવેશ કરી શકે એ પ્રકારની છે, પણ ઈશ્વર એનાથી પર છે, એનાથી ઉપર છે. આ એક વાત અગિયારમાં અધ્યાય દસમા અધ્યાયની છે, એ બહુ અગત્યની છે, એને આપણે સમજવાની છે. એટલે એને છેલ્લે કહ્યું, છેલ્લા બે શ્લોકોની અંદર આપણે એ જોયું કે જે કઈ તને દેખાય છે વિભૂતિમાં એ બધું મારા અંશમાંથી જ વિસ્તાર પામેલું છે અને એ નથી જે ઉત્તમ નથી તે પણ બધું જ માત્ર અને માત્ર મારા અંશમાંથી ઉત્પન્ન થયેલું છે. આ જે વિભૂતિઓ કહેવાય છે ઉત્તમ વિભૂતિઓ, તો એ ઈશ્વરને સમજવા માટે કેટલોક જે આધાર જોઈએ એ આધાર પૂરતી બરોબર છે. ભગવત પ્રાપ્તિ માટે કોઈક આધાર જોઈએ, સુંદર મજાની પ્રતિમાને જોઈને કૃષ્ણની ભક્તિ માણસ કરવા માંડે, તો એવો આ આધાર છે. એટલું તું સમજ એમ દસમા અધ્યાયમાં આપણને કહેવાયું. અર્જુન આને સમજ્યો છે. આપણે દસમા અધ્યાયથી આગળ જવાનું છે. અગિયારમો અધ્યાય ઘણો અગત્યનો છે, કારણ કે અગિયારમા અધ્યાયની અંદર તો આ જે વિભૂતિઓના વર્ણનથી પુલકિત થયેલો અર્જુન એકદમ કહે છે કે મારે તમારા સાચા સ્વરૂપને જોવું છે. એટલે ભાઈ તારી શક્તિ છે, કોઈની પણ શક્તિ છે કે અંશ થઈને પૂર્ણને જોઈ શકે? એ વાત અગિયારમા અધ્યાયમાં આવવાની છે. એટલે એને દિવ્ય ચક્ષુ સ્વરૂપે એને જોડાવવાની વાત છે. તો અહીંયા પૂર્વભૂમિકા, અગિયારમા અધ્યાયની પૂર્વભૂમિકા તરીકે દસમા અધ્યાયને સમજી લઈએ અને અહીં આપણે આજનો આ દિવસનો કામ પૂરું કરીએ. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે વિભૂતિયોગો નામ દશમોધ્યાયઃ. હવે જ્યારે મળીશું ત્યારે અગિયારમા અધ્યાયથી આપણે આગળ વધવાના છીએ. ત્યાં સુધી અલ્પ વિરામ.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: सुन रहे हैं अंताक्षरी सीजन 2 आरजे प्रियंका के साथ रेडियो पालनपुर 90.4 पर। हमारे साथ जुड़ें, साथ गाएं और अपने पसंदीदा गानों के रिदम को फील करें, सिर्फ यहीं, सिर्फ हमारे साथ बने रहें और म्यूजिक को टेक ओवर करने दें।
1: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभरता रहो रेडियो पालनपुर 90.4 एफएम।
2: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજે પ્રિયંકા અને તમારી માટે લઈને આવી છું અંતાક્ષરી। આપણી અંતાક્ષરીની આ સીઝનમાં આપણે જે ત્રણ હીરાઝ વચ્ચેની અંતાક્ષરી રમી રહ્યા છીએ તેમાં તમને કેવી મજા આવી રહી છે? મને તો બહુ મજા આવી રહી છે, કારણ કે ત્રણ અલગ અલગ હીરાઝ વચ્ચેના જે બેસ્ટ સોંગ મને સાંભળવા મળી રહ્યા છે એનાથી વધારે મજા શું જોઈએ। તો શ્રોતા મિત્રો, ચાલો શરૂઆત કરીએ આપણી અંતાક્ષરીની। અને આપણે છેલ્લે અટક્યા હતા તો 70s ઇરાનો તે કયું ફેમસ સોંગ છે? જો કે ઘણા બધા સોંગ છે પણ તમે

મિત્રો, મજા આવી કે નહીં? હવે આપણે ચાલુ કરીએ 90s ઈરાનું આપણું આ સોંગ, કે જે આપણા 70s સોંગે આપણને છેલ્લો અક્ષર આપે છે એની ઉપરથી. ચાલો જોઈએ કે 90s ઈરામાં અક્ષર ઉપરથી કયું ફેમસ સોંગ છે.

સુપર સોંગ છે નહીં આ. અને હવે આપણું લેટેસ્ટ બોલિવૂડ સોંગ, અને આ સોંગ જે છે કે જ્યાં આપણે અટકે છીએ, અને એ સોંગનું નામ છે હું નહીં કહું, તમે સાંભળ્યો અને પછી મને કહેજો કે તમે

0: હાય નમસ્કાર, તમે સાંભળી રહ્યા હતા અંતાક્ષરી સીઝન 2. આજે પ્રિયંકા.
1: નમસ્કાર મિત્રો, તમામ શ્રોતાઓનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના પ્રિય કાર્યક્રમ જીગરવાણીમાં. હું લઈને આવ્યો છું એક ખાસ અને જાગૃતિ ભર્યો વિષય. આજનો દિવસ ખૂબ જ ખાસ છે, કારણ કે આજે છે વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડે, મતલબ કે સંચાર વ્યવસ્થા અને ઇન્ટરનેટ ટેકનોલોજીનો દિવસ. હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મોબાઈલ, ઇન્ટરનેટ અને ટેકનોલોજી વગર આજે આપણું જીવન અધૂરું છે. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ ટેકનોલોજી આપણા જીવનને કેટલું બદલી રહી છે? ચાલો આજના ખાસ કાર્યક્રમમાં સમજીએ ડિજિટલ કનેક્ટિવિટીનું મહત્વ. મિત્રો, એક સમય હતો જ્યારે કોઈને સંદેશ મોકલવો હોય તો દિવસો લાગી જતા,

ક્લિકમાં મેસેજ, વિડીયો કોલ અને માહિતી વિશ્વના કોઈ પણ ખૂણે પહોંચે છે. ડિજિટલ કનેક્ટિવિટી એ માત્ર ઇન્ટરનેટ નથી, એ તો એક એવી શક્તિ છે જે લોકોને જોડે છે, વિચારોને વહેંચે છે અને સપનાઓને સાકાર કરે છે. આજે વિદ્યાર્થી ઘરે બેસીને ઓનલાઈન અભ્યાસ કરી શકે છે, દર્દીઓ ડૉક્ટર સાથે દૂરથી જ સલાહ લઈ શકે છે, નાના વેપારીઓ પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાનો વ્યવસાય વધારી શકે છે. પણ મિત્રો, હજુ પણ ઘણા ગામડા એવા છે જ્યાં ઇન્ટરનેટની સુવિધા સીમિત છે, એટલે જ ડિજિટલ કનેક્ટિવિટી દરેક સુધી પહોંચવી ખૂબ જ જરૂરી છે. કારણ કે જ્યારે દરેક વ્યક્તિ જોડાય છે ત્યારે જ સાચો વિકાસ શક્ય બને છે. તો આવો ટેકનોલોજીનો સાચો ઉપયોગ કરીએ અને ડિજિટલ દુનિયાનો ભાગ બનીને આગળ વધીએ. ડિજિટલ ડિવાઇડ ઘટાડવું, કેવી રીતે ઘટાડવું એ આપણે જાણીશું વિસ્તારમાં એક નાનકડા વિરામ બાદ.

ડિજિટલ ડિવાઇડ ઘટાડવું. મિત્રો, આજે આપણે એક એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં મોબાઈલ ઇન્ટરનેટ વગરનું જીવન કલ્પવું મુશ્કેલ છે. સવારથી સાંજ સુધી મેસેજ, કોલ, ઓનલાઈન કામ, અભ્યાસ બધું જ ડિજિટલ થઈ ગયું છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ જ દુનિયામાં કેટલાક લોકો હજુ પણ આ સુવિધાઓથી વંચિત છે? હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. ચાલો એક નાનકડી વાર્તા સાથે સમજીએ. એક ગામમાં રહેતો રાહુલ, તેને ભણવાનો ખૂબ જ શોખ હતો. પણ જ્યારે શહેરના બાળકો ઓનલાઈન ક્લાસ કરી રહ્યા હતા ત્યારે રાહુલ પાસે ન તો સ્માર્ટફોન હતો, ન ઇન્ટરનેટ. અને સપનાઓ અને તક વચ્ચે એક જ અંતર હતું, ડિજિટલ ડિવાઇડ. મિત્રો, આ માત્ર એક રાહુલની વાત નથી, આવા હજારો બાળકો, ખેડૂત, નાના વેપારીઓ અને પરિવાર આજે પણ આ અંતરને અનુભવી રહ્યા છે. એક બાજુ શહેરોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ, ડિજિટલ પેમેન્ટ અને નવી ટેકનોલોજી છે અને બીજી બાજુ ગામડામાં નેટવર્કની સમસ્યા, માહિતીનો અભાવ અને સાધનોની કમી છે. આ જ અંતરને કહેવામાં આવે છે ડિજિટલ ડિવાઇડ. પણ મિત્રો, આ સમસ્યા કાયમી નથી. જો આપણે મળીને પ્રયત્ન કરીએ તો આ અંતર ઓછું કરી શકીએ છીએ. સરકારી ગામડા સુધી ઇન્ટરનેટ પહોંચાડવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. સ્કૂલોમાં ડિજિટલ શિક્ષણ વધારવામાં આવી રહ્યું છે અને ઘણી સંસ્થાઓ લોકોમાં ડિજિટલ જાગૃતિ લાવી રહી છે. પરંતુ માત્ર આ પૂરતું નથી. સાચો બદલાવ ત્યારે આવશે જ્યારે આપણે પોતે આગળ આવીશું. જો તમે ટેકનોલોજી જાણો છો તો કોઈ એક એવી વ્યક્તિને શીખવો, તમારા આસપાસના લોકોને ઓનલાઈન પેમેન્ટ, મોબાઈલ એપ્સ અને ઇન્ટરનેટનો ઉપયોગ સમજાવો અને ખાસ કરીને ગામડામાં રહેતા લોકો સુધી આ માહિતી પહોંચાડો. મિત્રો, ડિજિટલ કનેક્ટિવિટી માત્ર સુવિધા નથી, એ તો એક તક છે આગળ વધવાની, શીખવાની અને જીવન બદલવાની. કલ્પના કરો, જો દરેક બાળકને ઓનલાઈન શિક્ષણ મળે, જો દરેક ખેડૂતને નવી ટેકનોલોજીની માહિતી મળે, જો દરેક વ્યક્તિ ડિજિટલ રીતે શક્ય બને તો આપણો દેશ કેટલું આગળ વધી શકે. તો આવો આજે એક નાનો સંકલ્પ લઈએ, ડિજિટલ ડિવાઇડ ઘટાડવામાં આપણો પણ ફાળો આપીએ અને જોડાયેલી સમાન અને પ્રગતિશીલ સમાજ બનાવીએ. ટેકનોલોજી દ્વારા વિકાસ કેવી રીતે શક્ય છે સમજીશું નાનકડા વિરામ બાદ.

મિત્રો, આજનો સમય ટેકનોલોજીનો સમય છે. દરેક ક્ષેત્રમાં, શિક્ષણ, આરોગ્ય, ખેતી કે બિઝનેસ, ટેકનોલોજી એ જીવનને સરળ અને ઝડપી બનાવી રહ્યું છે. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આજે વિદ્યાર્થી ઘરે બેસીને ઓનલાઈન અભ્યાસ કરી શકે છે. દુનિયાના કોઈપણ વિષયની માહિતી એક ક્લિકમાં મળી જાય છે. આરોગ્ય ક્ષેત્રમાં પણ ટેકનોલોજીએ ક્રાંતિ લાવી છે. ડૉક્ટર સાથે વિડીયો કોલ દ્વારા સલાહ, ઓનલાઈન રિપોર્ટ અને આધુનિક સારવાર, આ બધું હવે શક્ય બન્યું છે. ખેડૂત મિત્રો માટે પણ ટેકનોલોજી આશીર્વાદ બની છે. હવામાનની માહિતી, નવી ખેતી પદ્ધતિ અને માર્કેટ ભાવ બધું મોબાઈલમાં જ ઉપલબ્ધ છે. અને બિઝનેસની વાત કરીએ તો નાના વેપારીઓ પણ સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા પોતાનો વ્યવસાય દેશ વિદેશ સુધી લઈ જઈ રહ્યા છે. પણ મિત્રો, ટેકનોલોજીનો સાચો લાભ ત્યારે જ મળે જ્યારે આપણે તેનો સકારાત્મક અને સમજદારીપૂર્વક ઉપયોગ કરીએ. નવી ટેકનોલોજી શીખવે છે તેનો ઉપયોગ વિકાસ માટે કરીએ અને બીજાને પણ આ માર્ગે આગળ વધવામાં મદદ કરીએ. કારણ કે ટેકનોલોજી માત્ર સાધન નથી, એ તો વિકાસ તરફ લઈ જતું એક શક્તિશાળી માધ્યમ છે. એક નાનકડા વિરામ બાદ સમજીશું એક મહત્વનો મુદ્દો, સાયબર સુરક્ષા અને જાગૃતિ.

મિત્રો, આજના ડિજિટલ યુગમાં આપણે બધું ઓનલાઈન કરી રહ્યા છીએ. બેન્કિંગ, શોપિંગ અને સોશિયલ મીડિયા, આ બધું જ આપણા મોબાઈલમાં છે. પણ શું આપણે કેટલા સાવધાન છીએ? હેલો, હાય, નમસ્કાર. હું છું જિગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. રોજ નવા નવા ઓનલાઈન ફ્રોડ, હેકિંગ અને સ્કેમના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એક નાની ભૂલ આપણને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. તેથી સાયબર સુરક્ષા ખૂબ જ જરૂરી બની ગઈ છે.

કેટલીક સરળ પણ મહત્વની બાબતો સમજીએ. ક્યારે પણ તમારો ઓટીપી, પાસવર્ડ અથવા બેંક ડિટેલ કોઈ સાથે શેર ન કરો. અજાણી લિંક્સ અથવા મેસેજ પર ક્લિક કરતા પહેલાં સાવધાન રહો. મજબૂત પાસવર્ડ રાખો અને સમયાંતરે બદલો. અને માત્ર વિશ્વસનીય એપ અને વેબસાઇટનો જ ઉપયોગ કરો. મિત્રો, યાદ રાખો, સાવધાની જ સુરક્ષા છે. સાયબર દુનિયામાં સુરક્ષિત રહેવું એ આપણા પોતાના હાથમાં છે. જાગૃતિ જ આપણને બચાવી શકે છે. તો આવો આજે એક સંકલ્પ લઈએ, પોતે પણ સાવધાન રહીશું અને બીજાને પણ સાયબર સુરક્ષા વિશે જાણકારી આપીશું. મિત્રો, આજે બીજો પણ એક ખાસ દિવસ છે જે આરોગ્યથી જોડાયેલો છે. એના વિશે ડિટેલમાં જાણીશું નાનકડા વિરામ બાદ.

મિત્રો, આજે છે વર્લ્ડ હાઇપર ટેન્શન ડે. મતલબ હાઈ બ્લડ પ્રેશર, એટલે કે હાઇપર ટેન્શન એક એવી સમસ્યા છે જેને ઘણીવાર સાયલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે, કારણ કે ઘણા લોકોને એની ખબર પણ પડતી નથી, પણ અંદરથી એ આપણા હૃદય, દિમાગ અને શરીર પર અસર કરી રહ્યું હોય છે. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આજના ઝડપી જીવનમાં સ્ટ્રેસ, ખોટી જીવનશૈલી અને અનિયમિત ખોરાક આ સમસ્યાને વધુ વધારી રહ્યા છે. મિત્રો, જ્યારે આપણા શરીરમાં રક્ત નસોમાં વધુ દબાણથી વહે છે ત્યારે તેને કહેવામાં આવે છે હાઈ બ્લડ પ્રેશર અથવા હાઇપર ટેન્શન. સરળ ભાષામાં કહીએ તો આપણા હૃદયથી નીકળતું લોહી નસોમાં વધારે જોરથી ધકેલાય છે અને એ જ દબાણ લાંબા સમય સુધી વધારે રહે તો એ સમસ્યા બની જાય છે. મિત્રો, આ બીમારીને ઘણીવાર સાયલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે, કારણ કે ઘણીવાર કોઈ ખાસ લક્ષણ દેખાતા નથી, પણ અંદરથી એ આપણા શરીર પર અસર કરે છે, હૃદય પર ભાર પડે છે, સ્ટ્રોક અને હાર્ટ અટેકનો ખતરો વધે છે, કિડની અને આંખો પર પણ

શકે છે, તો ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. નિયમિત બ્લડ પ્રેશર ચેક કરાવો, ઓછું મીઠું ખાઓ, સ્ટ્રેસ ઓછો રાખો અને રોજ થોડું વ્યાયામ કરો. સાથે સાથે 2-3 લિટર જેટલું પાણી દિવસમાં પીવું જરૂરી છે. મિત્રો યાદ રાખો, સમયસર ધ્યાન રાખશો તો મોટી સમસ્યાથી બચી શકશો. સ્વસ્થ રહો, સાવધાન.

આજે આપણે જાણીએ હાઈ બ્લડ પ્રેશરથી કેવી રીતે બચી શકાય. મિત્રો, આજના ઝડપી જીવનમાં હાઈ બ્લડ પ્રેશર એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. પણ સારી વાત એ છે કે થોડા સરળ બદલાવથી આપણે આથી બચી શકીએ છીએ. ચાલો કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન દઈએ. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. પહેલી વસ્તુ, મીઠું ઓછું ખાઓ. વધારે મીઠું બ્લડ પ્રેશર વધારવાનું મુખ્ય કારણ છે, એટલે રોજિંદા ખોરાકમાં મીઠાનું પ્રમાણ નિયંત્રિત રાખો. નિયમિત વ્યાયામ કરો. દરરોજ 30 મિનિટ ચાલવું, યોગ અથવા કસરત કરવી આપણા હૃદયને મજબૂત બનાવે છે. સ્ટ્રેસ ઘટાડો. વધારે ટેન્શન અને ચિંતા પણ બ્લડ પ્રેશર વધારશે. ધ્યાન, પ્રાણાયામ અને પૂરતી ઊંઘ લેવાથી સ્ટ્રેસ ઘટાડો. સ્વસ્થ આહાર લો. ફળ, શાકભાજી અને હેલ્ધી ખોરાક લો. તેલિયું અને જંક ફૂડ ઓછું કરો. નિયમિત ચેકઅપ કરાવો.

સમયાંતરે બ્લડ પ્રેશર ચેક કરાવવું ખૂબ જ જરૂરી છે. મિત્રો યાદ રાખો, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આજથી જ થોડા સારા અભ્યાસ અપનાવો અને સ્વસ્થ, ખુશ અને તંદુરસ્ત જીવન જીવશો.

આપણે સમજીએ હાઈ બ્લડ પ્રેશર કેવી રીતે ઓળખવું. મિત્રો, હાઈ બ્લડ પ્રેશર એટલે હાઈપરટેન્શન એક એવી સમસ્યા છે જેને ઘણીવાર સાયલેન્ટ કિલર કહેવામાં આવે છે, કારણ કે ઘણા લોકોને કોઈ ખાસ લક્ષણ દેખાતા નથી અને બીમારી અંદરથી ધીમે ધીમે અસર કરતી રહે છે. તો પ્રશ્ન એ છે, આ સમસ્યા ઓળખવી કેવી રીતે? હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સૌથી સરળ અને મહત્વપૂર્ણ રીત છે બ્લડ પ્રેશર માપવું. બીપી મશીનથી આપણે બે નંબરમાં રીડિંગ મળે છે, ઉપરનો નંબર સિસ્ટોલિક અને નીચેનો નંબર ડાયસ્ટોલિક. જો આ રીડિંગ સતત 140/90 mmHg વધારે રહે તો તેને હાઈ બ્લડ પ્રેશર ગણવામાં આવે છે. પણ મિત્રો, એક જ વખત માપવાથી નિર્ણય લેવાતો નથી, અલગ અલગ દિવસોમાં 2-3 વખત ચેક કરવું જરૂરી છે. આજકાલ તો ઘરે પણ ડિજિટલ મશીનથી બીપી માપી શકાય છે, જેને કારણે આપણે નિયમિત ધ્યાન રાખી શકીએ છીએ. કેટલાક કેસમાં ડૉક્ટર વધુ તપાસ પણ કરે છે, જેમ કે બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ અને હૃદય માટે ECG. મિત્રો, સૌથી મહત્ત્વની વાત, હાઈ બ્લડ પ્રેશર ઘણીવાર કોઈ લક્ષણ વગર હોય છે, એટલે નિયમિત ચેકઅપ જ આપણને સુરક્ષિત રાખી શકે છે. તો આજથી જ ધ્યાન રાખો અને સમયસર ચેકઅપ કરાવીને

આપણે વાત કરીશું સ્વસ્થ જીવન માટે શું ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, જીવનમાં ખુશી અને સફળતા મેળવવા માટે સૌથી મહત્વનું છે સારું આરોગ્ય. તો ચાલો જાણીએ કેટલીક સરળ પરંતુ અસરકારક બાબતો. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સૌથી પહેલી વસ્તુ, સંતુલિત આહાર લો. ફળ, શાકભાજી, દાળ અને પોષક આહાર લો. જંક ફૂડ અને વધારે તેલ મીઠું ટાળો. બીજી વસ્તુ, નિયમિત વ્યાયામ કરો. દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ ચાલવું, યોગ કે કસરત કરવી આપણા શરીરને તંદુરસ્ત રાખે છે. ત્રીજી વસ્તુ, પૂરતી ઊંઘ લો. દિવસમાં 7-8 કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે, એ શરીર અને મનને તાજગી આપે છે. ચોથી વસ્તુ, સ્ટ્રેસ ઓછો રાખો. વધારે ચિંતા અને ટેન્શન આરોગ્ય માટે નુકસાનકારક છે. ધ્યાન, પ્રાણાયામ અને સકારાત્મક વિચાર અપનાવો. પાંચમી વસ્તુ, નિયમિત ચેકઅપ. સમયાંતરે આરોગ્ય ચેકઅપ કરાવવાથી મોટી બીમારીઓથી બચી શકાય છે. મિત્રો, યાદ રાખો, સ્વસ્થ જીવન એ જ સાચી સંપત્તિ છે. નાના નાના સારા અભ્યાસ અપનાવીને આપણે લાંબા સમય સુધી ખુશ અને તંદુરસ્ત રહી શકીએ. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડા જ સુકાતા, ત્યાં હવે લાઈટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

હમણાં ક્યાંક એક સુંદર વાત વાંચી, કોઈ રંગ નહીં હોતા બારિશ કે પાણી મેં, કોઈ રંગ નહીં હોતા બારિશ કે પાણી મેં, ફિર ભી યે ફિઝા કો રંગીન બના દેતે હૈ. તમે સાંભળી રહ્યા છો આરજે તન્વીને 90.4 FM રેડિયો પાલનપુર પર. પહેલો વરસાદ કેટલી બધી યાદો લઈને આવે છે. એ ધીમે ધીમે વરસતા વરસાદના છાંટા, જમીન પર પથરાયેલી હરિયાળી અને ભીની માટીની ખુશ્બુ, આય હાય હાય હાય હાય, મજા પડી જાય છે બોસ. એ વરસાદમાં મસ્ત પલળેલા હૈયે અને આદુવાળી ચા મળી જાય તો બીજો જોઈએ શું જીવનમાં. પણ આ વખતે પણ આ કોરોનાના લીધે પહેલા વરસાદની મજા ઘરમાં જ સીમિત રહી ગઈ. ના તો લોંગ ડ્રાઈવ પર જવાયું કે ના પછી રોમેન્ટિક સોંગ સાંભળીને ડાન્સ કરાયો, કારણ કે સહેજ પણ પલળીએ તો મમ્મી બૂમ પાડે તરત જ, આ કપડાં સુકાતા નથી. વરસાદ એટલે કેટલી બધી યાદો, અને આજે આપણે એવી જ કેટલીક યાદોને યાદ કરીશું. વેલકમ ટુ તમે હું અને વરસાદ. પણ આ વરસાદે સ્ટે હોમ સ્ટે સેફ, કીપ લિસનિંગ 90.4 FM રેડિયો પાલનપુર. મસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વરસતો વરસાદ, આવા સુંદર મજાના ગીતો અને હું એટલે કે આરજે તન્વી. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. ઘણા બધા લોકોએ પોતાના વરસાદના અનુભવો મારી સાથે શેર કર્યા અને એમાંથી કેટલાક હું તમારી સાથે શેર કરી રહી છું. નિધિએ મને જણાવ્યું કે એ હમણાં રવિવારની સાંજે ઊંઘીને ઉઠી, પોતાના વાળ બાંધી રહી હતી ત્યાં જ એને કંઈક અવાજ સંભળાયો. એ દોડીને બારી પાસે ગઈ અને બારી ખોલીને એણે જોયું તો વરસાદ વરસી રહ્યો હતો. એણે તરત જ પોતાના ફ્રેન્ડ આદિને ફોન કર્યો અને કહ્યું, ચાલને યાર, બહુ સરસ વરસાદ છે, ક્યાંક લોંગ ડ્રાઈવ પર જઈએ. બંને તૈયાર થઈ ગયા. પણ આ શું, વરસાદ તો વધે જ જાય છે, વધે જ જાય છે. આદિએ કહ્યું, યાર નિધિ, મારી મમ્મી મને ઘરની બહાર નહીં નીકળવા દે. નિધિનો બધો મૂડ ખરાબ થઈ ગયો. પણ બેસ્ટ ફ્રેન્ડ કંઈક ના કંઈક જુગાડ હંમેશા લગાડે છે. અડધો કલાક પછી આદિએ નિધિને ફોન કર્યો અને કહ્યું કે તું ફટાફટ નીચે આવી જા. નિધિ પોતાના ઘરની બહાર જઈને જોવે છે તો આદિ ઊભો છે, હાથમાં ગરમ ગરમ આદુવાળી ચા લઈને. અને એણે એક જ વાત કહી કે લોંગ ડ્રાઈવ પર ના જઈ શકીએ તો શું, સાથે ચા તો પી શકીએ ને. અને નિધિની એ મોન્સૂન ઇવનિંગ ખૂબ જ સુંદર બની ગઈ એના બેસ્ટ ફ્રેન્ડના લીધે. તો જો આ વાત સાંભળીને તમને પણ તમારા બેસ્ટ ફ્રેન્ડ યાદ આવ્યા હોય તો ફટાફટ એમને જણાવો અને મને જણાવવાનું ભૂલતા નહીં. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. તમે સાંભળવા સુંદર મજાનું ગીત અને આપણે ગીતને પહેલે પાર મળીએ એક નવા અનુભવ સાથે. કીપ લિસનિંગ, સ્ટે ટ્યુન એન્ડ કીપ લિસનિંગ 90.4 FM રેડિયો પાલનપુર.

0: એટલે આ વરસાદનો અનુભવ બધા માટે સારો જ હોય એવું જરૂરી નથી.
1: ઘણીવાર ઘણા અકસ્માત એવા થઈ જતા હોય છે કે જે આપણે સપને પણ નથી વિચાર્યું હતું. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર અને હું છું તમારી સાથે આરજે તન્વી. સપનાએ વરસતા વરસાદમાં ડુંગળી અને બટેકાના બટેકા પૌવા ખાવાનો વિચાર કર્યો. આ દુવાળી ચા સાથે બટેકા પૌવા, આય હાય મોજ પડી જાય બોસ. બસ એણે પણ ગેસ ઉપર ડુંગળી બટેકા સાતળવા મૂક્યા અને વરસાદ ભલ ભલાનો જીવ લુભાવે છે એ પણ બાર ગેલેરીમાં આવીને વરસાદ જોવા લાગી. વરસાદ જોવામાં બેન એટલા ખોવાઈ ગયા કે પેલા ગેસ પર મૂકેલા ડુંગળી બટેકા સાવ દાજી ગયા. બસ પછી શું હતું, મમ્મીએ આખો વરસાદ તમારા પર ગુસ્સો કરવામાં નીકાળ્યો અને પછી બેન એ વાસણ ઘસવામાં વરસાદની મજા ખોઈ બેઠા. બટ ડોન્ટ વરી સપના, મારી સાથે પણ આવું ઘણી વખત થાય છે અને કદાચ આપણા સૌ સાથે આવું થાય છે. કારણ કે આપણે નાના હોઈએ કે મોટા, વરસાદ ભલ ભલાનો જીવ લુભાવી દે છે. એટલે જ વરસતા વરસાદની આ સુંદર મજાના ગીતો અને સુંદર મજાની વાતો સાથે તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર અને હું છું આપની સાથે આરજે તન્વી.

કેટલીક વાર વરસતા વરસાદમાં ગાંડા થઈને લીધેલા નિર્ણયો પાછળથી ખૂબ જ મહેનત કરાવે છે. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર અને હું છું તમારી સાથે આરજે તન્વી. જયને પણ આ વરસાદમાં આવો જ એક અનુભવ થયો. આકાશમાં કાળા ડિબાંગ વાદળા જોઈ અને જયે પોતાના ફ્રેન્ડ યશને ફોન કર્યો અને બંને નક્કી કર્યું કે બંને આ વરસાદમાં એક્ટિવા પર લોંગ ડ્રાઈવ પર જશે. બંને ઘરેથી નીકળી ગયા અને ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો. પણ થોડાક આગળ જતા લગાન મૂવીનું સોંગ છે ને, ઘન ઘન જબ ઘોરે બરસે, એવી જ રીતે ખૂબ જ વરસાદ ચાલુ થઈ ગયો. અને પાલનપુરના રસ્તા તો તમને ખબર જ છે યાર, થોડાક વરસાદમાં એવા ભરાઈ જાય જાણે નદી

માંથી નીકળી રહ્યા હોઈએ. બસ પચીસું હતું, આ બંને પણ આ જ વરસાદમાં ફસાઈ ગયા. નસીબ જોક એમણે ત્યાં સામે ક્યાંક એક ચાની લારી જોઈ, પણ નસીબ ત્યાં પણ સાથ ન આપ્યા. ચાની લારી પણ બંધ હતી. કેવો ધ્રાસકો પડે નહીં, આવા વરસતા વરસાદમાં તમે દિલમાં એક આદુવાળી ચાની આશા સાથે નીકળ્યા હોય અને તમને બધું બંધ મળે. પકોડાની ખ્વાહિશ તો દૂર, પણ ચા પણ નસીબ ન થાય. કંઈક આવું જ જય અને યશ સાથે પણ થયું. પછી તો જ્યાં સુધી વરસાદ બંધ ન થયો ત્યાં સુધી તેઓ ત્યાંથી હલી પણ ન શક્યા. એટલે જ વરસતા વરસાદમાં ગાંડા થઈને કોઈ નિર્ણય ના લેવો. સ્ટે હોમ, સ્ટે સેફ, અને આ કોરોનામાં વરસાદને ફક્ત ઘરની બારીમાં બેઠા બેઠા જ માણવો જોઈએ. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, અને હું છું તમારી સાથે આરજે તન્વી.

આ વખતે વરસતા વરસાદમાં એક મારો અનુભવ થયો. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર અને હું છું આપની સાથે આરજે તન્વી. એક સાંજે 12:11 બેઠેલી અને વરસતા વરસાદને જોઈને મને મારું બાળપણ યાદ આવી ગયું. મારા ઘરની સામે રહેલો નાનો છોકરો કાગળની હોડી બનાવી અને પાણીમાં તરવી રહ્યો હતો. એ જોઈને મને પણ મારું બાળપણ યાદ આવી ગયું અને મનોમન મેં એક ફરિયાદ કરી કે હવે મારી હોડી કેમ નથી તરતી. ત્યારે મારી મમ્મીએ મને સુંદર જવાબ આપ્યો કે બેટા, હોડી તો હજુ પણ તરે છે, પણ તને તરવાનો ટાઈમ નથી. અને ખરેખર મને રિયલાઇઝ થયું કે આપણે સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવામાં એટલા અટવાઈ જઈએ છીએ કે ખરેખર વરસાદને માણવું તો ભૂલી જ જઈએ છીએ. વરસાદ પડે એટલે સ્નેપ અને ઇન્સ્ટાગ્રામ તો જાણે મોસમની વાતો બની જાય છે. દરેકના સ્ટેટસમાં જોવા મળે છે ફીલિંગ હેપી વિથ રેઇન, ગોર્જિયસ રેઇન, ટીપ ટીપ વર્ષા પાણી. અરે બસ કરો, જઈને એ વરસાદમાં હજુ પણ કાગળની હોડી તરાવો, બે હાથ ખુલ્લા કરીને મન ભરીને વરસાદ માણી લો. હું તો આ વરસાદને એવી રીતે જ માણવાની છું. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

દરેક વરસાદમાં આપણને ચા સાથે પકોડા મળે એવું જરૂરી નથી. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, અને હું છું તમારી સાથે આરજી તન્વી. વરસાદી વાતાવરણ હોય એટલે કેવો બિંદાસ બૂમ પાડીને કહી દેવાય, એ મમ્મી આજે જમવામાં પકોડા જોઈએ હો. પણ ક્યારે તમે પ્રયત્ન કર્યો છે પકોડા બનાવવાનો? હમણાં આવો જ એક અનુભવ જૈમીને મારી સાથે શેર કર્યો. વરસાદ વરસી રહ્યો હતો અને એની મમ્મી ઘરે નહોતી. હવે ભાઈ સાહેબને ઈચ્છા થઈ પકોડા ખાવાની. હવે ફટાફટ ચણાનો લોટ પલાળ્યો, તેલ મૂક્યું અને પોતાની ફ્રેન્ડને ફોન કરીને પૂછ્યું કે યાર આ પકોડા કેવી રીતે તળાય. એની ફ્રેન્ડે એને સમજાવી દીધું, પણ એ એવું સમજાવવાનું ભૂલી ગઈ કે પકોડાને સાચવીને તેલમાં મૂકજે, નહીંતર દાજી જવાશે. હવે છોકરાઓ માટે રસોડું એટલે મહાભારતનું મેદાન. જેમ તેમ કરીને એણે પકોડા તળ્યા તો ખરી, ક્યાંક પકોડા દાજ્યા તો ક્યાંક તેનો હાથ. પણ પછી એ વરસતા વરસાદમાં એને પકોડા ખાવાની મજા આવી ગઈ, અને ત્યારે એને રિયલાઇઝ થયું કે જાતે મહેનત કરીને જ્યારે તમે વાતાવરણને માણો ને ત્યારે ખૂબ જ મજા આવે છે. તો આ મોન્સૂન તમે પણ તમારી જાતે પકોડા બનાવી અને તમારી મમ્મીને ચખાડજો અને ખૂબ જ મસ્તી કરજો. પણ યાદ રાખજો, ઘરની બહાર નહીં નીકળતા. સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ કીપ લિસનિંગ 90.4 FM રેડિયો પાલનપુર.

તમે એક વાત નોટિસ કરી, વરસાદ પડે ને ત્યારે અમુક લોકો હેવિંગ ફન વિથ રેઇનના કેપ્શન સાથે એવા ફોટોઝ મૂકે કે આપણને એમ થાય કે હાય હાય હાય, હું પણ આવા જ ફોટા મૂકીશ. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, અને હું છું આપની સાથે RJ તન્વી. વરસાદ પડતો હોય ને એટલે બધા એવા સરસ સરસ સ્ટેટસ મૂકશે, કોઈની બારીમાં વરસાદના છાંટા દેખાય તો કોઈ લોંગ ડ્રાઈવ પર હોય, કોઈ વળી વરસતા વરસાદમાં બલડતા પોતાના ફોટા મૂકે તો કોઈ એક હાથ બારીની બહાર રાખેલો ફોટો મૂકે. એટલે આ વરસાદમાં મને પણ થયું કે ચાલ હું પણ આવા ફોટા મૂકું. પણ બોસ, રિયાલિટી ઇઝ ઓલવેઝ ડિફરન્ટ ફ્રોમ પિક્ચર. હું જેવી વરસાદમાં પલળવા ગઈ, મારા વાળ એકદમ ચોંટી ગયા, મારા ફોટા જ સારા ન આવ્યા. બારીની બહાર હાથ રાખીને વરસાદનો સ્નેપ લેવાની કોશિશ કરી તો હાથમાં કબૂતરની છી આવી ગઈ. ખરેખર ખૂબ જ ખરાબ અનુભવ થયો. ફરી મને થયું કે રોડ પર જઈ અને પાણીના ખાબોચિયામાં છપ છપ કરું. ત્યાં તો મારી મમ્મીએ બૂમ પાડી મને. હવે મોટી થઈ વરસાદમાં ના રમાય અને એવા ગંધાતા પગલેને ઘરમાં તો આવતી જ નહીં. ખરેખર યાર, કોઈ વરસાદમાં મજા જ નથી કરવા દેતું. અને આ વરસાદ મન ભરીને માણી લઈએ. ફોટા સારા આવે કે ના આવે, સ્ટેટસ મુકાય કે ન મુકાય, એની ચિંતા કર્યા વગર મન ભરીને માણી લઈએ આ વરસાદને. કારણ કે આ આપણા જીવનનો એક અનોખો અહેસાસ છે. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, અને હું છું આપની સાથે RJ તન્વી.

એક તો આ રોમેન્ટિક વરસતો વરસાદ અને ઉપરથી સાતમનીનું સોંગ સાંભળી લીધું, વેરી વરસાદ. ખરેખર બહુ લાગી આવ્યું યાર. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર અને હું છું તમારી સાથે આરજે તન્વી. આ લોકડાઉનના વરસાદમાં બીજું બધું તો ઠીક છે, પણ સૌથી વધારે જો કંઈક મિસ કર્યું હોય ને તો એ છે વરસતા વરસાદમાં આદુવાળી ચા અને પોતાના પ્રિય પાત્ર સાથેની વાતો. કારણ કે જે લોકો લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં છે એ આ લોકડાઉનના લીધે એકબીજાને મળી નથી શકતા, અને આ વરસાદ ખરેખર વહેરી થઈને આવે છે. કારણ કે વરસતા વરસાદમાં આપણે જોઈએ શું, એક ચા અને એક કોઈની રાહ ખરેખર આપણો મૂડ બનાવી દે છે. જો તમને પણ આ વરસાદમાં એવું લાગ્યું હોય કે તમે તમારા પ્રિય પાત્રને ખૂબ જ મિસ કરી રહ્યા છો તો રાહ ના જોશો, હમણાં જ ફોન ઉઠાવો, એને ફોન કરો અને તમારા દિલની વાત જણાવી દો અને પછી તમારા એક્સપિરિયન્સીસ મારી સાથે

શેર કરવાનું ભૂલતા નહીં. અને તમે તમારા પ્રિય પાત્રને વધારે મિસ કરો એ માટે જ હું આ નેક્સ્ટ સોંગ મૂકી રહી છું તમારા માટે. કીપ લિસનિંગ 90.4 FM રેડિયો પાલનપુર. સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વરસાદની ગમે તેટલી વાત કરી લો, પણ જ્યાં સુધી રાજભા ગઢવીનું વરસાદનું છપાકરું ના સાંભળીને બસ મૂડ જ ના આવે. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, અને હું છું આપની સાથે આરજે તન્વી. આપણું સાહિત્ય એટલું મજબૂત છે ને કે ધારે તો આપણને એક પળમાં રડાવી શકે છે અને ધારે તો એક પળમાં આપણને હસાવી શકે છે. અને આ વરસાદી વાતાવરણમાં મને જો ખરેખર વરસાદની મજા આવી હોય ને તો રાજભા ગઢવીનું આ છપાકરું સાંભળીને. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, અને હું છું આપની સાથે આરજે તન્વી. સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: मौर्य कालीन पाटलिपुत्र, अभी आपने सुना ये कार्यक्रम और श्रोताओं इसी कार्यक्रम के साथ अब हम अपने कार्यक्रम को विराम देने की आज्ञा चाहेंगे। तो अपने मित्र अजीत
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ अगले सप्ताह तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
2: उमंग, उमंग, उमंग, उमंग।
3: तमे सांभळी रह्या छो 90.4 FM रेडियो पालनपुर। હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં।
4: બાળ દોસ્તો, હવે તમને હું ચાંદાભાઈનું ચાંદરણું એ વાર્તા કહું છું। એક હતા રામસિંહભાઈ અને બીજા હતા ચાંદાભાઈ, બંને ગિરાસદારો। રામસિંહભાઈ હતા ગામેથી, 5-7 ગામના ધણી। ચાંદાભાઈને ઘેર માત્ર 2 જ સાતીની ફોં, રામસિંહભાઈને તો રાજ દરબાર। જે આવે તે ચોરે બેસે, હોકા પાણી પીએ, અફીણ કસુંબા લે, રોટલા ખાય અને ઘેર જાય। ચાંદાભાઈના ઘરમાં ઠણઠણપાળ અને મદન ગોપાળ, ચારે ખૂણે 4-11 અને વચમાં ગોકળ 8। ઘરે આવ્યો ભૂખ્યો જાય, પણ ચાંદાભાઈના મોઢાના ભારે હોશિયાર। એક સરસ ઘોડી રાખે, ધોળા ફૂલ કપડાં પહેરે અને ગામ ગપ્પા કર્યા કરે। જ્યાં ત્યાં જઈ મહેમાન થાય અને મજા કરે। ચાંદાભાઈએ તો રામાભાઈની ભાઈબંધી કરી, રામાભાઈને શી ખોટ હતી। ચાંદાભાઈ રામસિંહભાઈને ત્યાં વરસમાં 2-3 માસ રહે, ખાઈ પીએ અને ચમન ઉડાવે, પાછા વળતા ખૂબ તાણ કરે કે રામસિંહભાઈ હવે મારે ત્યાં એકવાર જરૂર જરૂર પધારશો। એકવાર ભગવાનને કરવું છે તે રામસિંહભાઈને ક્યાંક સગામાં જવાનું થયું। પાછા વળતા રસ્તામાં ચાંદાભાઈનું ગામ આવે। રામસિંહભાઈને મનમાં થયું, માળું વારે વારે ચાંદાભાઈ તાણ કરી જાય છે, પણ આપણે જતા નથી, તે ચાલને આ વખતે તો એને ઘડે જાઉં। રામસિંહભાઈને બીજા ભાયાતોએ ઘોડીઓ ચાંદાભાઈના ગામ ભણી વાળી। ચાંદાભાઈને કોઈએ વાવડ આપ્યા ને ચાંદાભાઈ મૂંઝાયા, રામસિંહભાઈને ત્યાં તો ખાઈ ખૂંદી આવ્યા છીએ, પણ ખવરાવવું શું, ઘરમાં તો હાંડલા કુસ્તી કરે છે। ત્યાં રામસિંહભાઈનો ઘોડીએ ખોંકારો દીધો ને સાદ પાડ્યો, કાં ચાંદભાઈ બાપુ ક્યાં ગયા। ચાંદભા કોને મોં બતાવે, ચાંદભા તો ઠકરાણાનો સાડલો ઓઢીને 16 તાણીને સૂતા। રામસિંહ ઠાકોર ગઢમાં આવી પહોંચ્યા, પૂછ્યું, ચાંદભા ઠાકોર ઘરમાં છે કે। કોક બાઈ આવીને કહે, બાપુ એ તો જૂનાગઢના ગરાસને કામે ગયા છે, કાલ પરમ આવશે। રામભાઈને વહેમ પડ્યો, મારું વાત ખોટી લાગે છે, હજી કાલ તો ચાંદભા ગામમાં સાંભળાતા। રામસિંહ ઠાકોર કહે, એ તો ઠીક, પણ ઘરમાં કોણ સૂતું છે, કોઈ માંદું બાંદું તો નથી ને। બાઈ કહે, આ તો જસુફ હોય છે, જરા માથું દુખે છે તે સૂતા છે। રામસિંહ ઠાકોરને થયું, ચાલો ને જસુફઈના ખબર તો પૂછતા જઈએ। ઘરમાં જઈને સાડલો ઊંચો કરી કહે, કાં ફૈબા, માથું સણા દુખે છે બા, પણ ત્યાં તો અંદરથી મુછાળી ફૈબા ચાંદબા નીકળ્યા। રામસિંહભાઈ તો ઠરી જ ગયા, પોતે ભૂંઠા પડી ગયા, સાથે એક

0: વી હતો એનાથી ન રહેવાયું. એની જીભ સળવળી. ચાંદાભાઈનું ચાંદરણું ને રામજીભાઈના રોટા. જસુ ફૂઈને મૂછો આવી, કળજગ આવ્યા ખોટા.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.

મિત્રો, હું ફરી એક નવી વાર્તા તમને કહી સંભળાવું છું. વાર્તાનું નામ છે ખડબડ ખડબડ ખોદત હે. એક હતો બ્રાહ્મણ, તે ખૂબ જ ગરીબ હતો. એકવાર તેની વહુએ કહ્યું, હવે તો તમે કંઈક કામ ધંધો કરો તો સારું, છોકરાઓ હવે તો ભૂખે મરવા લાગ્યા છે. બ્રાહ્મણ કહે, પણ હું શું કરું, મને કશું આવડતું નથી, તું કંઈક બતાવ તો ઠીક. બ્રાહ્મણી ભણેલી અને ડાઈ હતી. તેણે કહ્યું, લ્યો આ એક શ્લોક હું તમને મોઢે કરાવું છું, તે જઈને કોઈ રાજા પાસે સંભળાવજો, એટલે તે તમને થોડા ઘણા પૈસા જરૂર આપશે. શ્લોક ભૂલી જશો નહીં ને? બ્રાહ્મણીએ તો બ્રાહ્મણને શ્લોક મોઢે કરાવ્યો અને તે બોલતો બોલતો બ્રાહ્મણ પરદેશ ચાલ્યો ગયો. રસ્તામાં એક નદી આવી, ત્યાં બ્રાહ્મણ નાહવા ધોવા અને ભાતું ખાવા ખોટી થયો. નાહવા ધોવામાં રોકાયો ત્યાં વહુએ શીખવેલો શ્લોક તે ભૂલી ગયો. બ્રાહ્મણ શ્લોક સંભાળતો બેઠો પણ કશું સાંભળે નહીં. એટલામાં તેણે એક જળ કુકડીને નદી કાંઠે ખોદતી જોઈ. શ્લોક સંભાળતા સંભાળતા એણે જળ કુકડીને ખોદતી જોઈ એટલે તેના મનમાં એક નવું જ ચરણ સ્ફુર્યું. તે બોલવા લાગ્યો, ખડબડ ખડબડ ખોદત હે. બ્રાહ્મણ ઉપર પ્રમાણે જ ખડબડ ખડબડ ખોદત હે બોલવા લાગ્યો એટલે તેના અવાજથી કુકડી લાંબી ડોક કરી જોવા લાગી એટલે વળી બ્રાહ્મણના મનમાં

તરત જ બીજું ચરણ સ્પૂર્યું અને તે બોલ્યો, લાંબી ડોકી જોવત હે. બ્રાહ્મણ બીજી વાર બોલ્યો એટલે કુકડી બીકથી છાની માની લપાઈને બેસી ગઈ. આ જોઈ બ્રાહ્મણના મનમાં ત્રીજું ચરણ આવ્યું. તે બોલ્યો, કુકડ મુકડ બેઠત હે. બ્રાહ્મણ આમ બોલ્યો એટલે કુકડી તો દોટ મૂકીને પાણીમાં જતી રહી. આ જોઈ બ્રાહ્મણના હૃદયમાં ચોથું ચરણ ઉપજ્યું અને તે બોલ્યો, ધડબડ ધડબડ દોડત હે. બ્રાહ્મણ તો એક શ્લોક ભૂલી ગયો પણ તેને તરત જ બીજો શ્લોક હાથ લાગી ગયો. તે તો જાણે આ જ શ્લોક પોતાને શીખવ્યો હોય એમ માનીને આમ બોલતો બોલતો તે આગળ ચાલવા લાગ્યો. ખડબડ ખડબડ ખોદત હે, લાંબી ડોકે જોવત હે, કુકડ મુકડ બેઠત હે, ધડબડ ધડબડ દોડત હે. ચાલતા ચાલતા એક શહેર આવ્યું. એ શહેરના રાજાની કચેરીમાં તે ગયો અને સભા વચ્ચે જઈને બોલ્યો, ખડબડ ખડબડ ખોદત હે, લાંબી ડોકે જોવત હે, કુકડ મુકડ બેઠત હે, ધડબડ ધડબડ દોડત હે. રાજાએ તો આ વિચિત્ર શ્લોક ઉતારી લીધો. રાજા કે કચેરીમાં બીજું કોઈ શ્લોકનો અર્થ કરી શક્યું નહીં. પછી રાજાએ બ્રાહ્મણને કહ્યું, મહારાજ બે ચાર દિવસ પછી પાછા કચેરીમાં આવજો. હમણાં રાજના સીધા પાણી ખાઓ અને સુખેથી રહો. તમને તમારા શ્લોકનો જવાબ પછી આપીશું. રાજાએ બ્રાહ્મણનો શ્લોક પોતાના સુવાના ઓરડામાં લખાવ્યો. રાજા શ્લોકનો અર્થ વિચારવા રોજ રાત્રે 12 વાગે ઉઠે અને નિરાતે એકાંતે શ્લોકનું ચરણ બોલતો જાય અને એનો અર્થ વિચારતો જાય. એક રાત્રિએ 4 ચોર રાજાના મહેલમાં ચોરી કરવા નીકળ્યા. તેઓ રાજાના મહેલ પાસે જઈને ખોદવા લાગ્યા. બરાબર રાતના 12 જ વાગ્યા હતા અને રાજા આ વખતે શ્લોકના પહેલા ચરણનો વિચાર કરતો હતો. પેલા ચોરો ખોદતા હતા તેમને કાને રાજાના બોલ આવ્યા, ખડબડ ખડબડ ખોદત હે. ચોરોએ મનમાં વિચાર કર્યો, અરે રાજા જાગે છે અને ખોદવાનો ખડબડાટ તેમને સાંભળાય છે. તેથી ચોરમાંથી એક જણ રાજાની બારીએ ચડ્યો અને રાજા જાગે છે કે નહીં તે બાબતની ખાતરી કરવા લાંબી ડોક કરી અને ઓરડામાં આજુબાજુ જોવા લાગ્યો. ત્યાં તો રાજા બીજું ચરણ બોલ્યો, લાંબી ડોકે જોવત હે. આ સાંભળી જે ચોર બારીમાંથી જોતો હતો ને તેને ખાતરી થઈ કે નક્કી રાજા જાગે છે. અને એટલું જ નહીં પણ તેને બારીમાંથી ડોકી લંબાવીને જોતા પણ રાજા જોઈ ગયા છે. તે એકદમ નીચે ઉતરી ગયો અને બીજાઓને છાનામાંના બેસી જવાની નિશાની કરી. બધાય છાનામાંના ઓડવાઈને બેસી ગયા. ત્યાં તો વળી રાજા ત્રીજું ચરણ બોલ્યો, કુકડ મુકડ બેઠત હે. ચોરોના મનમાં થયું કે હવે ભાગો, રાજા આ બધું જ જાણે છે અને જુએ પણ છે. હવે તો જરૂર પકડાઈ જશું અને માર્યા જશું. તેઓ બીકના માર્યા એકદમ દોડ્યા. ત્યાં તો રાજાએ ચોથા ચરણનો ઉચ્ચાર કર્યો, ધડબડ ધડબડ દોડત હે. હવે ચોરો તો હતા રાજાના દરવાનો, તેવો જ રાજાના ચોકીદાર હતા અને તેઓની જ દાનત બગડેલી. તેથી ચોરી કરવાનો તેમનો વિચાર થયેલો. ચોરો ઘરે તો ભાગી ગયા પણ બીજે દિવસે કચેરી ભરાઈ ત્યારે રાજાની સલામીએ ન ગયા. તેમના મનને ચોક્કસ લાગ્યું હતું કે નક્કી રાજાજી બધું જાણી જ ગયા છે અને પોતાને ઓળખી લીધા છે. દરવાનોને સલામે ન આવેલા જોઈ રાજાએ પૂછ્યું, આજે દરવાનો સલામે કેમ નથી આવ્યા? તેમના ઘેરે કોઈ સાજુ માંદુ તો નથી થયું ને? રાજાએ બીજા સિપાહીઓને દરવાનોને તેડવા મોકલ્યા. કચેરીમાં દરવાનો આવ્યા અને સલામ કરી ઊભા રહ્યા. રાજાએ પૂછ્યું, બોલો તમે આજે કચેરીમાં કેમ નતા આવ્યા? પેલા દરવાનો તો થરથર ધ્રુજવા લાગ્યા. તેમના મનને તો ખાતરી જ હતી કે રાજા બધી વાત જાણી ગયેલ છે, ખોટું બોલશે.

વધારે માર્યા જશું એમ ધારી એમણે રાતે બનેલી બધી વાતો કહી દીધી. રાજા તો આ બધું સાંભળીને વિસ્મય પામ્યો. તેને થયું કે આ તો પેલા બ્રાહ્મણના શ્લોકનો જ પ્રતાપ છે. શ્લોક તો ભારે ચમત્કારી. બ્રાહ્મણ ઉપર તો રાજા ખુશ ખુશ થઈ ગયો. તેણે બ્રાહ્મણને બોલાવ્યો અને તેને સારું ઇનામ આપીને વિદાય કર્યો. બ્રાહ્મણને સારો એવો સરપાઉ મળ્યો એટલે શ્લોકનો અર્થ કહેવડાવ્યા વિના જ, એની પંચાયતમાં પડ્યા વિના જ તે ઘર ભેગો થઈને ભાગ્યો, ખાધું પીધું ને રાજ કર્યું.

બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM.

0: રેડિયો પાલનપુરની સાથે
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો.

કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. પછી રાશ એની જુઓ છો, આજે જ રજિસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસ થી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: આક દિન આ દિન

गले कभी आना तू मेरी गले समझ गया।

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતાઓનો પત્રનું વાંચન કરીએ છીએ, સાથે સાથે આપને ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. તો બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા આપ સર્વેને આપની ફરમાઈશ અને પ્રતિભાવ વિશેની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM વોટ્સઅપ નંબર 9592-9686 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની. આપણા પ્રથમ ફરમાઈશ કરતા છે રાજેશભાઈ. રાજેશભાઈ પાલનપુરના વતની છે અને રેડિયો પાલનપુરના સોંગ્સ એમને બહુ જ ગમે છે. રાજેશભાઈ કહે છે કે રેડિયો પાલનપુર ઉપરથી પ્રસારિત થતા દરેક કાર્યક્રમ એ સાંભળે છે અને અમારા દરેક કાર્યક્રમને એ સૌથી વધારે પસંદ કરે છે. રાજેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. રાજેશભાઈ આપણને ફરમાઈશ કરે છે ગુજરાતી મૂવી લવની ભવાઈનું સોંગ વાલમ આવો ને. આ ગીત એ ગુજરાતી મૂવીનું છે અને આ ગીત ગાવામાં આવ્યું છે જીગરદાન ગઢવીના અવાજમાં. આ ગીત બહુ જ ફેમસ થયું હતું અને અત્યાર સુધી આ ગીતની જે ચાહના છે એ હજી ને એવી ને એવી જ છે. ગુજરાતી ગીતો હોય અને ગુજરાતની અંદર લોકોને એક અલગ જ ફીલ આપી દે છે ગુજરાતી સોંગ્સ. પણ એની અંદર બી આ જે લેટેસ્ટ ગુજરાતી મૂવીઝ આવ્યા કે જ્યાં મૂવીઝનો એક નવો વળાંક આવ્યો અને ત્યાં આ ગીતોએ આખા ગુજરાતી સિનેમાનું પોતાનું એક અલગ જ દ્રશ્ય ઊભું કરી દીધું છે. તો ચાલો સાંભળીએ રાજેશભાઈની ફરમાઈશ વાલમ આવો ને.

આજના બીજા ફરમાઈશ કરતા છે મનીષા. મનીષા એ પાલનપુરની નજીક એક ગામડામાં રહે છે અને મનીષા કહે છે કે તેઓ ટ્રાવેલિંગ દરમિયાન રેડિયો પાલનપુર સાંભળતા હોય છે. મનીષા આપણને ફરમાઈશ કરે છે પડોસન મૂવીના સોંગ બાય બટ્ટુર. આ સોંગ એ બહુ જ ફેમસ છે, અને જો કે પડોસન મૂવીના દરેક સોંગ બહુ ફેમસ છે અને એની અંદર દરેક ગીતની અંદર એક અલગ જ કહાની દર્શાવવામાં આવે છે. પડોસન મૂવી હોય અને આ સોંગ હોય, એનાથી વધારે એક સોંગના શોખીન વ્યક્તિને શું જોઈએ. ચાલો સાંભળીએ મનીષાની ફરમાઈશ, પડોસન મૂવીનું આ સોંગ બાય બટ્ટુર.

નેક્સ્ટ ફરમાઈશ કરતા છે હાર્દિક. હાર્દિક એ કહે છે કે તેઓ પાલનપુરની એક કોલેજમાં અભ્યાસ કરે છે અને હાર્દિક આપણને ફરમાઈશ કરે છે પાપા પગલી સોંગનું. પાપા પગલી સોંગ એ ગુજરાતી મૂવી ચાલ જીવી લઈએનું સોંગ છે, કે જ્યાં એક પિતા પોતાના બાળકને કેવી રીતે ઉછેરે છે અને પોતાના જીવનને કેવી રીતે પોતાના બાળકને સંપૂર્ણ સમર્પિત કરે છે, આ સોંગની અંદર પાપા પગલી સોંગની અંદર દર્શાવવામાં આવી છે. જો કે માતા પિતાનો આપણા જીવનમાં સૌ મોટો ફાળો હોય છે અને આ ફાળો એ આપણે કદી તોલી ન શકીએ. તો ચાલો સાંભળીએ આ ફરમાઈશ પાપા પગલી.

આજના નેક્સ્ટ ફરમાઈશ કરતા છે ઈશા. ઈશા એ આપણને ફરમાઈશ કરે છે અપના બનાલે સોંગની. આ અપના બનાલે સોંગ એ મૂવી ભેડિયાનું છે અને આ મૂવી એ વરુણ ધવન અને કૃતિ સેનન ઉપર બનાવવામાં આવી છે. પર્સનલી જો આ મૂવીની વાત કરીએ તો આ મૂવી મોસ્ટ ઓફલી જોવા જેવું છે. થોડું કાલ્પનિક છે, પરંતુ આ મૂવીની અંદર જે પર્યાવરણને લઈને હકીકત બતાવવામાં આવી છે કે કેવી રીતે પ્રકૃતિ જ પ્રકૃતિનું રક્ષણ કરે છે, એ બહુ મસ્ત વાત છે. દરેકે આ મૂવી જોવા જેવું છે. તો ચાલો સાંભળીએ ઈશાની ફરમાઈશ અપના બનાલે, કે જે અરિજિત સિંઘના અવાજમાં ગાવામાં આવી છે. તો અરિજિત સિંઘનો અવાજ હોય તો એનાથી વધારે આપણે શું જોઈએ. ચાલો સાંભળીએ આ ફરમાઈશ.

આજના આપણા છેલ્લા ફરમાઈશ કરતા છે રોહન. રોહન એ આપણને ફરમાઈશ કરે છે કેસરિયા સોંગનું. કેસરિયા સોંગ જે બ્રહ્માસ્ત્ર મૂવીનું હતું અને આ અરિજિત સિંઘના અવાજમાં ગાવામાં આવ્યું હતું. બ્રહ્માસ્ત્ર મૂવી કે જેની અંદર રણવીર કપૂર, આલિયા ભટ્ટની આપણે એક્ટિંગની એક ઉત્કૃષ્ટ લેવલ જોઈ શકીએ છીએ. બ્રહ્માસ્ત્ર મૂવી એ પણ બહુ સારું એવું મૂવી આવેલું અને આ મૂવીનો પાર્ટ ટુ હવે ટૂંક સમયમાં આવવાનો છે. તો આપણે બધા ઉત્સુકતાથી બેઠા છીએ કે આ મૂવીની મિસ્ટ્રી એટલે કે દેવ અને એની વાઇફની મિસ્ટ્રી કેવી રીતે, દેવ અને ઐશ્વર્યાની આ જે મિસ્ટ્રી છે એ કેવી રીતે સોલ્વ થશે. ચાલો સાંભળીએ અત્યારે રોહનની ફરમાઈશ.

યાદ રાખજો, આપણી ફરમાઈશ અને પ્રતિભાવો સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સઅપ નંબર 9512-6688 પર મોકલી આપો. યાદ રાખજો, જો ગીત 1965 પહેલાંના હશે તો અમને સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને આપણા સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે રેડિયો પાલનપુર 90.4 FM. રેડિયો પાલનપુર 90.4 FM ને માણતા રહો. અને હું છું આરજે પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: મારું દિલજીત દોસાંજ જેવું નથી કે અંગ્રેજી આવવા છતાં એવો ઢોંગ કરીએ કે અંગ્રેજી નથી આવડતું સોશિયલ મીડિયાને દેખાડવા માટે. પ્રોબ્લેમ એ જ છે કે મારું સ્ટ્રગલ સોશિયલ મીડિયા પહેલાનું હતું. એટલે લોકોને શું છે કે લોકોને એવું લાગે છે કે આ બધો નવો નિશાળીઓ છે, આ પ્રિવલેજ સોસાયટીમાંથી આવ્યો છે, પ્રિવલેજ પરિવારમાંથી આવ્યો છે. અને હું એ લોકોની વાતથી સહેમત છું. હું પ્રિવલેજ છું, હું ઘણો પ્રિવલેજ છું કે મને એવી સ્ટ્રગલ્સ જોવા પડી છે, એવી આર્થિક સ્થિતિઓ જોવા પડી છે, જોવા મળી છે, કે એવા અપ્સ એન્ડ ડાઉન્સ જોવા મળ્યા છે જે બીજા કોઈને જોવા નહીં મળે. એટલે અગર અંબાણી સાહેબ આવી પણ મને કહેશે ને કે હું તારા કરતા વધારે પ્રિવલેજ છું, તો હું કહીશ ના, હું વધારે પ્રિવલેજ છું. કારણ કે મારા આખા કાર્યકાળની અંદર, મારા આખા જીવનની અંદર જે મનન 16 વર્ષ 17 વર્ષનો હતો અને જે અત્યારે 37 વર્ષનો છે, એ જે આખી મારી જર્ની રહી છે, એ જે આર્ક રહ્યો છે, કેરેક્ટર આર્ક, એ પિક્ચરથી ઓછો નથી. અને મારા કરતા વધારે મારી વાઈફ અથવા તો મારા નજીકના અંગત મિત્રો તમને વધારે એનું વર્ણન કરી શકે છે. કારણ કે તો પેલું ખુદ કે મું મિયા મીઠું થઈ જશે.
1: એમની સાથે એક સેપરેટ એપિસોડ કરીશું આપશે. પણ સંઘર્ષ શ્રી પ્રતિવસતે, જ્યાં સંઘર્ષ છે ત્યાં સિદ્ધિ છે. અને મજા એ સંઘર્ષ થી સિદ્ધિ સુધીની છે. જે લોકોને સીધી સિદ્ધિ મળે છે એમાં બહુ મજા આવતી નથી.
0: મને એવું લાગે છે કે સંઘર્ષ કોઈ દિવસ પતતો નથી. સંઘર્ષ ને તમે કઈ હદ સુધી સ્વીકારો છો, કારણ કે સંઘર્ષ એ પ્રોસેસનો એક ભાગ જ છે.
1: કરેક્ટ.
0: અત્યારે મારો સંઘર્ષ પતે નથી, કારણ કે હું જે મારી ક્ષમતા જોઉં છું, જે લેવલ પર હું પોતાને આજની તારીખમાં જોઈ શકું છું, કે જે મારી વિચારધારા છે, મારું એમ્બિશન છે, એનો હું કદાચ 20-30% જ હજુ સુધી એના તરફ
1: એક્સપ્લોર થઈ શકું. હા, તો સ્કૂલ પછી કોલેજ પૂરી કરી કે મારી જેમ ડ્રોપ આઉટ થઈ?
0: કોલેજ પૂરી કરી, આ તો મેં કશે જ નથી કીધું. આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન પૂછે તમે. હું છું બેચલર્સ ઇન, ના ના છે, હું છું બેચલર્સ ઇન કોમર્સ.
1: ઓકે.
0: અને લગ્ન મારા થયા 18 નવેમ્બર 2010. 2010 સપ્ટેમ્બરમાં, વિદ્યાની બર્થડે 24 સપ્ટેમ્બરે છે, 2010 એની બર્થડેના 2 દિવસ પછી મને ફોન કર્યો. આપણે નવેમ્બરમાં લગ્ન છે, પણ એક વાત તને કહેવાની રહી ગઈ છે, તને નથી કીધી, એક વાત તારાથી સંતાવીને રાખેલી, કે મારે હજુ 11 KTO
1: ક્લિયર કરવાની બાકી છે.
0: એટલે તમે વિચાર કરો કે મારા લગ્નના 2 મહિના પહેલા મેં મારી થનારી પત્નીને એવું કીધું કે હજુ તારો હસબન્ડ ગ્રેજ્યુએટ નથી.
1: ક્યાં બાત છે,
0: તમે વિચાર કરો એનું રિએક્શન જુઓ.
1: અને એ પણ અનાવિલ, જેમાં જનરલી ભણતરનું ખૂબ મહત્વ છે.
0: એટલે ફરજી અનાવિલ કહેવા વાળી સૌથી પહેલી વ્યક્તિ મને વિદ્યા છે.
1: ઓકે. એ ક્યાં મળે, ભાભી ક્યાં મળે?
0: સુરતની છે.
1: ઓકે. એટલે ક્યાં મળ્યા, કેવી રીતે મળ્યા, અને ક્યાં કુછ ક્યાં હુઆ?
0: ઓકે. તો હું તમને ત્યાંથી શરૂઆત કરું અને પછી આનું આપણે કલ્પના.
1: અને તમે સાંભળતા રહેજો, વચ્ચે જો અવાજ કેવું જાય તો કહેજો, કારણ કે કલાકારોનો અવાજ દબાવવાની જનરલી દરેક સમાજમાં ખૂબ કોશિશ થતી હોય છે.
0: કોઈ નહીં, હવે સોશિયલ મીડિયા જે કસે અવાજ નહીં દબાય, તમે દબાવશો તો બીજો એક યુટ્યુબ પર જે બોલ લઈ શકે. પણ હું રેડિયો મિર્ચીમાં હતો.
1: ઓકે.
0: એટલે 17 વર્ષે 12th પાસ કર્યું મેં 72.5%.
1: પપ્પાને આપેલા પ્રોમિસ.
0: હા. અને પપ્પાએ બાઇકની બધું જ આપીને જતા રહ્યા, પણ પછી મમ્મી એના ઉપર કબજો રાખ્યો. પછી પણ મમ્મીએ બાઇક અપાવી પણ પપ્પાને.

0: 5% સ્ટેટિસ્ટિક્સમાં 99 આયા ને અકાઉન્ટમાં 80 એટલે આપણે વિચાર્યું કે આપણે સીપીટી કરીએ સીએ એટલે સીપીટી મેં કર્યું મમ્મીને એવું કે સીએ કરી શકે આટલો 72% આયા મમ્મીને એવું કે સીએ કરશે એટલે બ્લેક નું વ્હાઈટ થશે પણ એમાં પછી એગ્રીગેટમાં રહી ગયો 98 પતી ગયો મમ્મી જૂન મહિનાથી શરૂ થયેલું ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેનલ જેમાં રાજુ શ્રીવાસ્તવ સુનિલ પાલ જેમાં સિદ્ધુ અને સુમન શેખર સુમન વર્ધક જજીસ અને એમાં રાજુ શ્રીવાસ્તવ સુનિલ પાલ અને આપણો એહસાન કુરેશી ને આ બધા અને એ જોઈને મેં સમય વિતાવ્યો અને એ જ સમયે રસલ બીટર્સ નું પણ સ્પેશિયલ આવ્યું હતું કોમેડી સેન્ટ્રલ વાળું જે મેં ઇન્ટરનેટ પરથી લીગલી ડાઉનલોડ કરીને જોયું હતું
1: લીગલી ઇઝ અ કરેક્ટ વર્ડ
0: ના ઇલીગલી
1: ઇલીગલી
0: કર્યું ઇલીગલી કર્યું કારણ કે એ વખતે ટોરન્ટ ચાલતું હતું ને
1: ઓકે હા
0: અને મને કોઈ કહેવામાં શરમ નથી આ વસ્તુ મને રસલ બીટર થોડી કશું કહે છે એનીવેઝ તો હું મારા મમ્મી માટે ધેટ વોઝ
1: ધ ટાઈમ ટુ કમ આઉટ ઓફ ધ શોક
0: હા એટલે સ્ટેન્ડ અપ કોમેડી વોઝ વેરી ક્લોઝ ત્યારથી જ મને બહુ જ ગમવા લાગ્યું આર્ટ ફોર્મ કારણ કે એ એકમાત્ર સ્ટેન્ડ અપ કોમેડી આર્ટ ફોર્મ છે જેમાં તમને તમારી કળા પર ફૂલ કંટ્રોલ છે આજે તમારી દીકરી આપણો પોડકાસ્ટ રેકોર્ડ ડિરેક્ટ કરી રહી છે અને શી ઇઝ ડિપેન્ડન્ટ ઓન કમલેશભાઈ એકમાત્ર આર્ટ ફોર્મ છે જેમાં 90% નો કંટ્રોલ તમારી પાસે કે તમે સ્ટેજ પર શું બોલશો કઈ જગ્યાએ પોઝ લેશો કઈ રીતે બોલશો તમને કોઈ ઉપર કહેવાનું છે જ નહીં કે તું આવું બોલ તું આવું ના બોલ તારે આવી રીતે કરવું પડશે આવી રીતે એક્ટ કરવું પડશે એવું કોઈ જ નથી એટલે મને કંટ્રોલ બહુ ગમે કે ચાલુ એવી એક કળા કે જેમાં
1: આપણા જાતમાં હોય
0: આપણા જાતમાં હોય આપણે જ રમી શકીએ એટલે સ્ટેન્ડ અપ કોમેડી બહુ નજીક હતું અને હું સ્કૂલના ટાઈમમાં પણ મિમિક્રી ટીચરોની બહુ કરતો હતો સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં ટીચરોની અમે જેમની મિમિક્રી કરી
1: ઓકે
0: અને આઈ વોઝ ધ ક્લાસ ક્લાઉન
1: નાનપણથી સો હુ વોઝ યોર ફેવરિટ teacher whom you used to mimic
0: mara favorite teacher ghana bada ek mara pt na sir ranjit sir adbhut sir e khasa lamba like 6 foot 5 or something hata
1: okay
0: ane aave splendor par etle e jare splendor par am chalave ne to am sed vadhare vadi jaye ne to apno ghutan lagi jaye governor ne I love the word governor by the way
1: governor yes
0: governor bahut sundar shabd hai
1: ekdam mast આપણી જનરેશન નો
0: સાહેબ અને એ પછી
1: લીવર પર પગ દબાવો ને
0: પછી એમની જે
1: પછી સમજાયું કે લીવર જાતે દબાય અથવા ફૂલે
0: પણ રંજીત સર છે ને એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ હતા કારણ કે પનિશમેન્ટ આપવામાં પણ બહુ યુનિક હતા બેન્ડ ડાઉન કરાવે ને તમારા બરડા પર ચોક મૂકે મેં કહે કે આ ચોક પડ્યો છે ને તો ધીબેડી નાખે રંજીત સર બહુ ફેવરેટ હતા કારણ કે એ પહેલાથી જેન્ડર ઇન્ક્લુઝિવ હતા એ મને જોઈને કે એ ગધેડી અહીંયા એમનાથી જ આપેલું જતી રેજે મને આમ અહીંયા લાફો મારે જતી રેજે એવું કે એટલે ત્યાંથી જતી રેજે ની શરૂઆત થઈ જે મારો
1: પંચલાઈન
0: બહુ તક્યા કલામ ફ્રેઝ છે અને એના પછી જ્યારે આ રેડિયો મિર્ચી ના ઓડિશન થતા હતા ત્યારે મારા મિત્રો કહે કે આ જોકર જ છે
1: રંજીત સર ની એક આઈટમ કો
0: રંજીત સર ની આઈટમ
1: રંજીત સર ની એક આઈટમ
0: રંજીત સર રંજીત સર સાથે વ્યાસ સર પણ છે તો વ્યાસ સર

0: પણ હવે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, હવે બોલે ગુજરાતીમાં. તે હું અમારો ક્લાસરૂમ છે ને બીજા માળે હતો, બીજા માળે છે ને બહાર આવી રીતે હમણાં જે રીતે અહીંયા વાંદરા આવ્યા હતા ને, તો ઝાડ પર અમુક વાંદરા આવ્યા, લીમડી હતી ત્યાં, તો લીમડી પર વાંદરા આવ્યા, બીજા આમ છે ધ્યાન જાય તમારું, એટલે હું બહાર જોઈ રહ્યો હતો. ટાકું કરીને મને અહીંયા ચોંક વાગ્યો, વ્યાસ સર મને કે વાય આર યુ લુકિંગ એટ ધોઝ મંકીઝ વેન આઈ એમ હિયર. આપણે એ ટાઈમે હસી રાખતા હતા, પણ 2025 માં ખબર પડે છે કે સર કેટલા દીર્ઘ દ્રષ્ટિ વાળા છે. ચોખવટ કરવી પડે આજની તારીખમાં. ચાંદની મેમ, જાગૃતિ મેમ, રંજીત સર, ચૌહાણ સર, સાચી શીખામણો પણ આપી છે એમની રીતે. આજની તારીખમાં એને લોકો અબ્યુઝ કે ટોક્સિક ને એવા બધા શબ્દોનો પ્રયોગ કરી શકે, પણ મને એવું લાગે છે કે એવું નથી કે હું એવું કહું છું કે આજના બાળકોને મારો, એવું નથી કહ્યું, પણ જે તે ટાઈમે જે પદ્ધતિઓ હતી એ ટાઈમે સાચી હતી.
1: ત્યાંથી રેડિયો મિર્ચી,
0: હા પછી રેડિયો મિર્ચીનો ઓડિશન આપ્યા અને આઈ વોઝ અ બેકઅપ. મારા પહેલા જે વ્યક્તિ સિલેક્ટ થયેલો કોણ થયેલું મને ખબર નથી હજુ સુધી, એને ના પાડી દીધી.
1: ઓકે,
0: એટલે પછી મને નોકરીનો ઓફર આવી.
1: સમબડી ઇઝ લોસ ઇઝ સમબડી ઇઝ ગેઇન.
0: યસ, સો આઈ એમ થેન્કફુલ ટુ ધેટ પર્સન. અને 2nd of January 2007 હું ઇન્ટરસિટી બસમાં
1: વડોદરાથી અમદાવાદ
0: ગયો, રેડિયો મિર્ચી આનંદનગર
1: આનંદનગરમાં,
0: હા, ત્યાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને રેડિયો મિર્ચીના બાજુબાજુમાં ટાવર છે મોટો, ત્યાં ગયો. ત્યાં પહેલી વખત
1: આશ્રમ રોડ પર,
0: ના ના આશ્રમ રોડ પર, આનંદનગર આપણે પેલું સીસીડી જયારે હતું ને એના ગલીમાં અંદર, તો ત્યાં પહેલી વખત જાનવીને મળ્યો અને હિરેનને મળ્યો, જે અત્યારે
1: હિરેન પટેલ,
0: હા હિરેન પટેલ
1: એચપી,
0: યસ એચપી, એ ખાસ મિત્ર મારો, વન ઓફ ધ મેન્ટર્સ ડ્યુરિંગ માય રેડિયો ટાઈમ. ઓકે, અને એ લોકોએ પહેલા દિવસે મારી સાથે એટલી બધી પ્રેન્ક કરી, એટલી બધી મસ્તી ધમાલ કરી, બહુ મજા આવી.
1: રેડિયો મિર્ચીને લોન્ચ હતો,
0: હા, અને ત્યારે પહેલી વખત વિદ્યાને જોઈ, 2nd of January 2007.
1: શી વોઝ ઓલસો વર્કિંગ ધેર?
0: યસ.
1: ઓકે,
0: શી વોઝ નોટ વર્કિંગ ધેર, શી ગોટ સિલેક્ટેડ ઇન સુરત.
1: ઓકે,
0: સુરત થી આવી વડોદરા થી આવ્યો અને પહેલી વખત અમારી નજર મળી.
1: ઓકે,
0: પહેલા 3-4 મહિના પછી અમારી ટ્રેનિંગ આખી થઈ માઇકામાં. 15 દિવસ માટે અમને માઇકામાં સિલ્વર ઓકમાં રોકાવેલો, એની અંદર અમે રોકાયા હતા. અને સપના વ્યાસ થી લઈને તાપસ સેન, જે રેડિયો મિર્ચીના દિગ્ગજો કહેવાય, એ લોકોએ અમને ટ્રેન કર્યા. એ લોકોને અમને એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું ઇન્ટ્રોડક્શન કરાવ્યું, જેમને કંઈ ખબર નથી કે આ બધું કઈ રીતે થાય છે, સોફ્ટવેર કઈ રીતે ચાલે છે, ને ક્રિએટિવ રાઇટિંગ કઈ રીતે કરવાનું, ને કઈ રીતે બોલવાનું, કઈ રીતે પ્રેઝન્ટ કરવાનું. 2-3 મહિના તો પહેલી વખત તો જોયો તો આ કોણ છે ગાડીઓ, વિદ્યાને એવું થયું હશે. કારણ કે એ વખતે શું છે કે ભારતીય છોકરાઓને ખાલી છોકરો બનતા જ શીખવાડે છે લોકો, પુરુષ બનતા કોઈ શીખવાડતું
1: નથી.
0: અને પુરુષ બનીને કઈ રીતે સ્ત્રીઓ સાથે, છોકરીઓ સાથે વાત કરવું એ તો જરાય નથી શીખવાડતું,
1: હજી પણ નથી
0: શીખવાડતું, હજુ પણ નથી,
1: હજુ પણ નથી શીખવાડતું.
0: આ તો મને મારું ભાગ્ય સારું છે કે મને મારું નસીબ સારું છે કે ભાઈ વિદ્યા જેવી છોકરી મળી જીવનની અંદર, કે જેના કારણે હું એક બોય થી પુરુષ બન્યો. એટલે 3-4 મહિના થયા પછી અમે માઇકામાં ટ્રેન લીધું પોતપોતાના ઘરે, અને ત્યાં સુરતમાં.
1: તમારું સિલેક્શન વડોદરા માટે થયું?
0: વડોદરા માટે, વડોદરા ઇવનિંગ શો. આઈ વોઝ ધ યંગેસ્ટ રેડિયો જોકી.

0: non-graduate.
1: Only 19 years old. અને હું પ્રાઇમ ટાઈમ બમ્પર ટુ બમ્પર શો કરી રહ્યો છું જે પછી નામ ચેન્જ થઈને કેટલી કલ્ચર થયું
0: ઓરિજિનલ બમ્પર ટુ
1: બમ્પર ટુ બમ્પર મારું નામ સૌથી પહેલું એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં બમ્પર મેન બને
0: ઓકે અને કોણે આપ્યું હતું
1: મેં પોતાને જ આપ્યું
0: અચ્છા પોતે જ આપ્યું
1: હતું હું સુપરમેન એટલે આપણે બમ્પર મેન પોતાની જાતને દરેક છોકરો હીરો તો ગણે
0: ઓબ્વિયસલી
1: એટલે મેં હીરો પોતાની જાતને આ એક ટેગ આપી દીધો
0: બમ્પર મેન
1: બમ્પર મેન બને આજની તારીખમાં બી ઘણા બધા લોકો એને કહે તમારું બમ્પર ટુ બમ્પર થી અમે સાંભળીએ છીએ એટલે સારું લાગે કે લોકો આ જર્ની જોયેલી છે અને 6-1 મહિના થયા
0: અને ભાભી ત્યાં કયો શો કરતા હતા
1: વિદ્યા ભાભી ખૂબસૂરત
0: ખૂબસૂરત
1: એ બપોરના 11 થી 2 નો લેડીઝ પ્રોગ્રામ કે જેમાં બ્યુટી ફેશન ટિપ્સ કુકિંગ ને ન્યૂઝ ને બધું જનરલ નોલેજ ની પણ વાત થાય પણ બેઝિકલી કેટરિંગ ટુ હાઉસવાઇફ્સ
0: ઓકે
1: જે ઘરે રાંધતા રાંધતા સાંભળે એ ટાઈપ કોન્ટેસ્ટ રન કરાવે બધું તો પછી 6-1 મહિના થયા અમે બંને વાત કરતા એ ટાઈમ અમારા પાસે નોકિયા 1100 નું ડબલ્યુ હતું એના પછી બી એવું જ કઈ અને SMS પેકમાં વાતો થતી હતી પછી ફોન પર વાત થવાની શરૂ થઈ કલાકો સુધી વાતો કરી પછી મેં એને પ્રપોઝ કર્યો પહેલી વખત કોઈ છોકરીએ પ્રપોઝલ એક્સેપ્ટ કર્યો મારો
0: એ પહેલા બી કરી હતી લોકોને એટલે બીજી છોકરીઓને
1: બહુ બધી છોકરીઓને
0: તમે કીધું પહેલી વાર
1: મને હજુ પણ યાદ છે એક છોકરી જેનો હું ઘણો પ્રેમ કરતો હતો એ સમયે એના લગ્નમાં ગયેલો મારા પરમ મિત્ર સાથે સંકિત સાથે અને મારા કરતા વધારે સંકિત રડેલો સંકિત જુમાના પણ મિત્રો જ છે સંકિત આ તો મારો એકદમ બાળપણ નો ગાઢ મિત્ર જે હજુ સુધી પણ એવો ગાઢ મિત્ર એટલે એના માટે આપણે અલગ વાતોનું સેશન કરવું પડશે ખાલી સંકિતની વાતો માટે એટલે પછી હું વિદ્યાને પ્રપોઝ કર્યું એને પ્રપોઝલ એક્સેપ્ટ કર્યું અને એના પછી અમે વાતો કરવાનું શરૂ કર્યું ડેટિંગ શરૂ કર્યું મને પહેલી વખત મને મેં જોયું મારા ઘરની અંદર આટલું મોટું ગિફ્ટ બોક્સ આવ્યું છે મારા બર્થડે દિવસે 2007 19 ઓક્ટોબર આટલું મોટું ગિફ્ટ બોક્સ એમાં અલગ અલગ ગિફ્ટ આપી એમાં એક બુકલેટ આવી ડર્ટી જોક્સ ત્રણ વાર બ્રેકઅપ થયું વિચાર્યું કે હવે થશે કે નહીં
0: અને જવાબદાર
1: કારણ કે સાઉથ ઇન્ડિયન ને એ તમિલ છે
0: ઓકે
1: તો એ બેંગ્લોર ની છે પણ બોર્ન એન્ડ રેઝ્ડ ઇન
0: સુરત
1: એટલે મેઈન રીઝન તો એ જ હતું કે મારા સસરાની તબિયત એ ટાઈમે નથી સારી જ્યારે હું એમના અંકલ ઘરે બોલાવતો હતો અને એક છોકરી ખાસ સુરત થી વડોદરા મને એના પપ્પાની જે કંપની બાટલી બોયમાં એ કામ કરતા હતા અને એમના મિત્રો વડોદરા હતા તો વિદ્યાના પપ્પા મિસ્ટર જાનકી રમન એ જ્યારે આવ્યા વડોદરા તો વિદ્યા પણ કીધું કે હું પણ આવું છું અને એક છોકરીનું એક શહેરથી બીજા શહેર પોતાના બોયફ્રેન્ડને ટ્રાવેલ કરીને મળવા જવું એ ટાઈમે કોઈ સાંભળ્યું નહોતું
0: કરેક્ટ
1: એવું કોણ કરે કઈ છોકરી કરે
0: રોમાંચિત થઈ જવાય એવી રોમેન્ટિક ઘટના છે
1: એટલે હું ગાંડો પ્રેમમાં પડી ગયો
0: ભગવાઈ જવાય
1: ધીસ ઇઝ લાઈક
0: ક્રેઝી
1: કે આવો નપાવટ નાલાયક છોકરાને આટલો બધો પ્રેમ કઈ રીતે કોઈ છોકરી કરી શકે હું હતો નપાવટ હું નાલાયક હતો એટલે એના સાથે સારો હતો પણ એ જોઈ શકે છે કે મારું આખું જે અન્ડરસ્ટેન્ડિંગ હતું એ અલગ હતું અને પછી વાત ધીરે ધીરે આગળ વધી અને પપ્પાની તબિયત નથી સારી રહેતી એના પપ્પાની એટલે પછી

મમ્મીને કહીશું તો પપ્પાને સારું નહીં લાગે. અને હી વોઝ જેન્યુઅલી ઇન અ વેરી બેડ શેપ એટ ધેટ ટાઈમ. એટલે પછી પ્રોબ્લેમ થયો, ઇશ્યુ થયો, અને બહુ રડારડ કર્યું મેં, બ્રેકઅપ થઈ ગયું. અને છ મહિનાનો એક મોટો લાંબો ગાળો રહ્યો. એ લાંબા ગાળાની અંદર અમારી પંચાયત અમારા કરતા વધારે અમારા મિત્રો થવા લાગ્યા.

0: બીજાના લગ્નમાં અમારી વાત ચાલી રહી છે અને પછી ખબર નહીં, કારણ કે અમારા બંનેની જે કોમન ફ્રેન્ડ છે હિરલ, એને કહે છે કે જન્માક્ષર કઢાય અમારા અને કશું હતું અનાવી લે છે, પણ હિરલ દેસાઈ અને એને જન્માક્ષર પહોંચાડ્યા કે વિદ્યાને. વિદ્યાએ મને એક દિવસ માર્ચમાં ફોન કર્યો કે તું સુરત આવને, પહેલી વખત એને આટલા વર્ષોમાં કીધું,
1: છ મહિના પછી
0: જેન્ડર હક આટલા વર્ષોથી એક પુરુષ નો હતો એ ટ્રુ ફેમિનિસ્ટ ની જેમ બહાર ચાલીને જઈ રહ્યા હતા, વિહગ બીચ અદર અમે બહાર જઈ રહ્યા હતા અને ત્યારે વિદ્યાને પૂછ્યું, દસ એક મિનિટ થઈ, પાંચ દસ પંદર મિનિટ થઈ આ પ્રપોઝલના, યસ કીધું અને પછી મેં કીધું કે વિદ્યા પણ હું હજુ એને ડેટ કરી રહ્યો છું, ધેટ ઓલસો સિરિયસ. મને ચિંતા થઈ પેલી છોકરીની
1: જેની સાથે યુ વર ડેટિંગ.
0: હા, કારણ કે શી ઇઝ ઓલસો, શી વોઝ ઓલસો નાઇસ ગર્લ. કારણ કે એમાં શું હોય કે તમે એક બ્રેકઅપ થાય પછી બીજી છોકરી સાથે તમે પહેલા બ્રેકઅપની વાત કરો, એ છોકરાઓની પેટર્ન હોય. પેલીએ મને દોગો આપ્યો કે પેલીએ મારી સાથે આવું કર્યું કે પેલીએ, પણ મારું થોડું ઊંધું હતું. મારું ઓલવેઝ કેવું હતું કે જે મારું ફર્સ્ટ હતું જ્યાં સમકીતે રણારણ કર્યું, એ આઈ એમ સ્ટીલ વેરી હેપી ફોર હર. એના લગ્ન થયા ત્યારે મેં એને દ્વેષની દ્રષ્ટિએ નથી જો,
1: ધેટ્સ હર લાઈફ.
0: હા, ધેટ્સ હર ઠીક છે. હવે તો
1: રમેશ પર એકનો શેર યાદ આવે મને, એમના કહીએ રમેશ કે આજ વરસાદ નથી, બધાના ભાગ્યમાં હોતું નથી પલળવાનું.
0: મારા ભાગ્યમાં હું વધારે પલળી ગયો છું. તો પછી મેં કીધું કે આ આનું આવું છે તો શું કરવું જોઈએ, અને ધેટ્સ વાય આઈ લવ વિદ્યા. વિદ્યા જરાય ગુસ્સે ના થઈ, એકદમ કામલી ને કીધું that absolutely and that is આ વિદ્યાનો કોર નેચર છે કે મારી દરેક રોંગ ડુઇંગ્સ કે મારી દરેક કરેલી ભૂલોને એ કરેક્ટ કરવાનું મને કહે છે પણ ડિરેક્ટલી નથી કહેતી, એ એનો એક સ્ટાઇલ છે. And I think that's how Vidya and I work together. મારું એમ્બિશન અને એનું ઇન્ટ્યુશન એ મારા જિંદગીની જીપીએસ છે.
1: શું વાત છે,
0: મને ખબર છે મારે ત્યાં જવાનું છે પણ હું ત્યાં પહોંચવા માટે એ મારી જીપીએસ બને છે.
1: વાહ,
0: કે ના ના, આગળ
1: બ્યુટીફુલ એક્સપ્રેશન.
0: અહીંયાથી લેફ્ટ જા પછી રાઈટ મારીને પછી યુ ટર્ન મારીને ત્યાં પહોંચ, તો તને તારે જ્યાં જવું છે ત્યાં તું જઈ શકીશ. એટલે પછી નક્કી થયું ચકમંગની પડ્યા એના જેવું. મેમાં અમારે એન્ગેજમેન્ટ થઈ ગયા, આ માર્ચ મહિનાની વાત, મેમાં એન્ગેજમેન્ટ અને નવેમ્બરમાં લગન.
1: મમ્મીનું શું રિએક્શન હતું?
0: મમ્મી એક્સેપ્ટિંગ
1: ઇમિડિયેટલી.
0: હા, શી ઇઝ ફાઇન. એટલે મમ્મી નો હેતુ એ જ હતો કે મમ્મીને એક પ્રોબ્લેમ હતો, કારણ કે જ્યારે પહેલી વખત વિદ્યા સાથે બ્રેકઅપ થયું ત્યારે હું મમ્મી ના લિટરલી ખોળામાં રડેલો બહુ જ. અને મમ્મીને ચિંતા એ જ કે ઇઝ ધીસ ધ રાઈટ ગર્લ ફોર યુ, કારણ કે મમ્મી ઓલવેઝ ચિંતામાં જ હોય,
1: ઓબ્વિયસલી.
0: એ ચિંતાના દ્રષ્ટિકોણથી જ બધું વિચારે, આવું થઈ ગયું તો, આમ થઈ ગયું તો, તેમ થઈ ગયું તો, આ પ્રોબ્લેમ થયો તો, પેલો પ્રોબ્લેમ થયો તો. એટલે મમ્મીએ એના રીતે કીધું કે તું જોઈ લે, વિચારી લે કે બીકોઝ તું આટલા ટાઈમ પહેલા તું આટલું બધું રડેલો હતો
1: ફોર ધ સેમ ગર્લ.
0: હા, એટલે ઇઝ ઇટ ધ રાઈટ ડિસિઝન? પણ પછી શી નોઝ નાઉ દેટ ઇટ ઇઝ ધ બેસ્ટ ડિસિઝન ફોર મી, કારણ કે વિદ્યાના આવે પછી લિટરલી પ્રગતિ જ થઈ છે. અને પ્રગતિ જે જ્યાંથી આ આખી સ્ટોરી શરૂઆત થઈ એને હવે કલ્મિનેટ કરીએ કે

0: સપ્ટેમ્બર મહિનામાં એને કીધું કે હું ગ્રેજ્યુએટ નથી, મારું બીકોમ
1: 11
0: 11 એટી છે. અને હું રેડિયો જોકી હતો ત્યારે, વન ઓફ ધ ટોપ રેડિયો જોકી હતો વડોદરા. અને હું એક્ઝામ આપવા જઉં તો એ લોકો મને ઓળખી જાય. હું કોવિડ પહેલા માસ્ક પહેરીને જતો હતો, એ પણ 2010 ની સાલમાં. એસવાયમાં 5 હતી, ટીવાયમાં 6 6 હતી,

નમસ્કાર, હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રસોઈની રંગત. આજે જોરદાર વાનગી લઈને આવી છું જેનું નામ છે ક્રિસ્પી વેજ રોલ ટિક્કી. હવે તમે કહેશો કે અંજલી, તે નામ તો કહી દીધું, બટ આમાં સામગ્રી શું જોઈશે? અરે ચિંતા ના કરો, આમાં એ જ સામગ્રી અને એ જ ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ થશે જે તમારા ઘરે ઇઝીલી અવેલેબલ હશે. તો તમે કહેશો કે શું શું જોઈશે, તો હું કહું છું કે સામગ્રીમાં આપણે ફર્સ્ટ તો લોટ બનાવવા માટે કે લોટ બાંધવા માટે આપણને જે જોઈશે એ છે ઘઉંનો લોટ, તેલ, બટાકા એ પણ બાફેલા, મીઠું, બેકિંગ સોડા. હવે સ્ટફિંગ માટે આપણને શું જોઈશે, કેમ કે આપણે ટિક્કી બનાવવાના છીએ અને ટિક્કી એ પણ એવી કે વેજ રોલ ટિક્કી જેમાં આપણે વધારે વેજીટેબલનો ઉપયોગ કરવાના છીએ. તો સ્ટફિંગ માટેની આપણને જે સામગ્રી જોઈશે એમાં છે ફુલાવર, ગાજર, કેપ્સિકમ, લીલા મરચા, કોથમીર, મીઠું અને તેલ. હવે આપણને કેવી રીતે બનાવવાની છે એ રીત તો તમારે જાણવી જ હશે, પણ એ રીત જાણીએ પહેલાં એક સોંગ થઈ જાય. તો પછી એક સરસ મજાનું સોંગ થઈ જાય. સોંગ સાંભળ્યા પછી આપણે જરૂરથી જાણીશું કે ક્રિસ્પી વેજ રોલ ટિક્કી કેવી રીતે બનાવવાની છે.

વેલકમ અગેન. રસોઈની રંગતમાં હું આરજે અંજલિ તમારું સ્વાગત કરું છું. આજે આપણે ક્રિસ્પી વેજ રોલ ટિક્કી બનાવવાના છીએ, જેની સામગ્રી મેં આ બ્રેક પહેલા એટલે કે સોંગ પહેલા જણાવી દીધી. હવે આપણે કેવી રીતે બનાવવાની છે એ રીત જાણી લઈએ. તો આ છે રીત. તો સૌથી પહેલા લોટ બાંધવાનો, તેમાં ઘઉંનો લોટ અને તેલ નાખો. બાફેલા બટાકા છીણીને તેમાં નાખવા, પછી મીઠું નાખવાનું અને ચપટી બેકિંગ સોડા નાખવાનું. પહેલા બધી જ વસ્તુઓ મિક્સ કરીને પરોઠા જેવો લોટ બાંધી દેવાનો. અડધો કલાક લોટ બાંધીને રહેવા દેવાનો, એટલે કે બરાબર સોફ્ટ થઈ જાય. હવે સ્ટફિંગ માટે છીણેલું ફુલાવર, છીણેલું ગાજર, બારીક સમારેલું કેપ્સિકમ, બે લીલા મરચાં, સમારેલી કોથમીર, મીઠું નાખીને બરાબર મિક્સ કરી દેવું. લોટમાંથી બે ભાગ કરીને મોટો લંબગોળ રોટલો વણી લેવો. તેની ઉપર શાકનું બધું મિશ્રણ પાથરી દેવાનું. તેના ગોળ ગોળ રોળ વાળીને વચ્ચેથી બે ભાગમાં કાપી થોડા થોડા અંતરે ટિક્કીના શેપના કટ મારી લેવા અને ભાખરવડીની જેમ વચ્ચેથી પ્રેસ કરી લેવું. તેલ મૂકીને મીડિયમ તાપે ક્રિસ્પી સેલો ફ્રાય કરી દેવું. તો અહીંયા આપણી ટિક્કી એકદમ તૈયાર છે. હવે તમારે ટિક્કીને ચટણી અથવા સોસ સાથે તમે સર્વ પણ કરી શકો છો અને ખાઈ પણ શકો છો. તો આજની આ વાનગી તમને કેવી લાગી? આઈ નો કે તમને ગમી જ હશે, કેમ કે ઇઝી તો છે જ બનાવવામાં અને કોઈ જ તકલીફ નથી પડતી કે આની સામગ્રી કેટલી દૂર દૂરથી લાવવી પડે એવી કોઈ જ જંજાળ નથી આમાં, કેમ કે બધી સામગ્રી આપણને ઘરમાં અવશ્ય મળી રહે છે. હવે તમે કહેશો કે આવી રેસિપીઝ હું ક્યાંથી શોધીને લાવું છું? તો તમને કહી દઉં કે આ રેસિપી મને મીનાએ રેડિયોના વોટ્સઅપ નંબર પર મોકલી છે. રીનાએ આ રેસિપી મને મોકલી અને કહ્યું કે તમારા શ્રોતાગણ જોડે આ રેસિપી અવશ્ય પહોંચાડજો. તો મેં તમારા સુધી આ રેસિપી પહોંચાડી દીધી છે. જો તમારી પાસે પણ આવી કોઈ વાનગી હોય, વાનગીની રીત હોય, તો તમે મને મોકલી શકો છો. યા તો તમે રસોઈની રંગતના શોમાં પાર્ટિસિપેટ પણ થઈ શકો છો. પાર્ટિસિપેટ થવા માટે તમારે અમારા વોટ્સએપ નંબર 9512966888 પર તમારું નામ, તમારો મોબાઈલ નંબર અને તમારી રેસિપી અમને મોકલવાની રહેશે. અમે અવશ્ય તમને કોન્ટેક્ટ કરીશું અને તમારી સાથે વાર્તાલાપ કરીશું અને આ રેસિપી કેવી રીતે બનાવવાની છે, આ વાનગી કેવી રીતે બનાવવાની છે એ અવશ્ય જાણીશું. તો રાહ કોની જુઓ છો? જલ્દીથી વોટ્સએપ કરો તમારી અવનવી વાનગીઓ. અને અમારો વોટ્સએપ નંબર છે 9512966888 9512996688. હું છું આરજે અંજલિ. નેક્સ્ટ ટાઈમ રસોઈની રંગતમાં આપને ફરીથી મળીશું. તો મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાંય આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: રેડિયો પાલનપુરના ફરમાઈશ કાર્યક્રમમાં હું આરજે પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રોનું સ્વાગત કરું છું. આપના બહોળા પ્રતિસાદના કારણે અમે ફરમાઈશ કાર્યક્રમમાં કમિટી દ્વારા પસંદ કરાયેલા શ્રોતાઓના પત્રનું વાંચન કરીએ છીએ. સાથે સાથે આપને ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. તો બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં આપ સર્વેને આપની ફરમાઈશ અને પ્રતિભાવ વિશેની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM વોટ્સઅપ નંબર 95 12 99 66 88 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની. આપણા પ્રથમ ફરમાઈશ કરતા છે રાજેશભાઈ. રાજેશભાઈ પાલનપુરના વતની છે અને રેડિયો પાલનપુરના સોંગ્સ એમને બહુ જ ગમે છે. રાજેશભાઈ કહે છે કે રેડિયો પાલનપુર ઉપરથી પ્રસારિત થતા દરેક કાર્યક્રમ એ સાંભળે છે અને અમારા દરેક કાર્યક્રમને એ સૌથી વધારે પસંદ કરે છે. રાજેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. રાજેશભાઈ આપણને ફરમાઈશ કરે છે ગુજરાતી મૂવી લવની ભવાઈનું સોંગ વાલમ આવો ને. આ ગીત એ ગુજરાતી મૂવીનું છે અને આ ગીત ગાવામાં આવ્યું છે જીગરદાન ગઢવીના અવાજમાં. આ ગીત બહુ જ ફેમસ થયું હતું અને અત્યાર સુધી આ ગીતની જે ચાહના છે એ હજી ને એવી ને એવી જ છે. ગુજરાતી ગીતો હોય અને ગુજરાતની અંદર લોકોને એક અલગ જ ફીલ આપી દે છે ગુજરાતી સોંગ. પણ એની અંદર બી આ જે લેટેસ્ટ ગુજરાતી મૂવીઝ આવ્યા કે જ્યાં મૂવીઝનો એક નવો વળાંક આવ્યો અને ત્યાં આ ગીતોએ આખા ગુજરાતી સિનેમાનું પોતાનું એક અલગ જ દ્રશ્ય ઊભું કરી દીધું છે. તો ચાલો સાંભળીએ રાજેશભાઈની ફરમાઈશ વાલમ આવો ને.

આજના બીજા ફરમાઈશ કરતા છે મનીષા. મનીષા એ પાલનપુરની નજીક એક ગામડામાં રહે છે અને મનીષા કહે છે કે તેઓ ટ્રાવેલિંગ દરમિયાન રેડિયો પાલનપુર સાંભળતા

કરતા હોય છે. મનીષા આપણને ફરમાઈશ કરે છે પડોસન મૂવીના સોંગ બાય બટ્ટુર. આ સોંગ એ બહુ જ ફેમસ છે, અને જો કે પડોસન મૂવીના દરેક સોંગ બહુ ફેમસ છે, અને એની અંદર દરેક ગીતની અંદર એક અલગ જ કહાની દર્શાવવામાં આવે છે. પડોસન મૂવી હોય અને આ સોંગ હોય, એનાથી વધારે એક સોંગના શોખીન વ્યક્તિને શું જોઈએ. ચાલો સાંભળીએ મનીષાની ફરમાઈશ, પડોસન મૂવીનું આ સોંગ બાય બટ્ટુર.

આપણે નેક્સ્ટ ફરમાઈશ કરતા છે હાર્દિક. હાર્દિક એ કહે છે કે તેઓ પાલનપુરની એક કોલેજમાં અભ્યાસ કરે છે અને હાર્દિક આપણને ફરમાઈશ કરે છે પાપા પગલી સોંગનું. પાપા પગલી સોંગ એ ગુજરાતી મૂવી ચાલ જીવી લઈએનું સોંગ છે કે જ્યાં એક પિતા પોતાના બાળકને કેવી રીતે ઉછેરે છે અને પોતાના જીવનને કેવી રીતે પોતાના બાળકને સંપૂર્ણ સમર્પિત કરે છે આ સોંગની અંદર પાપા પગલી સોંગની અંદર દર્શાવવામાં આવી છે. જો કે માતા પિતાનો આપણા જીવનમાં સૌ મોટો ફાળો હોય છે અને આ ફાળો એ આપણે કદી તોલી ન શકીએ. તો ચાલો સાંભળીએ આ ફરમાઈશ પાપા પગલી.

આજના નેક્સ્ટ ફરમાઈશ કરતા છે ઈશા. ઈશા એ આપણને ફરમાઈશ કરે છે અપના બનાલે સોંગની. આ અપના બનાલે સોંગ એ મૂવી ભેડિયાનું છે અને આ મૂવી એ વરુણ ધવન અને કૃતિ સેનન ઉપર બનાવવામાં આવી છે. પર્સનલી જો આ મૂવીની વાત કરીએ તો આ મૂવી મોસ્ટ ઓફલી જોવા જેવું છે. થોડું કાલ્પનિક છે, પરંતુ આ મૂવીની અંદર જે પર્યાવરણને લઈને હકીકત બતાવવામાં આવી છે કે કેવી રીતે પ્રકૃતિ જ પ્રકૃતિનું રક્ષણ કરે છે, એ બહુ મસ્ત વાત છે. દરેકે આ મૂવી જોવા જેવું છે. તો ચાલો સાંભળીએ ઈશાની ફરમાઈશ અપના બનાલે, કે જે અરિજિત સિંઘના અવાજમાં ગાવામાં આવી છે. તો અરિજિત સિંઘનો અવાજ હોય તો એનાથી વધારે આપણે શું જોઈએ. ચાલો સાંભળીએ આ ફરમાઈશ.

આજના આપણા છેલ્લા ફરમાઈશ કરતા છે રોહન. રોહન એ આપણને ફરમાઈશ કરે છે કેસરિયા સોંગનું. કેસરિયા સોંગ જે બ્રહ્માસ્ત્ર મૂવીનું હતું અને આ અરિજિત સિંઘના અવાજમાં ગાવામાં આવ્યું હતું. બ્રહ્માસ્ત્ર મૂવી કે જેની અંદર રણવીર કપૂર, આલિયા ભટ્ટની આપણે એક્ટિંગની એક ઉત્કૃષ્ટ લેવલ જોઈ શકીએ છીએ. બ્રહ્માસ્ત્ર મૂવી એ પણ બહુ સારું એવું મૂવી આવેલું અને આ મૂવીનો પાર્ટ ટુ હવે ટૂંક સમયમાં આવવાનો છે. તો આપણે બધા ઉત્સુકતાથી બેઠા છીએ કે આ મૂવીની મિસ્ટ્રી એટલે કે દેવ અને એની વાઇફની મિસ્ટ્રી કેવી રીતે, દેવ અને ઐશ્વર્યાની આ જે મિસ્ટ્રી છે એ કેવી રીતે સોલ્વ થશે. ચાલો સાંભળીએ અત્યારે રોહનની ફરમાઈશ.

યાદ રાખજો, આપણી ફરમાઈશ અને પ્રતિભાવો સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સઅપ નંબર 9512-6688 પર મોકલી આપો. યાદ રાખજો, જો ગીત 1965 પહેલાંના હશે તો અમને સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને આપણા સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે રેડિયો પાલનપુર 90.4 FM. રેડિયો પાલનપુર 90.4 FM ને માણતા રહો. અને હું છું આરજે પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: મારું દિલજીત દોસાંજ જેવું નથી કે અંગ્રેજી આવવા છતાં એવો ઢોંગ કરીએ કે અંગ્રેજી નથી આવડતું સોશિયલ મીડિયાને દેખાડવા માટે. પ્રોબ્લેમ એ જ છે કે મારું સ્ટ્રગલ સોશિયલ મીડિયા પહેલાનું હતું. એટલે લોકોને શું છે કે લોકોને એવું લાગે છે કે આ બધો નવો નિશાળીઓ છે, આ પ્રિવલેજ સોસાયટીમાંથી આવ્યો છે, પ્રિવલેજ પરિવારમાંથી આવ્યો છે. અને હું એ લોકોની વાતથી સહમત છું. હું પ્રિવલેજ છું, હું ઘણો પ્રિવલેજ છું કે મને એવી સ્ટ્રગલ્સ જોવા પડી છે, એવી આર્થિક સ્થિતિઓ જોવા પડી છે, જોવા મળી છે, કે એવા અપ્સ એન્ડ ડાઉન્સ જોવા મળ્યા છે જે બીજા કોઈને જોવા નહીં મળે. એટલે અગર અંબાણી સાહેબ આવી પણ મને કહેશે ને કે હું તારા કરતા વધારે પ્રિવલેજ છું, તો હું કહીશ ના, હું વધારે પ્રિવલેજ છું. કારણ કે મારા આખા કાર્યકાળની અંદર, મારા આખા જીવનની અંદર જે મનન 16 વર્ષ 17 વર્ષનો હતો અને જે અત્યારે 37 વર્ષનો છે, એ જે આખી મારી જર્ની રહી છે, એ જે આર્ક રહ્યો છે, કેરેક્ટર આર્ક, એ પિક્ચરથી ઓછો નથી. અને મારા કરતા વધારે મારી વાઈફ અથવા તો મારા નજીકના અંગત મિત્રો તમને વધારે એનું વર્ણન કરી શકે છે. કારણ કે તો પેલું ખુદ કે હું મિયા મીઠું થઈ જશે
1: એમની સાથે એક સેપરેટ એપિસોડ કરીશું આપશે. પણ સંઘર્ષ શ્રી પ્રતિવસતે, જ્યાં સંઘર્ષ છે ત્યાં સિદ્ધિ છે. અને મજા એ સંઘર્ષ થી સિદ્ધિ સુધીની છે. જે લોકોને સીધી સિદ્ધિ મળે છે એમાં બહુ મજા આવતી નથી.
0: મને એવું લાગે છે કે સંઘર્ષ કોઈ દિવસ પતતો નથી. સંઘર્ષ ને તમે કઈ હદ સુધી સ્વીકારો છો, કારણ કે સંઘર્ષ એ પ્રોસેસનો એક ભાગ જ છે.
1: કરેક્ટ.
0: અત્યારે મારો સંઘર્ષ પતે નથી, કારણ કે હું જે મારી ક્ષમતા જોઉં છું, જે લેવલ પર હું પોતાને આજની તારીખમાં જોઈ શકું છું, કે જે મારી વિચારધારા છે, મારું એમ્બિશન છે, એનો હું કદાચ 20-30% જ હજુ સુધી એના તરફ
1: એક્સપ્લોર થઈ શકું. હા, સ્કૂલ પછી કોલેજ પૂરી કરી કે મારી જેમ ડ્રોપ આઉટ થઈ?
0: કોલેજ પૂરી કરી, આ તો મેં કસ્તે જ નથી કીધું. આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન પૂછો તમે. હું છું બેચલર્સ ઇન, ના ના છે, હું છું બેચલર્સ ઇન કોમર્સ.
1: ઓકે.
0: અને લગ્ન મારા થયા 18 નવેમ્બર 2010. 2010 સપ્ટેમ્બરમાં, વિદ્યાની બર્થડે 24 સપ્ટેમ્બરે છે, 2010 એની બર્થડેના 2 દિવસ પછી મને ફોન કર્યો. મેં કીધું કે આપણે નવેમ્બરમાં લગ્ન છે, પણ એક વાત તને કહેવાની રહી ગઈ છે, મેં તને નથી કીધી, એક વાત તારાથી સંતાવીને રાખેલી, કે મારે હજુ 11 KTO
1: ક્લિયર કરવાની બાકી છે.
0: એટલે તમે વિચાર કરો કે મારા લગ્નના 2 મહિના પહેલા મેં મારી થનારી પત્નીને એવું કીધું કે હજુ તારો હસબન્ડ ગ્રેજ્યુએટ નથી.
1: ક્યાં બાત,
0: વિચાર કરો એનું રિએક્શન જુઓ.
1: અને એ પણ અનાવિલ, જેમાં જનરલી ભણતરનું ખૂબ મહત્વ છે.
0: એટલે ફરજી અનાવિલ કહેવા વાળી સૌથી પહેલી વ્યક્તિ મને વિદ્યા છે.
1: ઓકે. એ ક્યાં મળ્યા, ભાભી ક્યાં મળ્યા?
0: સુરતની છે.
1: ઓકે. એટલે ક્યાં મળ્યા, કેવી રીતે મળ્યા, અને ક્યાં કુછ કુછ ક્યાં હુઆ?
0: ઓકે. તો હું તમને ત્યાંથી શરૂઆત કરું અને પછી આનું આપણે કલ્પના.
1: અને તમે સાંભળતા રહેજો, વચ્ચે જો અવાજ કેવું જાય તો કહેજો. કારણ કે કલાકારોનો અવાજ દબાવવાની જનરલી દરેક સમાજમાં કોશિશ થતી હોય છે.
0: કોઈ નહીં આવે.

0: સોશિયલ મીડિયા જે કસે અવાજ નહીં દબાય, તમે દબાવશો તો બીજું એક યુટ્યુબ પર જઈને બોલ દઈશ. પણ હું રેડિયો મિર્ચીમાં હતો, એટલે 17 વર્ષે 12th પાસ કર્યું મેં 72.5%.
1: પપ્પાને આપેલા પ્રોમિસ.
0: હા, અને પપ્પાએ બાઇક ની બધું જ આપીને જતા રહ્યા, પણ પછી મમ્મી એના ઉપર કબજો રાખ્યો. પછી પણ મમ્મીએ બાઇક અપાવી પણ પપ્પાના પ્રોમિસ પ્રમાણે. અને 72.5% સ્ટેટિસ્ટિક્સમાં 99 આયા ના અકાઉન્ટમાં આવ્યા, એટલે આપણે વિચાર્યું કે આપણે સીપીટી કરીએ. સીએ એટલે સીપીટી મેં કર્યું. મમ્મીને એવું કે સીએ કરી શકે આટલો 72% આવ્યા. મમ્મીને એવું કે સીએ કરશે એટલે બ્લેકનું વ્હાઈટ થશે. પણ એમાં પછી એગ્રીગેટમાં રહી ગયો, 98 પતી ગયો. મમ્મી જૂન મહિનાથી શરૂ થયેલું ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચાલે, જેમાં રાજુ શ્રીવાસ્તવ, સુનિલ પાલ, જેમાં સિદ્ધુ અને સુમન, શેખર સુમન વર્ધક જજીસ, અને એમાં રાજુ શ્રીવાસ્તવ, સુનિલ પાલ અને આપણો એહસાન કુરેશી ને આ બધા. અને એ જોઈને મેં સમય વિતાવ્યો. અને એ જ સમય રસલ બીટર્સ નું પણ સ્પેશિયલ આવ્યું હતું, કોમેડી સેન્ટ્રલ વાળું, જે મેં ઇન્ટરનેટ પરથી ઇલીગલી ડાઉનલોડ કરીને જોયું હતું.
1: લીગલી ઇઝ અ કરેક્ટ વર્ડ
0: ના, ઇલીગલી.
1: ઇલીગલી
0: ઇલીગલી કર્યું, કારણ કે એ વખતે ટોરન્ટ ચાલતું હતું ને.
1: ઓકે, હા.
0: અને મને કોઈ કહેવામાં શરમ નથી આ વસ્તુ. મને રસલ બીટર થોડી કશું કહેશે. એનીવેઝ, તો હું મારા મમ્મી માટે ધેટ વોઝ
1: ધ ટાઈમ, ધ ટાઈમ ટુ કમ આઉટ ઓફ ધ શોર્ટ.
0: હા, એટલે સ્ટેન્ડ અપ કોમેડી વોઝ વેરી ક્લોઝ. ત્યારથી જ મને બહુ જ ગમવા લાગ્યું આર્ટ ફોર્મ, કારણ કે એ એકમાત્ર સ્ટેન્ડ અપ કોમેડી આર્ટ ફોર્મ છે જેમાં તમને તમારી કળા પર ફૂલ કંટ્રોલ છે. આજે તમારી દીકરી આપણો પોડકાસ્ટ રેકોર્ડ ડિરેક્ટ કરી રહી છે, અને શી ઇઝ ડિપેન્ડન્ટ ઓન કમલેશભાઈ, એકમાત્ર આર્ટ ફોર્મ છે જેમાં 90% નો કંટ્રોલ તમારી પાસે, કે તમે સ્ટેજ પર શું બોલશો, કઈ જગ્યાએ પોઝ લેશો, કઈ રીતે બોલશો. તમને કોઈ ઉપર કહેવાનું છે જ નહીં કે તું આવું બોલ, તું આવું ના બોલ, તારે આવી રીતે કરવું પડશે, આવી રીતે એક્ટ કરવું પડશે, એવું કોઈ જ નથી. એટલે મને કંટ્રોલ બહુ ગમ્યો, કે ખાલી એવી એક કળા કે જેમાં
1: આપણા જાતના હોય,
0: આપણા જાતના હોય, આપણે જ રમી શકીએ. એટલે સ્ટેન્ડ અપ કોમેડી બહુ નજીક હતું. અને હું સ્કૂલના ટાઈમમાં પણ મિમિક્રી ટીચરોની બહુ કરતો હતો. સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં ટીચરોની અમે જેમની મિમિક્રી કરી.
1: ઓકે.
0: અને આ વોઝ ધ ક્લાસ ક્લાઉન
1: નાનપણથી. સો હુ વોઝ યોર ફેવરિટ teacher whom you used to mimic?
0: Mara favorite teacher ghana bada hai. Mara PT na sir, Ranjit sir, Adbhut sir, e khasa lamba, like 6 foot 5 or something hata.
1: Okay.
0: Ane aave splendor par, etle e jare splendor par am chalave ne to am sej vadhare vadi jaye ne to apno ghutan lagi jaye governor ne. I love the word governor, by the way.
1: Governor, yes.
0: Governor bahut sundar shabd hai,
1: ekdam mast. આપણી જનરેશન નો
0: શબ્દ. અને એ પછી
1: લીવર પર પગ દબાવો ને
0: પછી એમની જે
1: પછી સમજાયું કે લીવર જાતે દબાય અથવા ફૂલે.
0: પણ રંજીત સર છે ને, એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ હતા, કારણ કે પનિશમેન્ટ આપવામાં પણ બહુ યુનિક હતા. બેન ડાઉન કરાવે ને તમારા બરડા પર ચોક મૂકે, અને કહે કે આ ચોક પડ્યો છે ને તો ધીબેડી નાખે. રંજીત સર બહુ ફેવરેટ હતા, કારણ કે એ પહેલાથી જેન્ડર ઇન્ક્લુઝિવ હતા. એ મને જોઈને કે એ ગધેડી અહીંયા. એમનાથી જ આપેલું જતી રેજે, મને આમ અહીંયા લાફો મારે જતી રેજે એવું કે, એટલે ત્યાંથી જતી રેજે ની શરૂઆત થઈ, જે મારો

0: એ બહુ તકિયા કલામ ફ્રેઝ છે. અને એના પછી જયારે આ રેડિયો મિર્ચી ના ઓડિશન થતા હતા ત્યારે મારા મિત્ર કે આ જોકર છે,
1: રણજીત સર ની એક આઈટમ કો,
0: રણજીત સર સાથે વ્યાસ સર પણ છે. તો વ્યાસ સર પીટી ના સર છે પણ હવે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, હવે બોલે ગુજરાતી માં. તે હું અમારો ક્લાસરૂમ છે ને બીજા માળે હતો, બીજા માળે છે ને બહાર આવી રીતે હમણાં જે રીતે અહીંયા વાંદરા આવ્યા હતા ને, તો ઝાડ પર અમુક વાંદરા આવ્યા, લીમડી હતી ત્યાં, તો લીમડી પર વાંદરા આવ્યા, બીજા આમ છે ધ્યાન જાય તમારું, એટલે હું બહાર જોઈ રહ્યો હતો. ટાકો કરીને મને અહીંયા ચોક વાગે, વ્યાસ સર મને કે Why are you looking at those monkeys when I'm here? સાહેબ તો એટલે આવું થતું હોય છે. પછી વ્યાસ સર એવું પણ કરે ઘણી વખત કે એમણે શું કીધું કે સર ને કોઈ પૂછ્યું કે સર હાઉ મેની ચિલ્ડ્રન ડુ યુ હેવ, સર કે આઈ હેવ ટુ ડોટર્સ બોથ આર ગર્લ્સ. કોઈને બિલાડી ફીલ થાય, નોર્થ અમેરિકામાં તો ખાસ ચોખવટ કરવી પડે મા બાપે. બટ એની વે આ ફેઝ હતો, આ બધા અખતરો હું કરતો હતો. અને ચાંદની મેમ, જાગૃતિ મેમ, રણજીત સર, ચૌહાણ સર, વ્યાસ સર, આ બધાની હું,
1: દે ઓલ વેર યોર ઇન્સ્પિરેશન.
0: યસ, આઈ થિંક એ લોકોએ મને ઝેલ્યો છે.
1: ઓકે,
0: એ લોકોએ મને દમદાટી આપી છે, જે તે ટાઈમે જરૂરી હતી એ ટાઈમે દમદાટી આપી છે, મને સાચી શિખામણો પણ આપી છે એમની રીતે. આજની તારીખમાં એને લોકો અબ્યુઝ કે ટોક્સિક ને એવા બધા શબ્દોનો પ્રયોગ કરી શકે, પણ મને એવું લાગે છે કે એવું નથી કે હું એવું કહું છું કે આજના બાળકોને મારો, એવું નથી કહ્યું, પણ જે તે ટાઈમે જે પદ્ધતિઓ હતી એ ટાઈમે સાચી હતી.
1: ત્યાંથી રેડિયો મિર્ચી,
0: હા, પછી રેડિયો મિર્ચી નું ઓડિશન આપ્યા અને આઈ વોઝ અ બેકઅપ. મારા પહેલા જે વ્યક્તિ સિલેક્ટ થયેલો કોણ થયેલું મને ખબર નથી હજુ સુધી, એને ના પાડી દીધી.
1: ઓકે,
0: એટલે પછી મને નોકરીનો ઓફર આવી.
1: સમબડીઝ લોસ ઇઝ સમબડીઝ ગેઇન.
0: યસ, સો આઈ એમ થેન્કફુલ ટુ ધેટ પર્સન. અને 2nd of January 2007 હું ઇન્ટરસિટી બસમાં
1: વડોદરાથી
0: અમદાવાદ ગયો, રેડિયો મિર્ચી આનંદનગર
1: આનંદનગર
0: ત્યાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને રેડિયો મિર્ચી નો બાજુબાજુમાં ટાવર છે મોટો, ત્યાં ગયો. પહેલી વખત જાનવીને મળ્યો અને હિરેન ને મળ્યો, જે અત્યારે હિરેન પટેલ એચપી, એ ખાસ મિત્ર મારો, વન ઓફ ધ મેન્ટર્સ ડ્યુરિંગ માય રેડિયો ટાઈમ. અને એ લોકોએ પહેલા દિવસે મારી સાથે એટલી બધી પ્રેન્ક કરી, એટલી બધી મસ્તી ધમાલ કરી, બહુ મજા આવી.
1: રેડિયો મિર્ચી ને લોન્ચ,
0: અને ત્યારે પહેલી વખત વિદ્યાને જોઈ 2nd of January 2007.
1: શી વોઝ ઓલસો વર્કિંગ ધેર?
0: યસ. ઓકે, શી વોઝ નોટ વર્કિંગ ધેર, શી ગોટ સિલેક્ટેડ ઇન સુરત.
1: ઓકે,
0: તો એ સુરત થી આવી, વડોદરા થી આવ્યો અને પહેલી વખત અમારી નજર મળી.
1: ઓકે,
0: પહેલા 3-4 મહિના પછી અમારી ટ્રેનિંગ આખી થઈ માઇકામાં. 15 દિવસ માટે અમને માઇકામાં સિલ્વર ઓકમાં રોકાવેલો, એની અંદર અમે રોકાયા હતા. અને સોફ્ટવેર કઈ રીતે ચાલે છે, ક્રિએટિવ રાઇટિંગ કઈ રીતે કરવાનું, ને કઈ રીતે બોલવાનું, કઈ રીતે પ્રેઝન્ટ કરવાનું. 2-3 મહિના તો પહેલી વખત તો જોયો, આ કોણ છે ગાડીઓ વિદ્યાને એવું થયું હશે. કારણ કે એ વખતે શું છે કે ભારતીય છોકરાઓને ખાલી છોકરો બનતા જ શીખવાડે છે લોકો, પુરુષ બનતા કોઈ શીખવાડતું
1: નથી.
0: અને પુરુષ બનીને કઈ રીતે સ્ત્રીઓ સાથે, છોકરીઓ સાથે વાત કરવું એ તો જરાય નથી શીખવાડતું,
1: હજી પણ નથી
0: શીખવાડતું.
1: આ
0: તો મને

0: મારું ભાગ્ય સારું છે કે બને, મારું નસીબ સારું છે કે ભાઈ વિદ્યા જેવી છોકરી મળી જીવનની અંદર, કે જેના કારણે હું એક બોય થી પુરુષ બન્યો. એટલે 3-4 મહિના થયા પછી અમે માયકામાં ટ્રેનિંગ લીધું પોતાના ઘરે, અને ત્યાં સુરતમાં.
1: તમારું સિલેક્શન વડોદરા માટે થયું?
0: વડોદરા માટે, વડોદરા ઇવનિંગ શો. આઈ વોઝ ધ યંગેસ્ટ રેડિયો જોકી
1: ઓફ ધ ગુજરાત
0: ઓફ ધ કન્ટ્રી ટુ ડુ અ પ્રાઇમ ટાઈમ શો.
1: આઈ વોઝ ઓન્લી નોન ગ્રેજ્યુએટ
0: ઓન્લી 19 યર્સ ઓલ્ડ. અને હું પ્રાઇમ ટાઈમ બમ્પર ટુ બમ્પર શો કરી રહ્યો છું, જે પછી નામ ચેન્જ થઈને કેટલી કલ્ચર થયું.
1: ઓરિજિનલ બમ્પર ટુ
0: બમ્પર ટુ બમ્પર મારું નામ સૌથી પહેલું એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં બમ્પર મેન બનાવ.
1: ઓકે. અને કોણે આપ્યું હતું?
0: મેં પોતાને જ આપ્યું.
1: અચ્છા, પોતે જ આપ્યું
0: હતું. હું સુપરમેન એટલે આપણે બમ્પર મેન. પોતાની જાતને દરેક છોકરો હીરો તો ગણે.
1: ઓબ્વિયસલી.
0: એટલે મેં હીરો પોતાની જાતને આ એક ટેગ આપી દીધો. બમ્પર મેન બને. આજની તારીખમાં બી ઘણા બધા લોકો એને કહે તમારું બમ્પર ટુ બમ્પર થી અમે સાંભળીએ છીએ. એટલે સારું લાગે કે લોકો આ જર્ની જોયેલી છે. એક મહિના થયા.
1: અને ભાભી ત્યાં કયો શો કરતા હતા?
0: વિદ્યા ખૂબસૂરત.
1: ખૂબસૂરત
0: એ બપોરના 11 થી 2 નો લેડીઝ પ્રોગ્રામ, જેમાં બ્યુટી, ફેશન ટિપ્સ, કુકિંગ ને ન્યૂઝ ને બધું જનરલ નોલેજ ની પણ વાત થાય, પણ બેઝિકલી કેટરિંગ ટુ હાઉસવાઈફ્સ.
1: ઓકે.
0: કે જે ઘરે રાંધતા સાંભળે એ ટાઈપ કોન્ટેસ્ટ રન કરાવે ને બધું. તો પછી 6-1 મહિના થયા અમે બંને વાત કરતા. એ ટાઈમ અમારા પાસે નોકિયા 1100 નું ડબલું હતું. એના પછી બી એવું જ કઈ અને SMS પેકમાં વાતો થતી હતી. પછી ફોન પર વાત થવાની શરૂ થઈ. કલાકો સુધી વાતો કરી. પછી મેં એને પ્રપોઝ કર્યો. અને પહેલી વખત કોઈ છોકરીએ પ્રપોઝલ એક્સેપ્ટ કર્યો મારો.
1: એ પહેલા બી કરી હતી લોકોને? બીજી છોકરીઓને?
0: જોઈ કેમ નથી શકતી? તું એને આટલો બધો પ્રેમ કરે છે, તને જોઈ નથી શકતી? બીજા ના પણ આપણે એને લઈ જઈએ ભાઈ. એવો સંકિત મારો એટલો ગાંડો ફ્રેન્ડ, એટલો ગાંડો વડોદરામાં. હવે અમદાવાદ છે. એટલે એના માટે આપણે અલગ વાતોનું સેશન કરવું પડશે, ખાલી સંકિત ની વાતો માટે. એટલે પછી હું વિદ્યાને પ્રપોઝ કર્યું, એને પ્રપોઝલ એક્સેપ્ટ કર્યું. અને એના પછી વાતો કરવાનું શરૂ કર્યું, ડેટિંગ શરૂ કર્યું. મને પહેલી વખત મેં જોયું મારા ઘરની અંદર આટલું મોટું ગિફ્ટ બોક્સ આવ્યું છે. મારા બર્થડે દિવસે 2007 19 ઓક્ટોબર આટલું મોટું ગિફ્ટ બોક્સ, એમાં અલગ અલગ ગિફ્ટ આપ્યું. એમાં એક બુકલેટ આવી ડર્ટી જોક્સ.
1: ઓકે.
0: એમ તો એના સાથે પેલી ડબલ મિનિંગ વાળી જોક્સ બહુ કરતો હતો, કે વિચિત્ર જોક્સ ઇમ્પ્રેસ કરવા માટે જે છોકરાઓ કરે ને યુઝ્યુઅલી છોકરીઓને,
1: એ તમામ પ્રકારની.
0: પછી એને એક રેડિયો મોકલેલો જે એક છોકરો આમ હોલ્ડ કરીને, એટલે એક અલગ પ્રકારનો શોપીસ રેડિયો હતો. અને 2007 થી 2009 અમારું 2 કે 3 વાર બ્રેકઅપ થયું. હા, જેમાં એવું વિચાર્યું કે હવે થશે કે નહીં.
1: અને જવાબદાર?
0: કારણ કે સાઉથ ઇન્ડિયન ને, એ તમિલ.
1: ઓકે.
0: તો એ બેંગ્લોરની છે પણ બોર્ન એન્ડ રેઝ્ડ ઇન
1: સુરત.
0: એટલે મેઇન રીઝન તો એ જ હતું કે મારા સસરાની તબિયત એ ટાઈમે નથી સારી, જ્યારે હું એમના અંકલ ઘરે બોલાવતો હતો. અને એક છોકરી ખાસ સુરતથી વડોદરા, મને એના પપ્પાની જે કંપની બાટલી બોયમાં એ કામ કરતા હતા અને એમના મિત્રો વડોદરા હતા, તો વિદ્યાના પપ્પા મિસ્ટર જાનકી રમન એ જ્યારે આવ્યા વડોદરા, તો વિદ્યા પણ કીધું કે હું પણ આવું છું. અને એક છોકરીનું એક શહેરથી બીજા શહેર પોતાના બોયફ્રેન્ડને ટ્રાવેલ કરીને મળવા જવું, એ ટાઈમે કોઈ સાંભળ્યું નહોતું.
1: કરેક્ટ.
0: કે એવું કોણ કરે? કઈ કઈ છોકરી કરે?
1: રોમાંચિત થઈ જવાય એવી રોમેન્ટિક ઘટના છે.
0: એટલે હું ગાંડો પ્રેમમાં પડી ગયો.
1: ભગવાઈ જવાય.
0: ધીસ ઇઝ લાઈક
1: ક્રેઝી.

0: આવો નપાવટ નાલાયક છોકરાને આટલો બધો પ્રેમ કઈ રીતે કોઈ છોકરી કરી શકે? હું હતો નપાવટ, હું નાલાયક હતો એટલે એના સાથે સારો હતો, પણ એ જોઈ શકે છે કે મારું આખું જે અન્ડરસ્ટેન્ડિંગ હતું એ અલગ હતું. અને પછી વાત ધીરે ધીરે આગળ વધી અને પપ્પાની તબિયત નથી સારી રહેતી એના પપ્પાની, એટલે પછી એને કીધું કે પપ્પાને આ ટાઈમે કહીશું તો પપ્પાને સારું નહીં લાગે. Was genuinely in a very bad shape at that time. પછી પ્રોબ્લેમ થયો, ઇશ્યુ થયો અને બહુ રડારડ કર્યું મેં, બ્રેકઅપ થઈ ગયું અને છ મહિનાનો એક મોટો લાંબો ગાળો રહ્યો. એ લાંબા ગાળાની અંદર અમારી પંચાયત અમારા કરતાં વધારે અમારા મિત્રોને થવા લાગી કે તમે એને કેમ બ્રેકઅપ કર્યો, બહુ થોડી હોય કોઈ બીજાના લગ્નમાં અમારી વાત ચાલી રહી છે. અને પછી ખબર નહીં, કારણ કે અમારા બંનેની જે કોમન ફ્રેન્ડ છે હિરલ, એને કહે છે કે જન્માક્ષર કઢાય અમારા અને કશું ખોટું અનાવી લે છે પણ હિરલ દેસાઈ, અને એને જન્માક્ષર પહોંચાડ્યા કે વિદ્યાને. વિદ્યાએ મને એક દિવસ માર્ચમાં ફોન કર્યો કે તું સુરત આવને, પહેલી વખત એને આટલા વર્ષોમાં કીધું,
1: છ મહિના પછી ના બ્રેકઅપ પછી.
0: હા, પછી એક બે વખત વાત થઈ, મને એ પણ ખબર છે કે એ કોઈને ડેટ કરી છે ત્યારે હું પણ કોઈને ડેટ કરી રહ્યો. એકદમ દીનું બોલા અને સીસીડીમાં સવારના પેલો કોફી મશીન સર્વ કરી રહ્યો છે ત્યાં એ પોતાના નીસ પર જઈને મને પ્રપોઝ કરે છે મેરેજ.
1: અચ્છા, શી પ્રપોઝ્ડ યુ નાઉ?
0: શી પ્રપોઝ્ડ? હા, એટલે જે જે જેન્ડર હક આટલા વર્ષોથી એક પુરુષનો હતો, એ ટ્રુ ફેમિનિસ્ટની જેમ વિદ્યા બ્રેક કરીને એ હક
1: એમના નીસ પર,
0: એના નીસ પર જઈને મને પેલો આમ વાસણ ઘસી રહ્યો છે. સવારે 9 વાગે શું ચાલી રહ્યું છે અમારે સીસીડી કેફે? અને હું ત્યારે સ્તબ્ધ થઈ ગયો અને ઓબ્વિયસલી મેં હા પાડી. અને પછી અમે લોકો બહાર ચાલીને જઈ રહ્યા હતા, વી કિસ ઈચ અધર, વી હગ્ડ ઈચ અધર, અમે બહાર જઈ રહ્યા હતા. અને ત્યારે મેં વિદ્યાને પૂછ્યું, 10-1 મિનિટ થઈ, 5-10-15 મિનિટ થઈ આ પ્રપોઝલના, યસ કીધું. અને પછી મેં કીધું કે વિદ્યા પણ હું હજુ બીજી છોકરી સાથે તમે પહેલા બ્રેકઅપ ની વાત કરો, એ છોકરાઓની પેટર્ન હોય, પેલીએ મને દોગો આપ્યો કે પેલીએ અમારી સાથે આવું કર્યું કે પેલીએ, પણ મારું થોડું ઊંધું હતું. મારું ઓલવેઝ કેવું હતું કે જે મારું ફર્સ્ટ હતું જ્યાં સમકી તે રડારડ કર્યું, એ આઈ એમ સ્ટીલ વેરી હેપી ફોર હર. એના લગ્ન થયા ત્યારે મેં એને દ્વેષની દ્રષ્ટિએ નથી જો,
1: ધેટ્સ હર લાઈફ.
0: હા, ધેટ્સ હર લાઈફ. ઠીક છે. હવે તો
1: રમેશ પર એકનો શેર યાદ આવે મને, એમ ના કહીએ રમેશ કે આજ વરસાદ નથી, બધાના ભાગ્યમાં હોતું નથી પલળવાનું.
0: મારા ભાગ્યમાં હું વધારે પલળી. એટલે that is આ વિદ્યાનો કોર નેચર છે કે મારી દરેક રોંગ ડુઈંગ્સ કે મારી દરેક કરેલી ભૂલોને એ કરેક્ટ કરવાનું મને કહે છે પણ ડિરેક્ટલી નથી કહેતી. એનો એક સ્ટાઇલ છે અને આઈ થિંક દેટ્સ હાઉ વિદ્યા એન્ડ આઈ વર્ક ટુગેધર. મારું એમ્બિશન અને એનું ઇન્ટ્યુશન એ મારા જિંદગીની GPS છે. મને ખબર છે મારે ત્યાં જવાનું છે, પણ હું ત્યાં પહોંચવા માટે એ મારી GPS બને છે. ના ના, આગળ
1: બ્યુટીફુલ એક્સપ્રેશન.
0: અહીંયાથી લેફ્ટ જા, પછી રાઈટ મારીને, પછી યુટર્ન મારીને ત્યાં પહોંચ, તો તને તારે જ્યાં જવું છે ત્યાં તું જઈ શકીશ. એટલે પછી નક્કી થયું ચકમંગની પડ્યા એના જેવું. મેમાં અમારે એન્ગેજમેન્ટ થઈ ગયા, આ માર્ચ મહિનાની વાત, મેમાં એન્ગેજમેન્ટ અને નવેમ્બરમાં લગ્ન.
1: મમ્મીનું શું રિએક્શન હતું?
0: મમ્મી એક્સેપ્ટિંગ
1: ઇમિડિયેટલી.
0: હા, શી ઇઝ ફાઇન. એટલે મમ્મી

0: હેતુ એ જ હતો કે મમ્મીને એક પ્રોબ્લેમ હતો, કારણ કે જયારે પહેલી વખત વિદ્યા સાથે બ્રેકઅપ થયું ત્યારે હું મમ્મી ના લિટરલી ખોળામાં રડેલો બહુ જ. અને મમ્મીને ચિંતા એ જ કે ઇઝ ધીસ ધ રાઈટ ગર્લ ફોર યુ, કારણ કે મમ્મી ઓલવેઝ ચિંતામાં જ હોય,
1: ઓબ્વિયસલી
0: એ ચિંતાના દ્રષ્ટિકોણથી જ બધું વિચારે કે આવું થઈ ગયું તો, આમ થઈ ગયું તો, તેમ થઈ ગયું તો, આ પ્રોબ્લેમ થયો તો, પેલો પ્રોબ્લેમ થયો તો.

0: suppose now that it is the best decision for me. કારણ કે વિદ્યાના આવ્યા પછી લિટરલી પ્રગતિ જ થઈ છે. અને પ્રગતિ જે જ્યાંથી આ આખી સ્ટોરી શરૂઆત થઈ એને હવે કલ્મિનેટ કરીએ કે મેં સપ્ટેમ્બર મહિનામાં એને કીધું કે હું ગ્રેજ્યુએટ નથી. વિદ્યા એ વખતે પણ જેવો પહેલી વખત જવાબ આપેલો પ્રપોઝલ વખતે એવો જ જવાબ આપ્યો એને. જોઈ લે તારે કરવું હોય તો કર ગ્રેજ્યુએશન. મને મારી બેચલર્સ ડિગ્રી મારા લગ્ન થયા પછી મળી.
1: ક્યાં બાત હે.
0: અને એ પણ વિદ્યા સાથે લગ્ન કરવા એટલે લિટરલી મારું ઊંધું થયું છે. સોટી વાગી ચમચમ વિદ્યા આવી ગમગમ. એવું લાગે છે કે કન્ટેમ્પરરી દુનિયામાં સૌથી સારી લવ સ્ટોરી મારીને વિદ્યાની છે. એવી મેં બીજી કોઈ લવ સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ સાંભળી નથી. એક્ચ્યુઅલી સંગીત જોવાની છે.
1: એટલે તમે કહ્યું પહેલા કે વિદ્યા વિદ્યા બેન વિદ્યા ભાભી તમારા જીવનમાં આવ્યા એ પહેલા તમે નલાયક નપાવટ હતા.
0: નાની ઉંમરે અમે લગ્ન કરી લીધા એટલે અમે અમારી આખી વેલ્યુ સિસ્ટમ સાથે બિલ્ડ કરી. આમ કેવું હોય કે ભાઈ જ્યારે લગ્ન કરવાની ઉંમર આવે ત્યાં સુધી તમારી એક અમુક મનોસ્થિતિ હોય, અમુક બંધાયેલી વેલ્યુઝ હોય, એક પ્રિન્સિપલ સિસ્ટમ હોય અને એમાં ઘણા બધા ક્લેશ થતા હોય. હું પ્રોપર માવડિયો છોકરો, કારણ કે પપ્પા ગયા પછી મારી માં જ
1: ડબલ રોલ કરવો.
0: હા, અને બહુ ખતરનાક. મારી મમ્મીએ પણ જેટલો શ્રેય આપવો એટલો ઓછો છે, કારણ કે જે તે ટાઈમે મને એ બધું ખરું નતું લાગતું.
1: મમ્મીનું નામ
0: કૌશિકા દેસાઈ. કૌશિકા દેસાઈ
1: મસ્ત નામ છે.
0: હા
1: હે ને.
0: અને મમ્મી હજુ પણ ચિંતિત છે અને હજુ પણ મને કહે કે મનન તું થોડી મારી વાત માન, જરા ફેસ પર મુલતાની માટી લગાડ. મમ્મી તરાથી જ કલર મળ્યો છે, પાકો છે નહીં જાય. એટલે મમ્મી હજુ પણ અમુક એની ઇન્ફેરિટી કોમ્પ્લેક્સમાં જીવતી હોય છે કે એની ચિંતામાં જીવતી હોય છે. જેમ કે આજની તારીખમાં આ બહુ શ્રેષ્ઠ ઉદાહરણ તમને આપી શકું છું કે મારી મમ્મી ઇઝ સો મમ્મી અને એ માનસિકતા હું આજ સુધી સમજી નતો શક્યો. મને આ બહુ લેટથી સમજ્યો કે મા બાપ પણ એક ઉંમર પછી બાળક જ બની જાય છે. એક સમય આવશે જયારે અધ્યાય તમને બંનેને સાચવવો પડશે.
1: બિલકુલ
0: બાળકની જેમ જ તમને સમજાવવો પડશે. બાળકની જેમ જ ના તું જેન્ઝી છે એટલે એટલો પણ ભરોસો નથી.
1: લાલ

ના સ્થળમાં એવું કંઈક છે જે મેં અગાઉ ક્યારે માણ્યું નથી. અમે જાતે રાંધીએ છીએ, મારાથી તો કાચું પાકું જ રંધાય છે. જાતે કપડાં ધોઈએ છીએ, પુસ્તકોનો ભંડાર ખોલીએ છીએ. મારી માતૃભાષામાં મેં કદાચ પહેલીવાર જ આટલું વાંચ્યું હશે. ગઈકાલથી તો શાસ્ત્રીજી પાસે બેસીને તબલા શીખવાનું પણ શરૂ કર્યું છે. બોલવામાં મુશ્કેલી પડે છે, તે સિવાય ખાસ પીડા નથી. સુપ્રિયા આજ સવારે ગઈ અને બપોરથી પાર્વતીમાં અને ગુપ્તાજી આવ્યા છે. માજી આવતા વેટ મને વઢ્યા, કહે તું બી ભટક મારા જંગલમાં, મને તો ફિકર હોવે હે, સુણા કે તું નાલે મેં પડ ગયા તો ભાગ કરાઈ હું. હું જવાબમાં માત્ર હસી જ શક્યો અને હાથ જોડ્યા. તો માજી શાસ્ત્રીની પાસેથી મને શું થયું, કેમ દવા કરી, તે બધી વિગત મેળવવા બેઠા. એક પરિવાર એકઠો થયો હોય તેમ અમે સાથે રહીએ છીએ. સાંજે હું ખાટલે પડ્યો વાંચતો હતો ત્યાં મારું ધ્યાન ગુપ્તાજી અને શાસ્ત્રીજીની વાતો તરફ ખેંચ્યું. એ બંને કોઈકની પ્રવૃત્તિની વાત કરતા હોય તેવું લાગ્યું. કઈ વાતો કરતા હતા અને આગળ શું થયું એ હું જણાવું છું. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. ધ્રુવ ભટ્ટ લિખિત તત્વવસીમાં.

કહ્યું, ઓ હમારે ધર્મ નહીં, અલગ ધર્મ કા હૈ, ઓ હમારે ધર્મથી નહીં અલગ ધર્મથી કામ કરેગા. ઘડીભર મને થયું કે કદાચ મારા વિશે વાતો થતી લાગે છે, પરંતુ હું આવીને બેઠો તો પણ વાતો તો ચાલતી રહી. શાસ્ત્રીજી હો હો કરતા હસી પડ્યા અને રેલિંગનો ટેકો દઈ પગ લંબાવીને બેસતા બોલ્યા, બિહારીએ જે કરે તે કરવા દે, કામ તો સમાજનું જ થાય છે ને. રહી ધર્મની વાત, તો એના ધર્મની કરે કે તારા મારા ધર્મથી, આપણે ક્યારે ધર્મને જનૂનથી વળગ્યા છીએ? અબ તું મનને સમજાવેગા? ગુપ્તાજીએ શાસ્ત્રી સામે બેસતા કહ્યું. શાસ્ત્રીજીએ સામે જવાબ આપ્યો, તારું મન જાણે જ છે બિહારી, પણ મગજ માનતું નથી. કહી શાસ્ત્રીજીએ આંગળા પ્રશ્નાર્થ ભાવે ફેલાવતા પૂછ્યું, તું વૈષ્ણવ છે પણ અહીં શંકરના મંદિરે પગે લાગ્યો ને? ગુપ્તાજી હસી પડ્યા અને બોલ્યા, સો તો સબ અપણા જ હૈ. બસ આ જ વાત, શાસ્ત્રીજીએ પલાઠી વાળતા કહ્યું, ગુપ્તા આ જ વાત વિચારવા જેવી છે. જેણે આ દેશને આ સંસ્કૃતિને જીવતી રાખી છે તેમણે ધર્મને જીવનનો પાયો નથી ગણ્યો. શાસ્ત્રી થોડું અટક્યા, નર્મદા તરફ જોઈ રહ્યા. શાસ્ત્રીજી શું કહેવા માંગે છે તે હું સમજી ન શક્યો. રોજ ટીલા ટપકા કરતો બ્રાહ્મણ આમ બોલે છે તે હું માની ન શક્યો. ગુપ્તા શ્રીહરિ બોલીને મૌન રહ્યા. ત્યાં શાસ્ત્રીજીએ ગંભીર સ્વરે આગળ કહ્યું, બિહારી, હું કે તું માત્ર ઈશ્વરના ભક્તો છીએ, ધર્મના નહીં. આ આખો દેશ આ રીતે જીવે છે. બોલીને શાસ્ત્રીએ દૂરના એક પથ્થર તરફ આંગળી ચીંચતા કહ્યું, જો સામે પેલો પથ્થર દેખાય છે, જા એના પર સિંદૂર ચોપડી દે અને આપી દે કોઈ દેવનું નામ અને કર એક નવો સંપ્રદાય શરૂ. કોઈ તને રોકે કે તને અનુયાયીઓ ન મળે તો મને ખોટો કહેજે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ, ક્યાં જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હું સ્તબ્ધ થઈને સાંભળી રહ્યો. દિવસમાં 3 વાર સંધ્યાપૂજા કરનારો એકાંતવાસી બ્રાહ્મણ મને કંઈક જુદો જ દેખાયો. શાસ્ત્રીજી આગળ બોલ્યા, સાંભળ બિહારી, ઋષિઓએ જો ધર્મને જીવન સાથે જોડ્યો હોત તો આપણે આપણા પોતાના જ ધર્મમાં આટ આટલા સંપ્રદાયો ઊભા થવા દેત? કહીને શાસ્ત્રી અટક્યા. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ એટલે કે તત્વમસી. પછી તેમણે જે કહ્યું તે મને સાવ નવી જ દિશા દર્શાવી ગયું. શાસ્ત્રીએ કહ્યું, ધર્મ તો બાંધે છે, આજ્ઞાઓ આપે છે, આમ કરો, આ ન કરો, આની માનો, આની ન માનો, એનું જ્ઞાન આપે છે. બિહારી, તમે બધા તો મુક્તિના સંતાનો છો, પરમ મુક્તિના, અને મુક્તિના સંતાનો બંધનો અને આજ્ઞાઓને જીવનનું મૂળભૂત

જ્ઞાન માનીને ચાલે તેવું મનાય શી રીતે? તું વિચાર, કઈ તાકાત પર આ પ્રજા 33 કરોડ દેવતાને સાચવતી આવી હશે? બીજા આ ગણિત દેવ દેવતા તો વધારાના, આમાં એકાદનો વધારો થઈ જશે તો આ પ્રજાને ભારે નહીં પડે. શાસ્ત્રી ફરી અટક્યા. ગુપ્તાજીના વિચારશીલ મુખ તરફ જોયું. બાજુમાં પડેલા કળશમાંથી થોડું પાણી પીધું અને આગળ કહ્યું, જે સંસ્કૃતિ તમને આટલી સ્વતંત્રતા આપતી હોય તે ધર્મને જ જીવનનો પાયો માને છે તેવું કહેવાય કઈ રીતે? હું રસપૂર્વક આ વાતો સાંભળી રહ્યો. ગુપ્તાજીએ થોડું વિચાર્યું હોય તેવું લાગ્યું. પછી તે બોલ્યા, ગણેશ, તું જો કહેશો. ભાઈ, મેં તો ધર્મ ધ્યાનનો આદમી લાગુ હું, બીજા મને સમજ ન આવે. આ વારે વારે શ્રી હરિ બોલે છે ને એટલું જ નથી સમજાતું, તારે તો એની સાથે રોજનો સંબંધ છે. બિહારી, એક વાત સમજી લે, આપણો આ દેશના તમામનો સીધો સંબંધ બ્રહ્મ સાથે છે. મેં કહ્યું તેમ આપણે મુક્તિના સંતાનો છીએ. આ દેશ અધ્યાત્મ પર ટકે છે, ધર્મ પર નહીં. આ કહીને અટકીને ગુપ્તાજીનો હાથ પકડતા ફરી કહ્યું, તારા શ્રીહરિ પણ બ્રહ્મનું સ્વરૂપ છે. ઈશ્વરને અહીં જન્મ લેવો પડે છે. આપણી સાથે, આપણી જેમ, આપણી વચ્ચે રહીને આપણા સુખ દુઃખ અનુભવવા પડે છે. મા પાસે હાલરડા સાંભળીને ઈશ્વર અહીં મોટો થાય છે. જે દેશની માતાઓ બાળકના લોહીમાં પર બ્રહ્મનો સંદેશ સિંચતી હોય તે દેશને ધર્મ અને નિષેધનો દેશ કેમ કરીને ગણવો? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. સાંભળ, તું તો વેપારી છે, ભણ્યો છે, જરાક વિચાર તો સમજાશે કે આ દેશના અભણ અને નાનામાં નાના માણસને પણ ખબર છે કે પોતે સ્વયં બ્રહ્મનો જ હિસ્સો છે. નાનકડા બાળકથી માંડીને વૃદ્ધો સુધી દરેકને જ્ઞાન છે કે આ જગત બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે અને ત્યાં જ લય પામે છે.

આ જ્ઞાન આપણા લોહીમાં છે. ગુપ્તાજીએ દલીલ કરી, મનને તો ધર્મ કે નિયમ પાલના હૈ. ગણેશ તું બી 3 બાર ના ધોઈને પૂજા કરતા રહે હે. હવે શાસ્ત્રીજીનો સ્વર બદલાયો. તેમણે એક પછી એક સ્પષ્ટ શબ્દ ઉચ્ચારીને કહ્યું, બિહારી નિયમો તો છે, મોટાભાગના નિયમો સાંસ્કૃતિક નિયમો છે. જીવનને સ્વસ્થ અને સારું બનાવવા એ ઘડાયા અને ધર્મમાં તેનો સમાવેશ કરાયો. અમે બ્રાહ્મણોએ કેટલુંક અનુચિત સર્જ્યું અને કર્મકાંડમાં તમને ખેંચ્યા, એ બધું જવા દે. મારું કહેવું એટલું છે કે તારું મન કહે તે કર, મગજ કહે તેમ ન કર. આપણે હજારો વર્ષોથી આમ જીવતા આવ્યા છીએ, એટલે જ આપણો ધર્મ પૂજા પાઠ અને યમ નિયમની ક્યાંય ઉપરનો છે. મહાપંડિતો પણ એનો પાર પામી નથી શકતા. એટલે જ હું કે તું તો વધુ શું સમજી શકીએ. આ તો મને સમજાય છે તેવું તને કહ્યું. ગુપ્તાજીએ કહ્યું, ઠીક વૈસે કરેંગે. તે બંનેની વાત શામાંથી નીકળી હતી તે મને ખબર ન પડી. સાંજે પાર્વતીમાએ હિન્ની ટોલાથી માણસોને બોલાવીને ભજન કરાવ્યા, પ્રસાદ વેચ્યો. શંકરના મંદિરના ચોગાનમાં અનેક દેવતાઓને નિમંત્રતા ભજનોની લાણ થઈ. હું સાંભળતો રહ્યો. પાર્વતીમાં અને ગુપ્તાજી વિદાય થયા ત્યારે શાસ્ત્રીજીએ ફરી ગુપ્તાજીને કહ્યું, બિહારી ધર્મની નથી એટલી ચિંતા મને સંસ્કૃતિની છે, આપણી જીવન રીતિની અને પરંપરાઓની છે. આપણી શ્રદ્ધાની, જીવન પ્રત્યે જોવાની, આપણી લઢનની જેટલી ચિંતા મને છે તેટલી બીજી કોઈ વાતની નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ, ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

આ દેશ અને આ પ્રજા વિદેશી શાસકોને જીરવી ગયા, પરધર્મોને પણ તેમણે આવકાર્યા. પણ હવે જે સાંભળું છું, જોઉં છું, આનાથી ડર લાગે છે. હવે આપણી જીવન દ્રષ્ટિ બદલવાના પ્રયત્નો થાય છે. આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ આ જશે તો આ દેશ નહીં ટકે. મારી ખરી ચિંતા એ છે, ધર્મ નથી. ગુપ્તાજી કંઈ બોલ્યા નહીં, થોડી વાર મૌન રહ્યા, પછી મસ્તક પર હાથ ફેરવીને બોલ્યા, શ્રી હરિ. અને પાર્વતી માને અને બે રાજસ્થાની માણસોને ચારેક આદિવાસીઓને લઈને ચાલ્યા. એમની જીપ હિરની ટોલા સુધી જ આવી શકી હતી. હવે ત્રણેક ગાઉ ચાલીને જશે. પાર્વતી માને સુપ્રિયાને મળવું હતું, તે કંઈક તરત પાછી આવે તેમ ન હતું. પાર્વતી માં હિરની ટોલા પહોંચી ગયા તેવો સંદેશ લઈને સાંજે માણસ આવ્યો. તેણે કહ્યું કે સુપ્રિયા પણ હિરની ટોલા આવી છે અને બધા ત્યાં રોકાવાના છે. મારી તબિયતના ખબર સુપ્રિયાને પહોંચાડવાના છે, કહી તેણે મને મારી ટપાલ આપી. વિદેશી છાપાવાળું કવર જોતા જ મારું મન આનંદિત થઈ ગયું. લુસીએ લાંબો પત્ર લખ્યો હશે, તે મને યાદ કરતી હશે, કદાચ તેની એકાદ તસવીર પણ મોકલી હશે. તેવો વિચાર તમે ઝડપથી કવર ખોલ્યું, એક સાદા કાગળ પર લખ્યું હતું, ગુરુજી. આગળ શું લખ્યું છે એ કાગળ પર એ તમને જણાવીશ. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી સાથે.

પત્ર મળ્યો અને એ કાગળ પર લખ્યું હતું, ગુરુજી તમે નિશાળ શરૂ કરી દીધી હશે અને બધા તમને ગુરુજી કહેતા હશે તેવું ડેડી માને છે. તમારી ડાયરી રસપ્રદ હોય છે, વાંચું છું. અગાઉના પત્રમાં તમે સ્વાન મંડળ અને વ્યાજની વાત લખી, તેનાથી હું ખૂબ ઉત્તેજિત છું. હું અચંબામાં ગરકાવું છું, વ્યાજની સ્થાને બે ટપકા હોય તેવું શી રીતે બને તે હું ન સમજું ત્યાં સુધી તમને જણાવીશ નહીં, પરંતુ નીચેના પ્રશ્નોના જવાબ મને તાત્કાલિક લખશો. બીતુબંગા પાસે આનો ખુલાસો મળશે જ. પ્રશ્ન એક, તે ચિત્ર સ્વાન મંડળનું જ છે? પ્રશ્ન બે, જો હા તો આવું ચિત્ર દોરતા તેઓ ક્યાંથી શીખ્યા? ત્રણ, વ્યાજને સ્થાને તેઓ એકને બદલે બે ટપકા કેમ કરે છે? અને પ્રશ્ન ચાર, તે બંને કેટલું ભણ્યા છે? આ પ્રશ્નોના જવાબ મેળવવા મારા માટે ખૂબ જરૂરી છે, તરત જ માહિતી મોકલશો. લિખિતન લ્યુસી. મને હતાશા થઈ કે ક્રોધ આવ્યો તે નક્કી ન કરી શક્યો. મેં માત્ર એટલું નક્કી કર્યું કે લ્યુસીના પ્રશ્નોના જવાબ તાત્કાલિક શોધવાનો પ્રયત્ન હું નહીં કરું. આપમેળે મળશે તો લખીશ. આમાં મારા માનવ સંસાધન વિકાસની તાલીમની, મારા ભણતરની, મારા 18 વર્ષોના વિદેશવાસની નિષ્ફળતા સાબિત થતી હોય તો પણ. તમે સાંભળી રહ્યા છો ધ્રુપટ લિખિત તત્વમસી. નેક્સ્ટ એપિસોડમાં આપણે આ વાતને આગળ વધારીશું. ત્યાં સુધી જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. હું આરજે અંજલિ ફરીથી લઈને આવીશ આનો નેક્સ્ટ એપિસોડ ભાગ 8. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો

પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-96-88-95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું.

0: પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: હેલો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર હું છું આરજે એઆર અને આપ સૌ માટે લઈને આવું છું કમ્યુનિટી રેડિયો સ્ટેશન પર ડોલર વહુ નવલકથાના અંશો, જેને લખી છે સુધા મૂર્તિએ અને જેનો અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આ સુંદર નવલકથાના છેલ્લા અંશમાં આપણે એ વાત સુધી અટક્યા હતા કે શ્યામ ભારત આવ્યો છે, ત્યાંના હવાફેર અને પાણી બદલાવાથી એને પેટમાં દુખાવો થાય છે અને એનો એક મિત્ર કોલેજનો રવિચંદ્ર જે ડૉક્ટર બન્યો હતો ત્યાં એના મળવાના બહાને અને પોતાના દર્દના ઇલાજ માટે તે પહોંચે છે. અને પછી શું થાય છે એ વાત આપણે આજના એપિસોડમાં માણવાની છે. કહે છે ને કે વિદેશ ગમન અને વિદેશની પોતાની જીવનચર્યા એ પાછા સ્વદેશ આવતા ગમે તેટલા તમને લાગણીવશ થઈ અને અપનાવવા જાઓ ત્યારે શારીરિક અને આબોહવાના ફેરફાર તેમ કરવા દેતા નથી. દરેક માટી અને દરેક હવામાનની પોતાની એક ઓળખ હોય છે, લાગણીઓ અને સંબંધોની પણ એક અલાયદી ઓળખ હોય છે. આવા જ સંબંધો વિશેની ચર્ચા કરતી આ નવલકથાના અંશોને હું આપ સૌ સુધી પહોંચાડું છું. તો આવો, હવે સમય થયો છે એક ગીતના વિરામનો. વિરામ બાદ હું આ વાર્તાને, આ નવલકથાના અંશોને આગળ વધારીશ. તો મારી સાથે જોડાયેલા રહેજો 90.4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર આરજે એઆરની સાથે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ સામુદાયિક રેડિયો સ્ટેશન પર.

એટલે કે શ્યામ, અને રવિ પણ તેને જોઈને ખુશ થયો. તેના પેટની તપાસ કરતા કરતા રવિએ પૂછ્યું, કેમ ભાઈ, કેવું લાગ્યું અમેરિકા? અમેરિકા સારું તો છે, પણ મારા પેટને માટે એમ ન કહી શકાય. શું તું તેને ઠેકાણે પાડી દેશે? છોકરીઓ જોવાના બહાને ટનબંધ મીઠાઈઓ ઉડાવી છે કે શું? રવિ હસ્યો. બહારનું પાણી હવે પીતો નહીં, માત્ર મિનરલ વોટર જ પીજે. અને હા, લે આ ગોળીઓ લઈ લેજે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને. અને આ નવલકથાના રચયિતા છે સુધા મૂર્તિ, અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. તારી ફી કેટલી છે? શ્યામે પૂછ્યું. જવા દેને યાર, તારા જેવા ડોલર ડ્યુડ પાસેથી શું હું રૂપિયા લઈશ? ના, તારે ફી તો લેવી જ પડશે. મને આ પસંદ નથી. અમેરિકામાં હું એક વાત શીખ્યો છું, કોઈની પાસેથી મફતમાં કોઈ સેવા લેવી નહીં. એક મિનિટ ચૂપ રહીને રવિએ ખભા ઉલાળતા કહ્યું, ઓકે, તું કહે જ છે તો મારી ફી 100 રૂપિયા. શ્યામે 100ની નોટ તેના હાથમાં મૂકી. ભલે ત્યારે, હવે હું નીકળું. પાછા હવે ક્યારે મળીશું? તારા લગ્ન પ્રસંગે, રવિએ તરત જ કહ્યું. અને જો તે રવિવારે હોય તો જ. સાચું કહું છું, મને નવાઈ લાગે છે કે શા માટે મારે આટલી મહેનત કરવી પડે છે. હું ઇજનેર બન્યો હોત તો વધારે સારું થાત. અમેરિકા વસવાટ તો કરી શકત, કેટલા આરામમાં ત્યાં હોત. અહીંના આ સરકસથી તો હવે વાજ આવી ગયો છું. જીવનમાં આપણને હંમેશા વિદેશની નીતિ અને વિદેશની લાઈફ સારી લાગે છે, પણ એમાં કેટલી હકીકત છે એ તો ત્યાં પહોંચેલા લોકો જ કહી શકે. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્યામ બહાર આવતા મલકાતો હતો. તેને નોકરી અને અમેરિકાનો વસવાટ આ બંને બાબતો એવી હતી કે જે ભલભલાને ઈર્ષા જગાડતી હતી. કૃષ્ણકાંત એક

સરાફ હતા અને ધનવાન પણ હતા. એક બે નહીં, તેમની પાસે ત્રણ તો મોટરો હતી. એક દીકરો હતો અને એક દીકરી હતી. એ દીકરી માટે યોગ્ય મુહૂર્તો શોધી રહ્યા હતા. શ્યામ ભારત આવ્યો તે અગાઉ જ તેમણે નીલાબાને પોતાના ઘરે આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે આરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. નીલાબાએ સાંભળ્યું હતું કે કૃષ્ણકાંત ખૂબ જ ધનવાન હતા, પણ કેટલા ધનવાન હતા તે તો જ્યારે તેમના ઘરની મુલાકાત તેમણે લીધી ત્યારે જ તેમને ખબર પડી શકી. શું વિશ્વભરમાં કૃષ્ણકાંતથી વધારે ધનવાન કોઈ હોઈ શકે? તેમણે ખૂબ આદરપૂર્વક અને નિષ્ઠાથી વિચાર્યું. ઘરમાં તેમની પાસે ચાંદીના વાસણો વપરાતા હતા, નાનકડું ઘર મંદિર જેમાં ઘરનો દીવો બિરાજમાન હતા તે પણ ચાંદીનું બનેલું હતું અને તેની કિનારીઓ પર સોનેરી પટ્ટીઓ ચોડી હતી. દેવી લક્ષ્મીના જેના પર ચાર હાથ હતા તેવા આ ઘરની એકની એક દીકરી હતી અનિતા. સાદા શબ્દોમાં કહીએ તો તે ખાસ દેખાવડી ન હતી, પણ તેનું વર્તન કૂણું અને શિષ્ટ તો જણાયું હતું. વધુ મહત્વની વાત એ હતી કે તેનું શરીર અનેક પ્રકારના અને જાત જાતના કિંમતી દાગીનાઓથી લચી પડ્યું હતું. તેના હાથમાં 16 તો સોનાની બંગડીઓ હતી, એટલું ઓછું હોય તો તેમાં વચ્ચે વચ્ચે હીરાની પણ બંગડીઓ હતી અને ઘણી બધી ચેઇનના ભારથી તેનું ગળું નમી પડ્યું હતું. ખૂબ જ મોંઘી કાંજીવરમની રેશમી સાડી અને ઝળહળતી મોટી બધી સોનેરી કોરથી ચિત્ર સંપૂર્ણ થતું. એવી જ તો બહુ કદાચ નીલાબાને ગમતી હતી, એમના સપનાની રાણી હતી. શું થશે એ વાતને આપણે વિરામ બાદ માણીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ખૂબ જ યોગ્ય રીતે અંજાઈ ગયેલા નીલાબા અને સુરભીએ વિચાર્યું, જો શ્યામ આ કન્યા પસંદ કરે તો બહુ સારું. કૃષ્ણકાંત નવસારીમાં ચીકુ વગેરેની મોટી વાડી ધરાવતા હતા. નીલાબા, મનહરલાલ અને સુરભીને પણ તેણે તે વાડીએ પધારવા આમંત્રણ આપ્યું. મનહરલાલે તો સીધી ના જ પાડી દીધી. નીલા કશું ગોઠવાય નહીં તે પહેલાં મારે નથી જવું. વળી મારા મનમાં કોઈ આશા કે નિશ્ચિત કામ કરી લેવાની ભાવના સાથે મને આમ ક્યાંય જવું ગમતું નથી. તમારે બંનેને જે કરવું હોય તે કરો, પણ હું તો ત્યાં ચોક્કસ નથી આવવાનો. આ એક અલગ સ્વભાવ હતો મનહરલાલનો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર ડોલર વહુ નવલકથા અને તેના અંશોને, જેના રચયિતા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, અને હું એટલે કે આરજી એઆર મારા સ્વરમાં આપ સૌને સંભળાવી રહ્યો છું. કેટલા જૂના વિચારના છો તમે, નીલાબા બબડ્યા. તેમણે આપણને આમંત્રણ આપ્યું છે અને જો જઈશું નહીં તો આપણે તેઓ કેટલા બધા અભિમાની એવું તેઓ ગણશે. હું મારી સાથે સુરભીને લઈ જઈશ. આમ તે બંને નવસારી ગયા અને બે દિવસ રહ્યા અને તેમને મળેલી આગતા સ્વાગતાથી સંપૂર્ણ રીતે ખુશ થતા રહ્યા. પાછા ફરતા વળી તેમને બંનેને એક સુંદર રેશમી સાડીની ભેટ પણ મળી. પાછા ફરીને નીલાબાએ જાહેર કર્યું, આ બે જ દિવસમાં સુરભી અને અનિતા તો જાણે બહેનો જ બની ગઈ છે. પણ આ બધું ઇતિહાસ બની ચૂક્યું હતું. વાસ્તવિક પરિણામ એ હતું કે શ્યામની પસંદગી માટે તૈયાર કરેલી ચાર કન્યાની યાદીમાં અનિતાનું નામ મોખરે મુકાયું. નીલાબાને તો તે જ કન્યા પસંદ પડી ચૂકી હતી. તેમણે શ્યામને કહ્યું, તું સુરભીની સાથે ત્યાં જા અને કન્યા જોઈ લે. અમે તો તેમનું ઘર, વર્તણૂક અને રીત રસમ બધું જોઈ લીધું છે. મને લાગે છે કે દરેક દ્રષ્ટિએ આ પ્રસ્તાવ બહુ સારો છે. તે લોકો નરમ અને સારા માણસો છે અને આટલા બધા ધનના માલિક હોવા છતાં તેનું જરા સરખું અભિમાન નથી. સંબંધોની શરૂઆત તો કદાચ આવી રીતે જ થતી હોય છે, પણ ભવિષ્યમાં એ માણસોની મનની વાત પાછળથી કળાતી હોય છે. શું એવું જ થશે? એ વાત જાણવા તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે. ફિર આમ વાત ફરીથી મળીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

બા, મને રિક્ષા માટે 100 રૂપિયાનું પરચુરણ જોઈશે, શ્યામે કહ્યું. ઓરડામાં ગિરીશ હાજર હતો. તેણે હસીને કહ્યું, મોટાભાઈ, અમદાવાદ હજી એટલું ખરાબ નથી. કૃષ્ણકાંતનું ઘર વિજયનગર જ છે. ત્યાં પહોંચવામાં એટલા બધા રૂપિયાની જરૂર નહીં પડે. હા, હું પણ એ સમજુ છું, શ્યામે કહ્યું. પણ આજે હું મારા મિત્ર ડૉક્ટર રવિચંદ્ર પાસે ગયો હતો. તેણે મને પેટ

માટે કેટલી ગોળીઓ આપી અને ખબર છે 100 રૂપિયા ફી લીધી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ અને તેના પર હું આરજે એઆર આપ સૌને સંભળાવી રહ્યો છું ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા છે સુધામૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. ખરેખર ગઈકાલે જ હું પણ તેમની પાસે ગયો હતો. મારું માથું બહુ દુખતું હતું, પણ મારી પાસે તેમના ફીના 40 રૂપિયા જ તેમણે માગ્યા હતા. શ્યામ સ્તબ્ધ બની ગયો. રવિએ તેની પાસે કેમ આટલા બધા રૂપિયાની ફી વસૂલી? સામાન્ય કરતાં બમણાથી એ વધારે. એટલા માટે જ ને કે હું હવે અમેરિકા રહું છું. રવિને લાગ્યું હશે કે હવે શ્યામ તો ડોલરમાં કમાય છે, તો ડાક્ટરી તપાસના બદલામાં 1.5 ડોલર જેટલી જ ફી લેવામાં શું વાંધો? અમેરિકાના ધોરણોની તુલનામાં એ તો કંઈ જ ન કહેવાય. શ્યામને આ બનાવે ઊંડો વિચાર કરતો કરી મૂક્યો. શ્યામને લેવા કૃષ્ણકાંત પોતાની કારને મોકલે છે. ઝળહળતી ટ્યુબલાઇટ સાથે અનિતાના હીરાના કાપ જાણે હરીફાઈ કરી રહ્યા હતા. પણ મીનાક્ષીના આંતરિક ઝળહળાટ પાસે આ ઝળહળાટની કોઈ વિસાત ન હતી. કૃષ્ણકાંત અને પાર્વતી બહેન તેની સામે બેઠા હતા અને પોતાની દીકરી વિશેના તેના નિર્ણય અંગે રાહ જોઈ રહ્યા હતા. એ તો ચોક્કસ લાગતું હતું કે અનિતા કોઈ સામાન્ય છોકરી ન હતી. તેણે BSC ની ડિગ્રી લીધી હતી અને સિતાર પણ શીખી હતી. તેને ભરતકામ, ઇકેબાના, બાતિક અને એવી કેટલી વિવિધ હસ્તકલાઓ પણ હસ્તગત કરી હતી. ઇન્ટિરિયર ડેકોરેશન વિશે પણ તે જાણતી હતી. આમ એક પછી એક વિધાનો થતા ગયા. પણ થોડા જ સમયમાં શ્યામ કંટાળ્યો અને કૃષ્ણકાંતને તેણે સીધું જ પૂછ્યું, જો મારે તમારી દીકરી સાથે એકાંતમાં વાત કરવી છે, શું તેમાં તમને કોઈ વાંધો છે? તરત જ કૃષ્ણકાંતે આ વાત સ્વીકારી લીધી અને જલ્દી જ અનિતા અને શ્યામને એકલા મૂકી દેવામાં આવ્યા. અને હવે પછીની વાત જાણવા માણવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો.

બંને એકાંતમાં મળ્યા. તેણે કહ્યું, હું જાણતો નથી કે મારા પરિવાર વિશે તમે કશું જાણો છો કે નહીં, પણ હું તમને મહત્વની વાતોથી વાકેફ કરવા માગું છું. પહેલું, મારી બહેનના લગ્નની જવાબદારી મારી ઉપર છે. બીજું, અમે ધનવાન નથી. આ બાબતોમાં સ્પષ્ટ રહેવું સારું એમ હું માનું છું. તેણે પૂછ્યું, તમે અમેરિકા રહેવા માગો છો કે પછી તમે પાછા આવવાનું ગોઠવવા ઈચ્છો છો? તમે સાંભળી રહ્યા છો ડોલર વહુ નવલકથાના અંશો રેડિયો પાલનપુર પર RJER સ્વરમાં, જે નવલકથાના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. વેલ, મારે અમેરિકા રહેવું છે, પણ તમારે એ જાણી લેવું જોઈએ કે અમેરિકામાં જીવન એકલવાયું હોય છે. અમદાવાદની જેમ તમે ધારો ત્યાં મિત્રોને મળી શકો તેમ નથી થઈ શકતું. મિત્રો બનાવવાનું આવડતું હોય તો તમે ગમે ત્યાં મિત્રો બનાવી શકો, અનિતાએ જવાબ આપ્યો. બીજી એક વાત, તમે અહીં એક જ દીકરી છો. માતા પિતાને મળવા દર વર્ષે તમારે જો ભારત આવવું હોય તો તે વાત મને પોષાય તેમ નથી. મને નથી લાગતું કે મારે દર વર્ષે અમદાવાદ આવવું જરૂરી છે. દૂર દૂર જેના લગ્ન થયા હોય દિલ્હી કે કલકત્તામાં પણ, તે બધી છોકરીઓ પણ 2-3 વર્ષે કદાચ આવતી હોય છે. રોજ નથી આવતી કે દર વર્ષે નથી આવતી. ખેર, જો મારા માતા પિતાને મને વધુ વખત કે વારંવાર મળવા ઈચ્છા થતી હશે તો તેઓ પોતે જ ખર્ચ કરીને અમેરિકા આવી શકે છે. એમ લાગ્યું કે અનિતા શ્યામ સાથે ગોઠવાવા બધી રીતે તૈયાર હતી. નીલાબાએ તો તેને તેના વિશે લીલી ઝંડી ક્યારનીએ ફરકાવી દીધી હતી. થોડા વિચાર પછી શ્યામે નિર્ણય લઈ લીધો, અનિતા તેની પત્ની બનશે. અને હવે લગ્ન ગોઠવાવાની સંપૂર્ણ તૈયારીઓ પણ થઈ ચૂકી હતી. બીજે જ અઠવાડિયે લગ્ન લેવાનું નક્કી થયું. નવા ઉત્સાહથી ઘર ગુંજવા લાગ્યું ને લગ્ન સુધી તૈયારીઓ વગરની દોડધામ કરવામાં વધુ સરળતા રહે તે માટે શ્યામે એક ખાનગી ટેક્સી જ રાખી લીધી. લગ્નના ખર્ચ માટે તેણે માતાને 1,00,000 રૂપિયા આપ્યા અને પોતાના 58 વર્ષની જિંદગીમાં આટલા બધા રૂપિયા એક સાથે તેની માતાએ ક્યારેય જોયા ન હતા તેવા નીલાબા તો ખુશ ખુશાલ થઈ ઉઠ્યા. હવે પછીની વાત આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

દીકરા, નીલાબાએ કહ્યું, બેટા શ્યામ, આ કન્યા પૈસાવાળાની દીકરી છે. આપણે તેને ઓછામાં ઓછી 5 ભારે સાડી અને 2 સોનાની ભંગડીઓ આપવી જોઈએ. બા, અમેરિકામાં કોઈ સાડી પહેરતું નથી, બસ 2 સાડી બહુ થઈ ગઈ. પણ હા, સુરભિ, મીનાક્ષી અને તમારા માટે જરૂરથી સાડીઓ લેજો, કેમકે લગ્નના જુદા જુદા પ્રસંગે તે બધીની જરૂર પડશે ને. નીલાબાએ ખર્ચનો હિસાબ માંડ્યો તો જણાયું કે અનિતા માટે 2 સોનાની બંગડીઓ લેવાના પૂરતા પૈસા બચતા નહોતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર વહુ નવલકથાના અંશો આરજે એઆરના સ્વરમાં. આ નવલકથાના લેખિકા સુધામૂર્તિ છે અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. જ્યારે ખર્ચના પૈસા ખૂટ્યા છે આ વાત તેમણે શ્યામને કહી તો તેણે વધુ પૈસા આપવાની ના પાડી દીધી. સોનાના દાગીના ખરીદવાની વાત જ જવા દો બા, અમેરિકામાં અહીંથી પણ વધુ સારી જ્વેલરી મળે છે. પણ નીલાબાને આ વાત ન ગમી. એટલા ધનવાન કુટુંબની છોકરીને તે 2 બંગડીઓ પણ ન આપી શકે, તેથી તેમણે પોતાની જ 2 જૂની બંગડીઓ તોડાવીને નવી ભાતની 2 બંગડીઓ બનાવડાવી, જે અનિતા માટે હતી. કોઈએ આ વાત ન જાણી સિવાય મીનાક્ષીએ. જે બધું ચાલી રહ્યું હતું તે મનોહરલાલને સહેજે પસંદ નહોતું આવતું. તેમનો અભિપ્રાય હતો કે કોઈ ધનિક સરાફના પરિવારની કન્યાને મન પૈસાની કશી કિંમત નહીં હોય. એટલું જ નહીં, વ્યાજે નાણાં ધીરવાની આખી વાત જ તેમને એક નૈતિક ગુના જેવી પ્રવૃત્તિ લાગતી હતી. તે એ સ્વીકારવામાં તકલીફ અનુભવતા હતા કે અનિતા કદી એક ગરીબ શિક્ષકના ઘર સાથે તાલમેલ બેસાડી શકે. હવે જ્યારે શ્યામ પણ લગ્ન માટે તૈયાર જ થઈ ગયો છે તો તેમાં વચ્ચે ન પડવું હિતાવહ રહેશે એમ તેમણે ધાર્યું. આમ તો એ ચૂપ જ રહેતા હતા, પણ નીલાબા એક જ રીતે ગરીબ શિક્ષકની પત્ની હોવા છતાં લગ્નના માટે જે ખર્ચા કરી રહ્યા હતા તે જોઈને તેઓ વિહ્વળ થઈ ઉઠતા હતા. તેમણે છેવટે જણાવ્યું કે મોટા પરિવર્તનની કરામત કેવળ ડોલરને કારણે શક્ય બની હતી. કોઈની એ પાસે અદ્ભુત કામકાજ કરાવી શકે તેવો આ ડોલર સમર્થ હતો અને જીવનમાં તે કરામત દેખાડી રહ્યો હતો. વાતને માણીશું વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્યામ પણ ડોલરનો જાદુ સારી પીઠે જાણતો હતો. અમેરિકામાં પોતે બચાવેલા $3,000 પ્રકાશમાં આનંદથી પોતાની માતાને જોઈને તે પણ ખુશ હતો. હવે નીલાબા પોતાના બધા સગાઓને શર્મિંદા બનાવી શકશે, ઈર્ષાથી સળગતા જોઈ શકશે, તેમની માનહાનિ કોઈ કરી નહીં શકે અને તેમને મનની શાંતિ હરી લે તેવા કોઈ નિવેદનો નહીં મળે. આજ સુધીમાં તે મહેમાનોએ અથવા અન્ય સંબંધીઓએ કરેલા એક એક અપમાનનો બદલો લઈ શકશે. નીલાબા અત્યંત ખુશીનો અનુભવ કરશે. આવા આકર્ષક દ્રશ્યો અને લાંબા સમયથી સેવેલા સ્વપ્નો હવે સંપૂર્ણ રીતે સાકાર થશે, કેવળ ડોલરની કૃપાદૃષ્ટિ અને શક્તિના વરદાનથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે યારના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના રચયિતા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. નીલાબાનો દીકરો અમેરિકા રહેતો હતો અને તેમના દીકરાના પત્ની એક ધનાઢ્ય માણસની એકની એક દીકરી બનવાની હતી. સ્પષ્ટ હતું કે લગ્ન આ ધનના પ્રદર્શન જેવું ભવ્ય રીતે કરવામાં આવશે. આ વાત ધ્યાનમાં લઈને 3 દિવસના મોટા મોટા કાર્યક્રમો લગ્નવિધિ માટે ઉજવવાના હેતુથી ખૂબ જ શણગારાયેલો કાશીરામ હોલ પણ પસંદ થઈ ચૂક્યો. ઓહ, શું સરસ હતી એ ફૂલોની સઘળી સજાવટ અને સુમધુર સંગીતનો જાદુ તો ખરેખર અદ્ભુત જ હતો. રિસેપ્શન તો એટલું ભવ્ય હતું કે તેના વર્ણન માટે શબ્દો જ ન હતા. મોટાભાગના મહેમાન પણ ઈર્ષાના અગ્નિમાં બળી રહ્યા હોવા છતાં ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા. આવા લગ્નના માટે ખૂબ વિગતવાર આયોજન કરવાની જરૂર પડે છે અને ખૂબ કામ કરવું પડે છે. બહારનું બધું કામગીરીશે સંભાળ્યું જ્યારે મીનાક્ષી ઉપર ઘરકામનો બધો બોજો મુકાયો હતો. આ વરવહુની જોડી બહુ નજરે ચડતી નહોતી. તેઓ પશ્ચાદ ભૂમાં રહીને સખત મહેનત કરતા રહ્યા જેથી આખો પ્રસંગ સરળતાથી પાર પડે. પણ નીલાબા અને સુરભીની નજરે આ ન ચડ્યું. તેમની નજર તો અનિતા પર જઈને જ અટકી ગઈ હતી. એ જ જીવનનો ઘટનાક્રમ છે. શું થશે એ વાતને માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ટોલર વહુ નવલકથા એ આપ સૌને એટલા માટે હું કહી રહ્યો છું, એટલે કે આરજે એઆર રેડિયો પાલનપુર પરથી પ્રસારિત કરી રહ્યો છું. કારણ કે આજે પણ વિદેશ જવાની હોડમાં જે સંબંધોની વાતો હોય છે એ માણવા જેવી તમારે ને મારે એટલા માટે છે કે લાગણીઓ એમાં ગવાતી હોય છે. તો તમને આ નવલકથા કેવી લાગે છે એના પ્રતિભાવ અમને મોકલી આપો 9512-96-88 પર, રેડિયો પાલનપુરના સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક, યુટ્યુબ, ગમે તે માધ્યમથી. આ સિવાય તમે અમને સંપર્ક કરી શકો છો રેડિયો ગાર્ડન પર, અમારી સાથે સતત જોડાયેલા રહી શકો છો અને અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઇડ ફોન અને આઈફોન બંને પર ઉપલબ્ધ છે. આ સિવાય પણ તમારા પ્રતિભાવ અને અમારા કાર્યક્રમો વિશેના અભિપ્રાય અમને મોકલી આપો. ફરી મળીશું આવતા એપિસોડમાં વધુ અંશો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપના સામુદાયિક રેડિયો સ્ટેશનને.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
2: ઘર ઘર

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત.

આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-96-88 9512-99-6-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 9512-96-88 9512-99-6-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

જોરદાર વાનગી લઈને આવી છું જેનું નામ છે ક્રિસ્પી વેજ રોલ ટિક્કી. હવે તમે કહેશો કે અંજલિ, તે નામ તો કહી દીધું, બટ આમાં સામગ્રી શું જોઈશે? અરે ચિંતા ના કરો, આમાં એ જ સામગ્રી અને એ જ ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ થશે જે તમારા ઘરે ઇઝીલી અવેલેબલ હશે. તો તમે કહેશો કે શું શું જોઈશે, તો હું કહું છું કે સામગ્રીમાં આપણે ફર્સ્ટ તો લોટ બનાવવા માટે કે લોટ બાંધવા માટે આપણને જે જોઈશે એ છે ઘઉંનો લોટ, તેલ, બટાકા એ પણ બાફેલા, મીઠું, બેકિંગ સોડા. હવે સ્ટફિંગ માટે આપણને શું જોઈશે, કેમ કે આપણે ટિક્કી બનાવવાના છીએ અને ટિક્કી એ પણ એવી કે વેજ રોલ ટિક્કી જેમાં આપણે વધારે વેજીટેબલનો ઉપયોગ કરવાના છીએ. તો સ્ટફિંગ માટેની આપણને જે સામગ્રી જોઈશે એમાં છે ફુલાવર, ગાજર, કેપ્સિકમ, લીલા મરચાં, કોથમીર, મીઠું અને તેલ. હવે આપણને કેવી રીતે બનાવવાની છે એ રીત તો તમારે જાણવી જ હશે, પણ એ રીત જાણીએ પહેલાં એક સોંગ થઈ જાય. તો પછી એક સરસ મજાનું સોંગ થઈ જાય. સોંગ સાંભળ્યા પછી આપણે જરૂરથી જાણીશું કે ક્રિસ્પી વેજ રોલ ટિક્કી કેવી રીતે બનાવવાની છે.

વેલકમ અગેન. રસોઈની રંગતમાં હું આરજે અંજલિ તમારું સ્વાગત કરું છું. આજે આપણે ક્રિસ્પી વેજ રોલ ટિક્કી બનાવવાના છીએ, જેની સામગ્રી મેં આ બ્રેક પહેલાં એટલે કે સોંગ પહેલાં જણાવી દીધી. હવે આપણે કેવી રીતે બનાવવાની છે એ રીત જાણી લઈએ.

તો આ છે રીત. તો સૌથી પહેલાં લોટ બાંધવાનો, તેમાં ઘઉંનો લોટ અને તેલ નાખો, બાફેલા બટાકા છીણીને તેમાં નાખવા, પછી મીઠું નાખવાનું અને ચપટી બેકિંગ સોડા નાખવાનું. પહેલાં બધી જ વસ્તુઓ મિક્સ કરીને પરોઠા જેવો લોટ બાંધી દેવાનો. અડધો કલાક લોટ બાંધીને રહેવા દેવાનો, એટલે કે બરાબર સોફ્ટ થઈ જાય. હવે સ્ટફિંગ માટે છીણેલું ફુલાવર, છીણેલું ગાજર, બારીક સમારેલું કેપ્સિકમ, બે લીલા મરચાં, સમારેલી કોથમીર, મીઠું નાખીને બરાબર મિક્સ કરી દેવું. લોટમાંથી બે ભાગ કરીને મોટો લંબગોળ રોટલો વણી લેવો. તેની ઉપર શાકનું બધું મિશ્રણ પાથરી દેવાનું. તેના ગોળ ગોળ રોળ વાળીને વચ્ચેથી બે ભાગમાં કાપી થોડા થોડા અંતરે ટિક્કીના શેપના કટ મારી લેવા અને ભાખરવડીની જેમ વચ્ચેથી પ્રેસ કરી લેવું. તેલ મૂકીને મીડિયમ તાપે ક્રિસ્પી સેલો ફ્રાય કરી દેવું. તો અહીંયા આપણી ટિક્કી એકદમ તૈયાર છે. હવે તમારે ટિક્કીને ચટણી અથવા સોસ સાથે તમે સર્વ પણ કરી શકો છો અને ખાઈ પણ શકો છો. તો આજની આ વાનગી તમને કેવી લાગી? આઈ નો કે તમને ગમી જ હશે, કેમ કે ઇઝી તો છે જ બનાવવામાં, અને કોઈ જ તકલીફ નથી પડતી કે આની સામગ્રી કેટલી દૂર દૂરથી લાવવી પડે એવી કોઈ જ જંજાળ નથી આમાં, કેમ કે બધી સામગ્રી આપણને ઘરમાં અવશ્ય મળી રહે છે. હવે તમે કહેશો કે આવી રેસિપીઝ હું ક્યાંથી શોધીને લાવું છું? તો તમને કહી દઉં કે આ રેસિપી મને મીનાએ રેડિયોના વોટ્સઅપ નંબર પર મોકલી છે. રીનાએ આ રેસિપી મને મોકલી અને કહ્યું કે તમારા શ્રોતાગણ જોડે આ રેસિપી અવશ્ય પહોંચાડજો. તો મેં તમારા સુધી આ રેસિપી પહોંચાડી દીધી છે. જો તમારી પાસે પણ આવી કોઈ વાનગી હોય, વાનગીની રીત હોય, તો તમે મને મોકલી શકો છો. યા તો તમે રસોઈની રંગતના શોમાં પાર્ટિસિપેટ પણ થઈ શકો છો. પાર્ટિસિપેટ થવા માટે તમારે અમારા વોટ્સએપ નંબર 9512966888 પર તમારું નામ, તમારો મોબાઈલ નંબર અને તમારી રેસીપી અમને મોકલવાની રહેશે. અમે અવશ્ય તમને કોન્ટેક્ટ કરીશું અને તમારી સાથે વાર્તાલાપ કરીશું અને આ રેસીપી કેવી રીતે બનાવવાની છે, આ વાનગી કેવી રીતે બનાવવાની છે એ અવશ્ય જાણીશું. તો રાહ કોની જુઓ છો? જલ્દીથી વોટ્સએપ કરો તમારી અવનવી વાનગીઓ. અને અમારો વોટ્સએપ નંબર છે 9512966888. હું છું આરજે અંજલી. નેક્સ્ટ ટાઈમ રસોઈની રંગતમાં આપને ફરીથી મળીશું. તો મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

મારું દિલજીત દોસાંજ જેવું નથી કે અંગ્રેજી આવવા છતાં એવો ઢોંગ કરીએ કે અંગ્રેજી નથી આવડતું સોશિયલ મીડિયાને દેખાડવા માટે. પ્રોબ્લેમ એ જ છે કે મારું સ્ટ્રગલ સોશિયલ મીડિયા પહેલાનું હતું. એટલે લોકોને શું છે કે લોકોને એવું લાગે છે કે આ બધો નવો નિશાળીઓ છે, આ પ્રિવલેજ સોસાયટીમાંથી આવ્યો છે, પ્રિવલેજ પરિવારમાંથી આવ્યો છે. અને હું એ લોકોની વાતથી સહેમત છું. હું પ્રિવલેજ છું, હું ઘણો પ્રિવલેજ છું કે મને એવી સ્ટ્રગલ્સ જોવા પડી છે, એવી આર્થિક સ્થિતિઓ જોવા પડી છે, જોવા મળી છે, કે એવા અપ્સ એન્ડ ડાઉન્સ જોવા મળ્યા છે જે બીજા કોઈને જોવા નહીં મળે. એટલે અગર અંબાણી સાહેબ આવી પણ મને કહેશે ને કે હું તારા કરતા વધારે પ્રિવલેજ છું, તો હું કહીશ ના, હું વધારે પ્રિવલેજ છું. કારણ કે મારા આખા કાર્યકાળની અંદર, મારા આખા જીવનની અંદર જે મનન 16 વર્ષ 17 વર્ષનો હતો, જે અત્યારે 37 વર્ષનો છે,

0: ఇది అక్కిమరి జర్నీ రైస్
1: ఆర్క్,
0: ఇది ఆర్క్ రోజ్ క్యారెక్టర్ ఆర్క్
1: క్యారెక్టర్ ఆర్క్
0: ఏ పిక్చర్స్ వస్తున్నది అనే మరకృత వదరే మరి వైఫ్ અથવા તો મારા નજીકના અંગત મિત્રો તમને વધારે એનું વર્ણન કરી શકે છે, કારણ કે તો પેલું ખુદ કે મુમિયા મીઠું થઈ જશે
1: એમની સાથે એક સેપરેટ એપિસોડ કરીશું આપશે. પણ સંઘર્ષ શ્રી પ્રતિવસતે, જ્યાં સંઘર્ષ છે ત્યાં સિદ્ધિ છે, અને મજા એ સંઘર્ષ થી સિદ્ધિ સુધીની છે. જે લોકોને સીધી સિદ્ધિ મળે છે એમાં બહુ મજાઓ આવતી નથી.
0: મને એવું લાગે છે કે સંઘર્ષ કોઈ દિવસ પતતો નથી. સંઘર્ષ ને તમે કઈ હદ સુધી સ્વીકારો છો, કારણ કે સંઘર્ષ એ પ્રોસેસનો એક ભાગ જ છે.
1: કરેક્ટ.
0: અત્યારે મારો સંઘર્ષ પતે નથી, કારણ કે હું જે મારી ક્ષમતા જોઉં છું, જે લેવલ પર હું પોતાને આજની તારીખમાં જોઈ શકું છું, કે જે મારી વિચારધારા છે, મારું એમ્બિશન છે, એનો હું કદાચ 20-30% જ હજુ સુધી એના તરફ
1: એક્સપ્લોર થઈ શકું. હા, તો સ્કૂલ પછી કોલેજ પૂરી કરી કે મારી જેમ ડ્રોપ આઉટ થઈ?
0: કોલેજ પૂરી કરી, આ તો મેં કશે જ નથી કીધું. આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન પૂછો તમે. હું છું બેચલર્સ ઇન, ના ના છે, હું છું બેચલર્સ ઇન કોમર્સ.
1: ઓકે.
0: અને લગ્ન મારા થયા 18 નવેમ્બર 2010. 2010 સપ્ટેમ્બરમાં, વિદ્યાની બર્થડે 24 સપ્ટેમ્બરે છે, 2010 એની બર્થડેના 2 દિવસ પછી મેં ફોન કર્યો. આપણે નવેમ્બરમાં લગ્ન છે, પણ એક વાત તને કહેવાની રહી ગઈ છે, તને નથી કીધી, એક વાત તારાથી સંતાવીને રાખેલી, કે મારે હજુ 11 KTO
1: ક્લિયર કરવાની બાકી
0: છે. એટલે તમે વિચાર કરો કે મારા લગ્નના 2 મહિના પહેલા મેં મારી થનારી પત્નીને એવું કીધું કે હજુ તારો હસબન્ડ ગ્રેજ્યુએટ નથી.
1: ક્યાં બાત છે,
0: તમે વિચાર કરો એનું રિએક્શન જુઓ.
1: અને એ પણ અનાવિલ, જેમાં જનરલી ભણતરનું ખૂબ મહત્વ છે.
0: એટલે ફરજી અનાવિલ કહેવા વાળી સૌથી પહેલી વ્યક્તિ મને વિદ્યા છે.
1: ઓકે. એ ક્યાં મળે, ભાભી ક્યાં મળે?
0: સુરતની છે.
1: ઓકે. એટલે ક્યાં મળ્યા, કેવી રીતે મળ્યા, અને ક્યાં કુછ કુછ ક્યાં હુઆ?
0: ઓકે. તો હું તમને ત્યાંથી શરૂઆત કરું અને પછી આનું આપણે કલ્પના.
1: અને તમે સાંભળતા રહેજો, વચ્ચે જો અવાજ કેવું જાય તો કહેજો, કારણ કે કલાકારોનો અવાજ દબાવવાની જનરલી દરેક સમાજમાં ખૂબ કોશિશ થતી હોય છે.
0: કોઈ નહીં, હવે સોશિયલ મીડિયા જે કસે અવાજ નહીં દબાય, તમે દબાવશો તો બીજો એક યુટ્યુબ પર જે બોલ લઈ શકે. પણ હું રેડિયો મિર્ચીમાં હતો, એટલે 17 વર્ષે 12th પાસ કર્યું મેં, 72.5%
1: પપ્પાને આપેલા પ્રોમિસ.
0: હા, અને પપ્પાએ બાઇક ની બધું જ આપીને જતા રહ્યા, પણ પછી મમ્મી એના ઉપર કબજો રાખ્યો. પછી પણ મમ્મીએ બાઇક અપાવી પણ પપ્પાના પ્રોમિસ પ્રમાણે. અને 72.5% સ્ટેટિસ્ટિક્સમાં 99 આયાના અકાઉન્ટમાં આવ્યા, એટલે આપણે વિચાર્યું કે આપણે સીપીટી કરીએ, સીએ. એટલે સીપીટી મેં કર્યું. મમ્મીને એવું કે સીએ કરી શકે આટલો 72% આવ્યા. મમ્મીને એવું કે સીએ કરશે એટલે બ્લેક નું વ્હાઈટ થશે. પણ એમાં પછી એગ્રીગેટમાં રહી ગયો, 98 પતી ગયો, એટલે પછી સીએ છોડી દીધું અને બીકોમ શરૂ કર્યું. જ્યારે હું 19 થયો ને, ત્યારે મારા મિત્રોએ જ મને આગ્રહ કર્યો કે મને રેડિયો મિર્ચીનો ઓડિશન ચાલે છે, તું આટલો ફની છે. બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ તમને કહેવાનું રહી ગયું કે 2005માં પપ્પા ગુજરી ગયા ને, એના પછી હું ને મમ્મી જૂન મહિનાથી શરૂ થયેલું ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચાલે, જેમાં રાજુ શ્રીવાસ્તવ, સુનિલ પાલ, જેમાં સિદ્ધુ અને સુમન, શેખર સુમન વર્ધ જજીસ, અને એમાં રાજુ શ્રીવાસ્તવ, સુનિલ પાલ અને આપણો એહસાન કુરેશી ને આ બધા. અને એ જોઈને મેં સમય વિતાવ્યો. અને એ જ સમયે રસલ બીટર્સ નું પણ સ્પેશિયલ આવ્યું હતું, કોમેડી સેન્ટ્રલ વાળું, જે મેં ઇન્ટરનેટ પરથી ઇલીગલી ડાઉનલોડ કરીને જોયું હતું.
1: લીગલી ઇઝ અ કરેક્ટ વર્ડ,
0: ના, ઇલીગલી.
1: ઇલીગલી
0: ઇલીગલી કર્યું, કારણ કે એ વખતે ટોરન્ટ ચાલતું હતું ને.
1: ઓકે. હા,
0: અને મને કોઈ કહેવામાં શરમ નથી આ વસ્તુ, મને રસલ બીટર્સ થોડી કશું કહેશે. એનીવેઝ, તો હું તમારી કળા પર ફૂલ કંટ્રોલ છે. આજે તમારી દીકરી આપણો પોડકાસ્ટ રેકોર્ડ ડિરેક્ટ કરી રહી છે, અને શી ઇઝ ડિપેન્ડન્ટ ઓન

0: कमलेश भाई,
1: कमलेश भाई, रितेश,
0: हाँ रितेश भाई, पाजी सुनील भाई ने आ बदा ऊपर डिपेंडेंट कि ये बराबर शॉट ले से, ये बराबर कैमरा सेट कर से, शी इज आल्सो डिपेंडेंट ऑन द सन, राइट? ये तो ऊपर डिपेंडेंट जो मारा लाइट वाला साउंड वाला पास है,
1: आई एम डिपेंडेंट ऑन डॉटर, शी इज डिपेंडेंट ऑन सन।
0: पण स्टैंड अप कॉमेडी एकमात्र आर्ट फॉर्म छे जेमा 90% नो कंट्रोल तुम्हारी पास है,
1: करेक्ट?
0: कि तुम स्टेज पर शू बोलसो, કઈ જગ્યાએ પોઝ લેશો, કઈ રીતે બોલશો, તો મને કોઈ ઉપર કહેવાનું છે જ નહીં કે તું આવું બોલ, તું આવું ના બોલ, તારે આવી રીતે કરવું પડશે, આવી રીતે એક્ટ કરવું પડશે, એવું કોઈ જ નથી. એટલે મને કંટ્રોલ બહુ ગમે કે ચાલુ એવી એક કળા કે જેમાં
1: આપણા જાતના હોય,
0: આપણા જાતના હોય, આપણે જ રમી શકીએ. એટલે સ્ટેન્ડ અપ કોમેડી બહુ નજીક હતું અને હું સ્કૂલના ટાઈમમાં પણ મિમિક્રી ટીચરોની બહુ કરતો હતો. સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં ટીચરોની અમે જેમની મિમિક્રી કરી.
1: ઓકે.
0: અને આઈ વોઝ ધ ક્લાસ ક્લાઉન
1: નાનપણથી. સો હુ વોઝ યોર ફેવરિટ teacher whom you used to mimic?
0: Mara favorite teacher ghana bada hai. Mara PT na sir, Ranjit sir, Adbhut sir, e khasa lamba, like 6 foot 5 or something hata.
1: Okay.
0: Ane aave splendor par, etle e jare splendor par am chalave ne to am sed vadhare vadi jaye ne to apno ghutan lagi jaye governor ne. I love the word governor, by the way.
1: Governor, yes,
0: governor bahut sundar shabd hai,
1: ekdam mast. આપણી જનરેશન નો
0: સાહેબ. અને એ પછી
1: લીવર પર પગ દબાવો ને
0: પછી એમની જે
1: પછી સમજાયું કે લીવર જાતે દબાય અથવા ફૂલે.
0: પણ રંજીત સર છે ને એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ હતા, કારણ કે પનિશમેન્ટ આપવામાં પણ બહુ યુનિક હતા. બેન્ડ ડાઉન કરાવે ને તમારા બરડા પર ચોક મૂકે, મેં કહે કે આ ચોક પડ્યો છે ને તો ધીબેડી નાખે. રંજીત સર બહુ ફેવરેટ હતા, કારણ કે એ પહેલાથી જેન્ડર ઇન્ક્લુઝિવ હતા. એ મને જોઈને કે એ ગધેડી અહીંયા એમનાથી જ આપેલું જતી રેજે, મને આમ અહીંયા લાફો મારે જતી રેજે એવું કે, એટલે ત્યાંથી જતી રેજે ની શરૂઆત થઈ, જે મારો બહુ તક્યા કલામ ફ્રેઝ છે. અને એના પછી જયારે આ રેડિયો મિર્ચી ના ઓડિશન થતા હતા ત્યારે મારા મિત્ર કે આ જોકર જ છે.
1: રંજીત સર ની એક આઈટમ કહો.
0: રંજીત સર ની
1: રંજીત સર ની એક આઈટમ.
0: રંજીત સર, રંજીત સર સાથે વ્યાસ સર પણ છે. તો વ્યાસ સર પીટીના સર છે, પણ હવે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, હવે બોલે ગુજરાતીમાં. તે હું અમારો ક્લાસરૂમ છે ને બીજા માળે હતો, બીજા માળે છે ને બહાર આવી રીતે હમણાં જે રીતે અહીંયા વાંદરા આવ્યા હતા ને, તો ઝાડ પર અમુક વાંદરા આવ્યા, લીમડી હતી ત્યાં, તો લીમડી પર વાંદરા આવ્યા, બીજા આમ છે ધ્યાન જાય તમારું, હું બહાર જોઈ રહ્યો હતો. ટાકું કરીને મને અહીંયા ચોક વાગ્યો. વ્યાસ સર મને કે, why are you looking at those monkeys when I'm here? સાહેબ એટલે આવું થતું હોય છે. પછી વ્યાસ સર એવું પણ કરે ઘણી વખત કે એમણે શું કીધું કે સર ને કોઈ પૂછ્યું કે સર હાઉ મેની ચિલ્ડ્રન ડુ યુ હેવ, સર કે આઈ હેવ ટુ ડોટર્સ બોથ આર ગર્લ્સ. કોઈને બિલાડી ફીલ થાય, નોર્થ અમેરિકામાં તો ખાસ ચોખવટ કરવી પડે મા બાપે. બટ એનીવે, સો આ આ ફેઝ હતો, આ બધા અખતરો હું કરતો હતો. અને ચાંદની મેમ, જાગૃતિ મેમ, રંજીત સર, ચૌહાણ સર, વ્યાસ સર, આ બધાની હું,
1: દે ઓલ વેર યોર ઇન્સ્પિરેશન.
0: યસ, આઈ થિંક એ લોકોએ મને ઝેલ્યો છે.
1: ઓકે.
0: એ લોકોએ મને દમદાટી આપી છે, જે તે ટાઈમે જરૂરી હતી એ ટાઈમે દમદાટી આપી છે, મને સાચી શીખામણો પણ આપી છે એમની રીતે. આજની તારીખમાં એને લોકો અબ્યુઝ કે ટોક્સિક ને એવા બધા શબ્દોનો પ્રયોગ કરી શકે, પણ મને એવું લાગે છે કે એવું નથી કે હું એવું કહું છું.

0: ना बालों पर मारो एवं नहीं गयो पण जे ते टाइम है जे पद्धति होती ए टाइम में साची
1: त्यांची रेडियो मिर्ची
0: हां પછી રેડિયો મિર્ચી નો ઓડિશન આપ્યા અને આઈ વોઝ અ બેકઅપ મારા પહેલા જે વ્યક્તિ સિલેક્ટ થયેલો કોણ થયેલું મને ખબર નથી હજુ સુધી એને ના પાડી દીધી
1: ઓકે
0: એટલે પછી મને નોકરીનો ઓફર આવી
1: સમબડી ઇઝ લોસ ઇઝ સમબડી ઇઝ ગેઇન
0: યસ સો આઈ એમ થેન્કફુલ ટુ ધેટ પર્સન અને 2nd ઓફ જાન્યુઆરી 2007 હું ઇન્ટરસિટી બસમાં
1: વડોદરાથી અમદાવાદ
0: ગયો રેડિયો મિર્ચી આનંદનગર
1: આનંદનગર
0: ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને રેડિયો મિર્ચીનો બાજુબાજુમાં ટાવર છે મોટો ત્યાં ગયો ત્યાં પહેલી વખત
1: આશ્રમ રોડ પર
0: ના ના આશ્રમ રોડ પર આનંદનગર આપણે પેલું સીસીડી જયારે હતું ને એના ગલીમાં અંદર તો ત્યાં પહેલી વખત આજે જાનવીને મળ્યો અને હિરેનને મળ્યો જે અત્યારે
1: હિરેન પટેલ
0: હા હિરેન પટેલ
1: એચપી
0: યસ એચપી એ ખાસ મિત્ર મારો વન ઓફ ધ મેન્ટર્સ ડ્યુરિંગ માય રેડિયો ટાઈમ લોકોએ પહેલા દિવસે અમારી સાથે એટલી બધી પ્રેન્ક કરી એટલી બધી મસ્તી ધમાલ કરી બહુ મજા આવી
1: રેડિયો મિર્ચીને લોન્ચ
0: હા અને ત્યારે પહેલી વખત વિદ્યાને જોઈ 2nd ઓફ જાન્યુઆરી
1: 2007 શી વોઝ ઓલસો વર્કિંગ ધેર
0: યસ
1: ઓકે
0: શી વોઝ વર્કિંગ ધેર શી ગોટ સિલેક્ટેડ ઇન સુરત
1: ઓકે
0: તો એ સુરત થી આવી વડોદરા થી આવ્યો અને પહેલી વખત અમારી નજર મળી
1: ઓકે
0: પહેલા 3-4 મહિના પછી અમારી ટ્રેનિંગ આખી થઈ માઇકામાં 15 દિવસ માટે અમને માઇકામાં સિલ્વર ઓકમાં રોકાવેલો એની અંદર અમે રોકાયા હતા અને સપના વ્યાસથી લઈને તાપસ સેન જે રેડિયો મિર્ચીના દિગ્ગજો કહેવાય એ લોકોએ અમને ટ્રેન કર્યા એ લોકોને અમને એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું ઇન્ટ્રોડક્શન કરાવ્યું જેમને કંઈ ખબર નથી કે આ બધું કઈ રીતે થાય છે સોફ્ટવેર કઈ રીતે ચાલે છે ને ક્રિએટિવ રાઇટિંગ કઈ રીતે કરવાનું ને કઈ રીતે બોલવાનું કઈ રીતે પ્રેઝન્ટ કરવાનું 2-3 મહિના તો પહેલી વખત તો જોયો તો આ કોણ છે ગાડીઓ વિદ્યાને એવું થયું હશે કારણ કે એ વખતે શું છે કે ભારતીય છોકરાઓને ખાલી છોકરો બનતા જ શીખવાડે છે લોકો પુરુષ બનતા કોઈ શીખવાડતું
1: જ નથી
0: અને પુરુષ બનીને કઈ રીતે સ્ત્રીઓ સાથે છોકરીઓ સાથે વાત કરવું એ તો જરાય નથી શીખવાડતું
1: હજી પણ નથી
0: શીખવાડતું
1: હજુ પણ નથી
0: આ તો મને મારું ભાગ્ય સારું છે કે મને મારું નસીબ સારું છે કે ભાઈ વિદ્યા જેવી છોકરી મળી જીવનની અંદર કે જેના કારણે હું એક બોય થી પુરુષ બન્યો એટલે 3-4 મહિના થયા પછી અમે માઇકામાં ટ્રેનિંગ લીધું પોતાના ઘરે અને ત્યાં સુરતમાં
1: તમારું સિલેક્શન વડોદરા માટે થયું
0: વડોદરા ઇવનિંગ શો આઈ વોઝ ધ યંગેસ્ટ રેડિયો જોકી
1: ઓફ ધ ગુજરાત
0: of the country to do a prime time show
1: I was only non graduate
0: only 19 years old
1: wow
0: 19 years old અને હું prime time bumper to bumper show કરી રહ્યો છું જે પછી નામ ચેન્જ થઈને કિટલી કલ્ચર થયું
1: ઓરિજિનલ
0: bumper to bumper મારું નામ સૌથી પહેલું એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં બમ્પર મેન બના
1: ઓકે
0: અને
1: કોણે આપ્યું તું
0: મેં પોતાને જ આપ્યું
1: અચ્છા પોતે જ આપ્યું
0: તું હું સુપરમેન એટલે આપણે બમ્પર મેન દરેક છોકરો હીરો તો ગણે
1: ઓબ્વિયસલી
0: એટલે મેં હીરો પોતાની જાતને આ એક ટેગ આપી દીધો છે બહુ સરસ બમ્પર મેન મને આજની તારીખમાં બી ઘણા બધા લોકો એને કહે તમારું બમ્પર ટુ બમ્પર થી અમે સાંભળીએ છીએ એટલે સારું લાગે કે લોકો આ જર્ની જોયેલી છે અને 6-1 મહિના થયા
1: અને ભાભી ત્યાં કયો શો કરતા હતા
0: વિદ્યાભાઈ ખૂબસૂરત
1: ખૂબસૂરત
0: એ બપોરના 11-2 નો લેડીઝ પ્રોગ્રામ કે જેમાં બ્યુટી ફેશન ટિપ્સ કુકિંગ ને ન્યૂઝ ને બધું જનરલ નોલેજ ની પણ વાત થાય પણ બેઝિકલી કેટરિંગ ટુ હાઉસવાઇફ્સ
1: ઓકે
0: કે જે ઘરે રાંધતા સાંભળે એ ટાઈપ કોન્ટેસ્ટ રન કરાવે બધું તો પછી 6-1 મહિના થયા અમે બંને વાત કરતા એ ટાઈમ અમારા પાસે નોકિયા 1100 નું ડબલ્યુ હતું એના પાસે બી એવું જ કઈ અને SMS પેકમાં વાતો થતી હતી પછી ફોન પર વાત થવાની શરૂ થઈ કલાકો સુધી વાતો કરી પછી મેં એને પ્રપોઝ કર્યો અને પહેલી વખત કોઈ છોકરીએ પ્રપોઝલ એક્સેપ્ટ કર્યો મારો
1: એ પહેલા બી કરી હતી લોકોને એટલે બીજી છોકરીઓને
0: બહુ બધી છોકરીઓને
1: તમે કીધું પહેલી વાર
0: મને હજુ પણ યાદ છે એક છોકરી જેનો હું ઘણો પ્રેમ કરતો હતો એ સમયે એના લગ્નમાં ગયેલો મારા પરમ મિત્ર સાથે સંકિત સાથે અને મારા કરતા વધારે સંકિત રડેલો
1: કે
0: મને જોઈ કે

0: નથી શકતી, તું એને આટલો બધો પ્રેમ કરે છે, તને જોઈ નથી શકતી, બીજા ના તો પણ આપણે એને લઈ જઈએ ભાઈ. એવો સંગીત પર એટલો ગાંડો ફ્રેન્ડ, એટલો ગાંડો
1: વડોદરામાં,
0: વડોદરામાં હવે અમદાવાદ શિફ્ટ થઈ ગયો.
2: સંકિત, શું નામ?
0: સંકિત શાહ. ઓકે, જૈન છે.
2: જુવાનાનો હસબન્ડ?
0: ના ના, એ અલગ,
2: એ અલગ. એનું નામ પણ?
0: હા, સંકિત. એ અલગ, સંકિત જુવાના પણ મિત્રો જ છે. સંકિત આ તો મારો એકદમ બાળપણનો ગાઢ મિત્ર, જે હજુ સુધી પણ એવો ગાઢ મિત્ર છે. એટલે એના માટે આપણે અલગ વાતોનું સેશન કરવું પડશે, ખાલી સંકિતની વાતો માટે. એટલે પછી હું વિદ્યાને પ્રપોઝ કર્યું, એને પ્રપોઝલ એક્સેપ્ટ કર્યું, અને એના પછી અમે વાતો કરવાનું શરૂ કર્યું, ડેટિંગ શરૂ કર્યું. મને પહેલી વખત મને મેં જોયું મારા ઘરની અંદર આટલું મોટું ગિફ્ટ બોક્સ આવ્યું છે મારા બર્થડેના દિવસે, 2007 19 ઓક્ટોબર. આટલું મોટું ગિફ્ટ બોક્સ, એમાં અલગ અલગ ગિફ્ટ આપી. એમાં એક બુકલેટ આવી, ડર્ટી જોક્સ.
2: 2007 થી 2009 અમારું 2 કે 3 વાર બ્રેકઅપ થયું.
0: મેઇન રીઝન તો એ જ હતું કે મારા સસરાની તબિયત એ ટાઈમે નથી સારી, જયારે હું એમના અંકલ ઘરે બોલાવતો હતો. અને એક છોકરી ખાસ સુરત થી વડોદરા, મને એના પપ્પાની જે કંપની બાટલી બોયમાં એ કામ કરતા હતા અને એમના મિત્રો વડોદરા હતા, તો વિદ્યાના પપ્પા મિસ્ટર જાનકી રમન એ જ્યારે આવ્યા વડોદરા, તો વિદ્યા પણ કીધું કે હું પણ આવું છું. અને એક છોકરીનું એક શહેરથી બીજા શહેર પોતાના બોયફ્રેન્ડને ટ્રાવેલ કરીને મળવા જવું, એ ટાઈમે કોઈ સાંભળ્યું નહોતું.
2: કરેક્ટ,
0: એવું કોણ કરે? કઈ કઈ છોકરી કરે?
2: રોમાંચિત થઈ જવાય એવી રોમેન્ટિક ઘટના છે.
0: એટલે હું ગાંડો પ્રેમમાં પડી ગયો યાર,
2: ભગવાઈ જવાય.
0: ધીસ ઇઝ લાઈક
2: ક્રેઝી
0: કે આવો નપાવટ નાલાયક છોકરાને આટલો બધો પ્રેમ કઈ રીતે કોઈ છોકરી કરી શકે? હું હતો નપાવટ, હું નાલાયક હતો, એટલે એના સાથે સારો હતો, પણ એ જોઈ શકે છે કે મારું આખું જે અન્ડરસ્ટેન્ડિંગ હતું એ અલગ હતું. અને પછી વાત ધીરે ધીરે આગળ વધી અને પપ્પાની તબિયત નથી સારી રહેતી એના પપ્પાની, એટલે પછી એને કીધું કે પપ્પાને આ ટાઈમે કહીશું તો પપ્પાને સારું નહીં લાગે. હી વોઝ જેન્યુઅલી ઇન અ વેરી બેડ શેપ એટ ધેટ ટાઈમ. એટલે પછી પ્રોબ્લેમ થયો, ઇશ્યુ થયો અને બહુ રડારડ કર્યું મેં, બ્રેકઅપ થઈ ગયું. અને 6 મહિનાનો એક મોટો લાંબો ગાળો રહ્યો. એ લાંબા ગાળાની અંદર અમારી પંચાયત અમારા કરતા વધારે અમારા મિત્રો થવા લાગી કે તમે આનો કેમ બ્રેકઅપ કર્યો? બહુ થોડી હોય કોઈ બીજાના લગ્નમાં અમારી વાત ચાલી રહી છે. અને પછી ખબર નહીં, કારણ કે અમારા બંનેની જે કોમન ફ્રેન્ડ છે હિરલ, એને કહે છે કે જન્માક્ષર કઢાય અમારા ને કશું ખોટું અનાવી લે છે પણ હિરલ દેસાઈ, અને એને જન્માક્ષર પહોંચાડ્યા કે વિદ્યાને. વિદ્યાએ મને એક દિવસ માર્ચમાં ફોન કર્યો કોફી મશીન સાફ કરી રહ્યો છે, ત્યાં એ પોતાના નીસ પર જઈને મને પ્રપોઝ કરે છે મેરેજ.
2: અચ્છા, શી પ્રપોઝ્ડ યુ નાઉ?
0: શી પ્રપોઝ્ડ મી? હા, એટલે જે જે જેન્ડર હક આટલા વર્ષોથી એક પુરુષનો હતો, એ ટ્રુ ફેમિનિસ્ટની જેમ વિદ્યાએ બ્રેક કરીને એ હક એના નીસ પર જઈને મને પેલો આમ ભાષણ ઘસી રહ્યો છે કે સવારે 9 વાગે શું ચાલી રહ્યું છે અમારે સીસીડી કેફે. અને હું ત્યારે સ્તબ્ધ થઈ ગયો અને ઓબ્વિયસલી મેં હા પાડી. અને પછી અમે લોકો બહાર ચાલીને જઈ રહ્યા હતા, અને ત્યારે મેં વિદ્યાને પૂછ્યું, 10-15 મિનિટ

0: કરી આ પ્રપોઝલ ના યસ કીધું અને પછી મેં કીધું કે વિદ્યા પણ હું હજુ એને ડેટ કરી રહ્યો છું એન્ડ ધેટ્સ ઓલસો સિરિયસ મને ચિંતા થઈ પેલી છોકરીની
1: જેની સાથે યુ આર ડેટિંગ
0: હા કારણ કે શી વોઝ ઓલસો નાઇસ ગર્લ કારણ કે એમાં શું હોય કે તમે એક બ્રેકઅપ થાય પછી બીજી છોકરી સાથે તમે પહેલા બ્રેકઅપની વાત કરો એ છોકરાઓની પેટર્ન હોય પેલીએ મને દોગો આપ્યો કે પેલીએ મારી સાથે આવું કર્યું કે પેલીએ પણ મારું થોડું ઊંધું હતું મારું ઓલવેઝ કેવું હતું કે જે મારું ફર્સ્ટ હતું જ્યાં સમકી ત્યાં રણારણ કર્યું એ આઈ એમ સ્ટીલ વેરી હેપી ફોર હર એના લગ્ન થયા ત્યારે મેં એને દ્વેષની દ્રષ્ટિએ નથી જો
1: દેટ્સ હર લાઈફ
0: પછી મેં કીધું કે આ આનું આવું છે તો શું કરવું જોઈએ અને ધેટ્સ વાય આઈ લવ વિદ્યા જરાય ગુસ્સે ના થઈ એકદમ કામલીને કીધું that absolutely and that is our vidyano core nature ke mari darek wrong doings ke mari darek kareli bhulo ne ek correct karvanu mane kehe che pan directly nahi kehte ye ek style che and I think that's how vidya and I work together maru ambition અને એનું ઇન્ટ્યુશન એ મારા જિંદગીની જીપીએસ છે ક્યાં વાત છે મને ખબર છે મારે ત્યાં જવાનું છે પણ હું ત્યાં પહોંચવા માટે એ મારી જીપીએસ બને છે
1: વાહ કે ના ના આગળ બ્યુટીફુલ એક્સપ્રેશન
0: અહીંયાથી લેફ્ટ જા પછી રાઈટ મારીને પછી યુ ટર્ન મારીને ત્યાં પહોંચ તો તને તારે જ્યાં જવું છે ત્યાં તું જઈ શકીશ એટલે પછી નક્કી થયું ચકમંગની પડ્યા એના જેવું મેમાં અમારા એન્ગેજમેન્ટ થઈ ગયા આ માર્ચ મહિનાની વાત મેમાં એન્ગેજમેન્ટ અને નવેમ્બરમાં લગન
1: મમ્મીનું શું રિએક્શન હતું
0: મમ્મી એક્સેપ્ટિંગ
1: ઇમિડિયેટલી
0: હા શી ઇઝ ફાઇન એટલે મમ્મી નો હેતુ એ જ હતો કે મમ્મીને એક પ્રોબ્લેમ હતો કારણ કે જ્યારે પહેલી વખત વિદ્યા સાથે બ્રેકઅપ થયું ત્યારે હું મમ્મી ના લિટરલી ખોળામાં રડેલો બહુ જ અને મમ્મીને ચિંતા એ જ કે ઇઝ ધીસ ધ રાઈટ ગર્લ ફોર યુ કારણ કે મમ્મી ઓલવેઝ ચિંતામાં જ હોય
1: ઓબ્વિયસલી
0: એ ચિંતાના દ્રષ્ટિકોણથી જ બધું વિચારે કે આવું થઈ ગયું તો આમ થઈ ગયું તો તેમ થઈ ગયું તો આ પ્રોબ્લેમ થયો તો પેલો પ્રોબ્લેમ થયો તો એટલે મમ્મીએ એના રીતે કીધું કે તું જોઈ લે વિચારી લે કે બીકોઝ તું આટલા ટાઈમ પહેલા તું આટલું બધું રડેલો હતો
1: ફોર ધ સેમ ગર્લ
0: હા એટલે ઇઝ ઇટ ધ રાઈટ ડિસિઝન પણ પછી શી નોઝ નાઉ દેટ ઇટ ઇઝ ધ બેસ્ટ ડિસિઝન ફોર મી કારણ કે વિદ્યાના આવ્યા પછી લિટરલી પ્રગતિ જ થઈ છે અને પ્રગતિ જે જ્યાંથી આ આખી સ્ટોરી શરૂઆત થઈ એને હવે કલ્મિનેટ કરીએ કે મેં સપ્ટેમ્બર મહિનામાં એને કીધું કે હું ગ્રેજ્યુએટ નથી 1180 છે અને હું રેડિયો જોકી હતો ત્યારે વન ઓફ ધ ટોપ રેડિયો જોકી ઓફ વડોદરા અને હું એક્ઝામ આપવા જઉં તો એ લોકો મને ઓળખી જાય હું કોવિડ પહેલાં માસ્ક પહેરીને જતો હતો એ પણ 2010ની સાલમાં એસવાયમાં 5 હતી ટીવાયમાં 6 હતી વિદ્યા એ વખતે પણ જેવો પહેલી વખત જવાબ આપેલો પ્રપોઝલ વખતે એવો જ જવાબ આપ્યો એને જોઈ લે તારે કરવું હોય તો કર ગ્રેજ્યુએશન તારી મરજી તારે જે કહે છે ના એટલે પણ પછી તું લગનની એટલે લગન છે મને એમ ડર લાગે ના ના પણ ખાલી મમ્મી પપ્પાને નહીં કહીએ આપણે સારું ઓકે એટલે મને મારી બેચલર્સ ડિગ્રી મારા લગન થયા પછી મળી
1: ક્યાં વાત હે
0: કન્ટેમ્પરરી દુનિયામાં સૌથી સારી લવ સ્ટોરી મારીને વિદ્યાની છે એવી મેં બીજી કોઈ લવ સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ સાંભળી નથી
1: તમે કહ્યું પહેલા કે વિદ્યા બેન વિદ્યા ભાભી તમારા જીવનમાં આવ્યા એ પહેલા તમે

0: નલાયક નપાવટ હતા, પછી થોડાક સુધર્યા એટલે વિદ્યા આવ્યા પછી જ્ઞાન આવ્યું એવું થયું.
1: આઈ થિંક કે જીવનમાં તમે જે લાઈફ પાર્ટનરને ચૂઝ કરો ને એ સૌથી અગત્યનું ડિસિઝન છે તમારા જીવનનું. મેં અને વિદ્યાએ 23 વર્ષના જ, એટલે વિદ્યા 24 ની હતી ત્યારે, હું 23 નો, એટલી નાની ઉંમરે અમે લગ્ન કરી લીધા.

0: લગ્ન કરવાની ઉંમર આવે ત્યાં સુધી તમારી એક અમુક મનોસ્થિતિ હોય, અમુક બંધાયેલી વેલ્યુઝ હોય, એક પ્રિન્સિપલ સિસ્ટમ હોય, અને એમાં ઘણા બધા ક્લેશ થતા હોય. હું પ્રોપર માવડિયો છોકરો, કારણ કે પપ્પા ગયા પછી મારી માં જ
1: ડબલ રોલ કરવો.
0: હા, અને બહુ ખતરનાક. મારી મમ્મીએ પણ એને જેટલો શ્રેય આપવો એટલો ઓછો છે, કારણ કે જે તે ટાઈમે મને એ બધું ખરું નહોતું લાગતું.
1: મમ્મીનું નામ
0: કૌશિકા દેસાઈ. કૌશિકા દેસાઈ
1: મસ્ત નામ છે.
0: હા, એને અને મમ્મી હજુ પણ ચિંતિત છે, એટલે હજુ પણ મને કહે કે મનન તું થોડી મારી વાત માન, જરા ફેસ પર મુલતાની માટી લગાડ. મમ્મી તરાથી જ કલર મળ્યો છે, પાકો છે નહીં જાય. એટલે મમ્મી હજુ પણ અમુક એની ઇન્ફેરિટી કોમ્પ્લેક્સમાં જીવતી હોય છે, કે એની ચિંતામાં જીવતી હોય છે. જેમ કે આજની તારીખમાં આ બહુ શ્રેષ્ઠ ઉદાહરણ તમને આપી શકું છું કે મારી મમ્મી ઇઝ સો મમ્મી, અને એ માનસિકતા હું આજ સુધી સમજી નતો શક્યો. મને આ બહુ લેટથી સમજાયો કે મા બાપ પણ એક ઉંમર પછી બાળક જ બની જાય. એક સમય આવશે જયારે અધ્યાય તમને બંનેને સાચવવો પડશે,
1: બિલકુલ
0: બાળકની જેમ જ તમને સમજાવવો પડશે, બાળકની જેમ જ. ના, તું જેન્ઝી છે એટલે એટલો પણ ભરોસો નથી.
1: લાલ બાલ જનરેશન.
0: મારા કપડાની ઘડી મમ્મી વાળી રહી હતી, અમારા ઘરની કપડાની ઘડી. અમુક પરિશ્રમ કરેલો છે, મમ્મીની જે આપવીતી છે એ હું બદલવાનો બહુ પ્રયત્ન કરું છું, અને એ જ મારા જનરેશન એટલે કે મિલેનિયલ
2: જનરેશન. આજે હું તમને ગુજરાતમાં આવેલ એવી જગ્યા પર લઈ જવાની છું જ્યાં માનતા પૂરી કરવા માટે લોકો રાત્રે અંધારામાં મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરીને પણ પહાડ ચડતા હોય છે. હા, હું વાત કરી રહી છું ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં અંબાજી જવાના રસ્તે જલોત્રા ગામ નજીક આવેલ ગુરુના ભોખરાની. આ પવિત્ર જગ્યાએ ગુરુ ધુંધલીનાથની 32 મણ વજનની મૂર્તિ છે, જે 1942 મોતીરામ ગુરુએ બનાવરાવી હતી. કહેવાય છે વર્ષો પહેલા આ મૂર્તિને નજીકના 5 ગામોના લોકોએ મળી 7 કલાકમાં ગુરુના ભોખરા ઉપર આવેલ ગુરુની ગુફામાં પહોંચાડી હતી, અને આ કામ સ્વયં ગુરુ ધુંધળીનાથે ગુરુ મોતીરામનું રૂપ ધારણ કરીને સંપન્ન કર્યું હોવાનું પણ મનાય છે. આ સંદર્ભે એવી લોકવાયકા છે કે વર્ષો પહેલા ગુરુ ધુંધળીનાથે આ ભોખરા ઉપર રહીને અઘોર તપ કરી સિદ્ધિ હાંસલ કરી હતી. ગુરુના ભોખરાની આસપાસના ગામોના લોકો દર્શન કરવા તેમજ માનતા પૂરી કરવા આ કપરું ચડાણ પણ ચડતા હોય છે. પરંતુ ત્યાં પહોંચવું કેવી રીતે ને કેમ વધારે રાત્રે જ લોકો અહીં ચડે છે એ જાણવા માટે જોડાયેલ રહો મારી સફરમાં, અને આ જગ્યાનો ફૂલ વ્લોગ મળશે તમને મારી યુટ્યુબ ચેનલ પર. મળીએ ફરીથી ઓન્લી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર, ક્યુંકી સફર અભી બાકી હે મેરે દોસ્ત.

હવે લોકોને પૂછ્યા બાદ જાણવા મળ્યું કે જેઠ મહિનાના ચાર સોમવારે અહીં દૂર દૂરથી લોકો બાધા માનતા પૂરી કરવા માટે તેમજ પહેલા પુત્ર પ્રસંગે લોટનો પ્રસાદ ચડાવવા માટે આવતા હોય છે. જેઠ મહિનાની અત્યંત ગરમીને સહન ના કરવી પડે તે માટે ભક્તો રાત્રિથી ચડવાનું શરૂ કરી દે છે. મોટા પથ્થરો ખાડા ટીકરા વાળું આ ચડાણ બિલકુલ સહેલું નથી, પરંતુ ગુરુનો સાચ અને મહિમા એટલો છે કે ભલભલા લોકો ગુરુનું નામ લઈને પહાડ ચડી જાય છે. વચ્ચે વચ્ચે તમને સાંકળ બાંધેલ લોખંડની સીડીઓ પણ જોવા મળશે. વર્ષો પહેલા તો પાણીની સુવિધા પણ નથી, પરંતુ હવે નજીકના ગામો દ્વારા ઉપર બે ત્રણ જગ્યા પર પીવાના પાણીની સુવિધા, સુવાની સુવિધા તેમજ ચાની સુવિધા પણ મળી રહે છે. ગુરુના બોખરા ઉપર જવાના બે રસ્તા છે, એક તરફ કર્માવદની તળેટી તેમજ બીજી તરફ પાણિયારી ગામની તળેટી. રસ્તા પર આવતા તીર માર્ગદર્શક તો બનતા હોય છે, તો પણ જો તમે પ્રથમ વાર જતા હોય તો ત્યાં જવાનો સમય રસ્તો બધું લોકલ કે ગાઈડને પૂછીને જોડે રાખીને જાણીને જ જવું. હવે આટલું કપરું ચડાણનો થાક ગુરુના દર્શન કરીને દૂર તો થઈ જ જાય છે, સાથે આટલી ઊંચાઈ પર બેસીને સૂર્યોદય જોઈને મન મંત્રમુગ્ધ પણ થઈ જાય છે. જય ગુરુદેવ. મળીએ આવતા સફરમાં, અને આ જગ્યાનો ફૂલ બ્લોગ મળશે તમને મારી યુટ્યુબ ચેનલ પર. મળીએ ફરીથી ઓનલી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર, ક્યોંકિ સફર અભી બાકી હૈ મેરે દોસ્ત.

હમણાં ઉત્તરાખંડ કેદારનાથના દર્શન કરવા ઘણા ભક્તો પહોંચ્યા છે, પરંતુ હું તમને એમ કહું કે ગુજરાતમાં પણ એક પૌરાણિક કેદારનાથ ટેમ્પલ છે, જ્યાં તમે પહાડ ચડીને અને ટ્રેક કરીને જ પહોંચી શકો, તો તમે માનશો? તો ચાલો આજે તમને લઈ જાઓ ગુજરાતમાં આવેલ જેસોર હિલ્સ પર બિરાજમાન કેદારનાથ મહાદેવના દર્શન કરવા. ચોમાસામાં જ્યાં સ્વર્ગની અનુભૂતિ થાય, નદી તળાવ ઝરણા ઝાડ પાનનો સંગમ જ્યાં મળે, જ્યાં ધ્યાન મગ્ન ઘણા સાધુ સંતો જોવા મળે એવો આ માહોલ. એમ તો ગુજરાત રાજ્યમાં જેસોર હિલ સૌથી વધુ ઊંચાઈ પર આવેલું બીજા નંબરનું સ્થળ છે. શ્રાવણ મહિનામાં તેમજ શિવરાત્રિમાં હજારોની સંખ્યામાં અહીં ભક્તો દર્શનાર્થે આવે છે. ચોમાસુ તેમજ શિયાળુ બેસ્ટ વેધર છે આ જગ્યાની મુલાકાત માટે. અમદાવાદથી આશરે 4 કલાક થાય જ્યાં પહોંચતા અમીરગઢ તાલુકામાં આવેલા કેદારનાથ મહાદેવના દર્શન કરવા તમે પાલનપુર ઇકબાલગઢ થઈને પહોંચી શકો છો. વધારે માહિતી માટે જોડાયેલા રહો મારી સફરમાં. મળીએ ફરીથી ઓનલી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર, ક્યોંકિ સફર અભી બાકી હે મેરે દોસ્ત.

હવે આજે તમને જે જગ્યાની સફર પર લઈ જવાની છું એ સિરિયસલી બહુ જોરદાર છે. તમને આ સફરમાં જંગલ, ઝરણા, પહાડ, ગુફા અને ગુફામાં સિક્રેટ પાણીનો ધોધ અને બીજું ઘણું બધું જોવા મળશે. હું વાત કરી રહી છું કરબેશ્વર મહાદેવની ગુફાઓની, જે આવેલી છે અત્યંત રમણીય જગ્યા પર. બનાસકાંઠાના છાપરા ગામથી ટ્રેકિંગની શરૂઆત થાય. વરસાદની ઋતુમાં જ્યાં જમીનના પટ્ટા પર નદી જીવંત થાય એને પાર કરી જંગલોથી થઈ નદીઓ તરી પહાડ પાર કરવાનો હોય અને પછી તમે પહોંચો આ ગુફાઓ સુધી. ગુજરાતમાં આવેલ આ બનાસકાંઠા જિલ્લાને વર્ષા ઋતુની કુદરતી બક્ષિશ છે. અહીંયા આવેલા સ્થળો એક્સપ્લોર કરવા લાયક છે, પરંતુ આ બધી જગ્યાઓએ લોકલ ગાઈડ કે એક્સપર્ટ વગર જવું હિતાવહ નથી. તેથી તમને ક્યારેય આ કરબેશ્વર મહાદેવની ગુફાઓ સુધી ટ્રેક કરવાનું મન થાય તો છાપરા ગામના લોકલ્સનો સંપર્ક કરી શકો છો. ચાલો આવી યુનિક એન્ડ સુંદર ટ્રેકિંગ પ્લેસની જાણકારી હું લાવતી રહીશ. તમે જોડાયેલા રહો મારી સફરમાં. મળીએ ફરીથી ઓન્લી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર, ક્યોંકિ સફર અભી બાકી હે મેરે દોસ્ત.

આજે હું તમને એક એવી જગ્યા પર લઈ જવાની છું જ્યાં પહોંચતાની સાથે જ એ જગ્યાની ખૂબસૂરતી તમારા સુધી પહોંચી જશે, જ્યાંનો રસ્તો તમને બે ઘડી રોકવા પર મજબૂર કરી દેશે. હું વાત કરી રહી છું પાણિયારી આશ્રમની. પાલનપુર થી લગભગ 18 કિલોમીટર દૂર જલોત્રા થી આગળ મુમનવાસ નજીક પડે પાણિયારી આશ્રમ. ત્યાં ચોમાસાની ઋતુનો પ્રારંભ થતા ડુંગર ઉપર વૃક્ષોની લીલી ચાદર પથરાઈ જાય, પ્રકૃતિ સોળી કળાએ ખીલી ઉઠે, જ્યાં વરસાદના આગમન થી ઝરણા અને ધોધ ઉમટી પડે એવી આ અલૌકિક જગ્યા, જ્યાંથી નજીક ગુરુ ધુંધલેમલ મહારાજ નું ભોંકરો આવે, જ્યાંનું ચડાણ ઘણું કપરું પરંતુ માનતા માનેલ ઘણા ભક્તો આ મુશ્કેલ ચડાણ ને પણ પાર કરે છે. માનતા પૂરી કરી ભોજન માટે લોકો અહીં ભેગા થતા હોય છે. આ સુંદર રમણીય જગ્યામાં રહેવા તેમજ જમવાની પણ વ્યવસ્થા છે. વિચારી ન શકાય એટલી ખૂબસૂરતી આ જગ્યાને મળેલ છે. આ જગ્યા સાથે જોડાયેલ ઇતિહાસની પણ વાતો કરીશું આવતા વિડીયોમાં. જોડાયેલ રહો મારી સફરમાં. મળીએ ફરીથી ઓન્લી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર, ક્યોંકિ સફર અભી બાકી હૈ મેરે દોસ્ત.

એક એવું ઐતિહાસિક સ્થળ જે સ્થળ વિશે કહેવાય છે કે અહીંના પર્વત પરથી વર્ષો અગાઉ મોગલોના ત્રાસથી આ વિસ્તારની રાણીઓએ દેહ ત્યાગ કર્યો હતો અને તેથી જ આ જગ્યાનું નામ રાણી ટૂંક પડ્યા હોવાનું પણ મનાય છે. તો ચાલો તમને લઈ જાઓ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા તાલુકાના રાણોલ ગામ નજીક આવેલ સ્થળ રાણી ટૂંક. વરસાદી ઋતુમાં જ્યાં વનરાજી ખીલી ઉઠે, સીડીઓ ચડીને જ્યાં પહોંચી શકાય, ત્યાં પર્વત પર આવેલ છે આમલેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર. આટલી ઊંચાઈથી નજીકના ગામનો માહોલ જોઈએ એટલે મસ્ત જ લાગે. રાણી ટૂંક વરસાદ ઋતુમાં બનાસકાંઠાના અદ્ભુત સ્થળોમાં સ્થાન પામે છે, પરંતુ આ વરસાદી સ્થળોને સાચવવાની જિમ્મેદારી પણ આપણી જ હોવી જોઈએ. ચાલો ફરી મળીશ એક નવા સફર સાથે. જોડાયેલા રહો મારી સફરમાં. મળીએ ફરીથી ઓનલી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર, ક્યોંકિ સફર અભી બાકી હે મેરે દોસ્ત.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો

તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-96-88 9512-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-96-88 9512-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.